नमस्कार श्रोता मित्रों, सुप्रभात। 228.3 मीटर्स એટલે કે 1314 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે। આજે બુધવાર, અગ્રહાયણ, દિનાંક 20, શક સંવત 1948, એટલે કે તારીખ 10 જૂન 2026। અત્યારે સવારના 5:58.36 થઈ છે। આ સાથે જ અમારી પ્રાતઃ સભાનો પ્રારંભ કરીએ છીએ શ્રેણીના મંગળ સ્વરોથી।

0: अमेरिका को इस हमले का जवाब देना ही होगा। ट्रंप के अनुसार दोनों पायलटों को बचा लिया गया है। ईरान के विदेश मंत्री अब्बास अराक्षी ने विदेशी सेनाओं से हॉर्मुज जलबंदरों मध्य छोड़ने का आग्रह किया है। उन्होंने कहा कि ऐसा नहीं होने पर विदेशी सेनाएं अपनी मानवीय त्रुटियों, दुर्घटनाओं या गोलीबारी में फंसने के कारण लगातार संकट में रहेंगी। क्रिकेट में इंडिया ए ने कल श्रीलंका में त्रिकोणीय श्रृंखला के पहले मुकाबले में श्रीलंका ए को 8 रन से हरा दिया। पहले बल्लेबाजी करते हुए इंडिया ए ने निर्धारित 50 ओवर में 6 विकेट पर 277 रन बनाए। जवाब में श्रीलंका की पूरी टीम 7 गेंद शेष रहते 269 रन पर ही सिमट गई। इंडिया ए का अगला मुकाबला कल अफगानिस्तान ए से होगा। फाइनल 21 जून को खेला जाएगा। इसके साथ ही यह समाचार बुलेटिन समाप्त हुआ।
1: આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો। પ્રસ્તુત છે વિચાર બિંદુ। આજનો વિષય સુવાસની અનાસક્તિ। પઠન કરી રહ્યા છે હર્ષા ઠક્કર।
2: વિચાર બિંદુ।
3: સામેના છોડ પર ધ્યાનસ્થ થયેલા એક પુષ્પની હાજરી ઊંડી પ્રસન્નતાનો ભાવ જગાવી જાય છે। પુષ્પ પોતાની જગ્યા છોડીને સુગંધનો પ્રચાર કરવા ક્યાંય જતું નથી। એ શાંતિથી પોતાના સ્થાને ઉભું છે। એનું હોવું એ જ પૂરતું છે। એને અપાર ધીરજ છે। આસપાસ કોઈ સુગંધ માણનારું છે કે નહીં એની ચિંતા તે કરતું નથી। પોતાના રંગરૂપને જોનારું કોઈ છે કે નહીં એ વાતનો એને ઉચાટ નથી। પુષ્પનો દેહ નાશવંત છે। સાંજ પડે એની પાંખડીઓ ખરી પડે છે, પરંતુ પુષ્પનું જે પુષ્પત્વ છે તે ચર છે। પુષ્પ મરે છે પણ પુષ્પત્વ જીવે છે। પુષ્પ પાસે સુગંધ છે, રંગ છે અને ભવ્યતા છે, પણ આ બધું કોઈને પહોંચાડવાની ચેષ્ટા એ નથી કરતું। એની ભવ્યતા આસપાસ પ્રસરે છે, કારણ કે તે છે। પુષ્પ એ પ્રચારક નથી, પ્રસારક છે। કોયલ ટહુકે છે પણ તે શ્રોતાઓ માટે નથી ટહુકતી। ટહુકો એના અસ્તિત્વનો એક ટુકડો છે। કોયલનું સંગીત પ્રચરતું નથી, એ પ્રસરતું રહે છે। પ્રચારમાં અપેક્ષા છે, આકાંક્ષા છે, પ્રસારમાં નિજાનંદ છે।
2: વિચાર બિંદુ।
1: આપ સાંભળી રહ્યા હતા વિચાર બિંદુ। આજનો વિષય હતો સુવાસની અનાસક્તિ। પઠન કરી રહ્યા હતા હર્ષા ઠક્કર। પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું। પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના। સૌ પ્રથમ સાંભળીએ એક પ્રાચીન રચના મનુ મહારાજ ત્રિવેદીના સ્વરમાં।

સુરશ્યામની રચના કાલિદાસ ચુડાસમાના કંઠે હમણાં જ આપે સાંભળી. ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. હવે સાંભળીએ હેમુ ગઢવીના કંઠે નરસિંહ મહેતાની આ રચના.

0: આવો. જી મમ્મીજી, આ ઘરના થોડા નિયમો છે. જેમ કે અહીંયા કેશ ની પરંપરા નથી,
1: તો
0: લેવડ દેવડ તે અમે ડિજિટલ પેમેન્ટ કરીએ છીએ.
1: તો
0: જેમ કે યુપીઆઈ થી.
1: અચ્છા.
0: અને હા સાંભળ, હજુ એક નિયમ છે.
1: કયો નિયમ મમ્મીજી?
0: તારું મોઢું જોઈને લાગો પણ યુપીઆઈ થી જ મળશે.
1: તમે પણ ને મમ્મીજી.
2: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
0: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.

કાલિદાસની રચના કૌમુદી મુનશીના સ્વરમાં હમણાં જ આપે સાંભળી અર્ચના ભક્તિ સંગીતનો આ કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી, જેમાં હવે સાંભળીએ નરસિંહ મહેતાની સુંદર રચના મોહનલાલ રેયાણી અને સાથીઓના કંઠે.

કનકલાલ જોશી અને સાથીઓને હમણાં જ આપે સાંભળ્યા. રચના હતી ગંગા સતીની. કાર્યક્રમના અંતમાં સાંભળીએ વિષ્ણુપ્રસાદ દવેના કંઠે નરસિંહ મહેતાની આ રચના.

0: નરસિંહ મહેતાની આ સુંદર રચના સાથે જ આજનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં જ સમાપ્ત કરવાની રજા આપશો. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ કૃષિ માહિતી. સંદર્ભ સાહિત્ય પર આધારિત આજનો વિષય, વરસાદી પાણીનો સંગ્રહ કેવી રીતે કરશો. કાર્યક્રમ પ્રસ્તુતિ સીબી કરમશિયાણી.
1: નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સીડી કરમશિયાણી. કૃષિ માહિતીમાં આજના વિષયની વાત કરીએ તો કૃષિ માહિતીમાં આજે આપણે જોઈશું વરસાદનું વહી જતું પાણી રોકીને જળ સંચય કેવી રીતે કરવો. તો મિત્રો, જળ સંચય એટલે કે વરસાદના પાણીનો જુદી જુદી પદ્ધતિઓથી સંગ્રહ કરવો અથવા તો જમીનમાં ઉતારવું, સામાન્ય રીતે તેને જળ સંચય કહે છે. જળ એ કુદરતી સંપત્તિ છે. આપણે પાણી જળ વિશે ઘણું બધું સાંભળીએ છીએ કે જળ એ જીવન, પાણી વગર જીવન શક્ય નથી. ખેતીમાં વરસાદી પાણીનો ખેતીમાં કઈ રીતે ઉપયોગ થાય, તેનો કઈ રીતે સંગ્રહ કરવો તેની વાત કરીએ તો જળ સંચયની જુદી જુદી પદ્ધતિઓની વાત કરીએ તો જળ સંચય ઘણી બધી રીતે થઈ શકે છે, જેમાં મુખ્યત્વે સરકારશ્રી દ્વારા કરવામાં આવે છે તે નદી ઉપર મોટા ડેમ બાંધવા, જેથી નદીઓનું પાણી આ બંધમાં એકઠું થાય. લોકોની ભાગીદારીથી થતા કામ જેવા કે નદીઓ ઉપર નાના નાના ચેકડેમ બાંધવા, બોરી બંધ બાંધી નદીમાંથી વહી જતું પાણી સંગ્રહ કરી શકાય, નાના નાના તળાવને એકબીજા સાથે કેનાલો દ્વારા જોડી તળાવો ઊંડા કરી શકાય અને તેમાં પાણીનો સંગ્રહ કરી શકાય. તળાવો, ચેકડેમો અને મોટા ડેમો અને નદીઓમાં આવેલ કાંપ માટી કાઢી ઊંડા કરવામાં આવે. આ અભિયાનમાં દરેક ગ્રામજનો તથા ખેડૂતોએ ભાગીદાર બનવું જોઈએ, જેથી પોતાના ગામના ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવે અને અંતે ખેડૂતોને લાભ થાય. કુવા રિચાર્જની પદ્ધતિની વાત કરીએ તો આપણા ખેતર ઉપર જળ સંગ્રહની વાત કરીએ તો તેમાં ભૂગર્ભ જળ સંચય દ્વારા કુવા રિચાર્જ કરી શકાય છે. વરસાદના પાણીને કુવામાં ઉતારવામાં આવે છે, તેને વેલ રિચાર્જ અથવા કુવા રિચાર્જિંગ પણ કહેવામાં આવે છે. ઉનાળાનો સમય જ્યારે ખેડૂતો પાસે હોય ત્યારે રિચાર્જ કરવા માટેની તૈયારી શરૂ કરી દેવી જોઈએ, જેના માટે આપણા ખેતરની આસપાસનું પાણી જે કુવાની નજીકથી પસાર થતું હોય તે પાણીને કુવામાં ઉતારવામાં આવે, જેના માટે તેને સીધે સીધું કુવામાં ઉતારવા કરતા કુવાની નજીક એક કુંડી બનાવવામાં આવે, જે અંદાજીત 8x8x8 ફૂટની હોય છે. આ કુંડીના તળિયેથી 2 ફૂટ ઊંચે કુવામાં પાણી નાખવા માટે સિમેન્ટનો પાઇપ મૂકવો, ત્યારબાદ કુંડીના તળિયેથી 4 ફૂટ સુધી મોટા પથ્થરો પોલાણ રહે તે રીતે ગોઠવવા, પછી નાના પથ્થરો કાંકરા અને બરછટ રેતીનો થર કરવો. આમ કરવાથી વરસાદનું ડહોળું અને કચરાવાળું અશુદ્ધ પાણી કુદરતી રીતે ગળાઈને કુવામાં જશે, જેથી ભવિષ્યમાં કુવો પુરાવાનો કે અન્ય કોઈ મુશ્કેલી ઉભી થશે નહીં. ખેતરના છેડે અથવા પડતર જમીનમાં ખેત તલાવડી બનાવીને પણ વરસાદના પાણીનો સંગ્રહ કરી શકાય, જે સંગ્રહિત પાણીને પાકની કટોકટીની અવસ્થાએ પૂરક પિયત તરીકે ઉપયોગ કરી શકાય, તેમજ અમુક ટકા પાણી ભૂગર્ભમાં જતું હોવાથી ભૂગર્ભ સ્તર પણ ઊંચા આવે. પર્કિલેશન વેલ એટલે કે છિદ્રાળુ કુવા દ્વારા પણ જળ સંચય કરી શકાય. જે જગ્યાએ પાણી લાંબા સમય સુધી ભરાઈ રહેતું હોય તેવી જગ્યાએ પર્કોલેશન વેલ બનાવવામાં આવે તો આ કુવા મારફતે પાણી ભૂગર્ભમાં ઉતરી જાય અને ભૂગર્ભમાં મોટા જથ્થામાં પાણીનો સંગ્રહ થાય છે. ખેતરમાં ખેતી કાર્યો દ્વારા કઈ રીતે જળ સંગ્રહ કરી શકાય તેની વાત કરીએ તો જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધારીને, જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધારવા માટે બને તેટલા વધુ સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કરો, જેનાથી જમીનનું બંધારણ સુધરે અને જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધી શકે. તે સિવાય સમયસર આંતરખેડ કરવાથી નીંદણનું નિયંત્રણ થાય અને જમીન પોચી અને ભરભરી બને. જમીનમાં ભેજ જાળવી રાખવા માટે પાકની બેહાર વચ્ચે ખુલ્લી જમીન ઉપર સેન્દ્રીય કચરો જેવા કે ઘઉંનું કુવળ, શેરડીની પતરી કે પરાળનું આવરણ કરી શકાય. વરસાદના વહી જતા પાણીને જમીનમાં ઉતારવા માટેની વાત કરીએ તો ઊંડી ખેડ કરવી. જમીનમાં ઊંડી ખેડ કરવાથી જમીનનું ઉપરનું પણ પોચું થાય છે, જેથી જમીનની નિતાર શક્તિ વધે છે. ચાસ ઊંડા અને ખુલ્લા રાખવા, ઉનાળામાં ઊંડા ચાસ નાખવા અને ખુલ્લા રાખવા, જેથી ખુલ્લા ચાસમાં વરસાદ થઈ પાણીનો સંગ્રહ થઈ શકે. ઢાળની વિરુદ્ધ દિશામાં વાવેતર કરવાથી વહી જતા વરસાદના પાણી પ્રવાહમાં અવરોધાય છે, જેના હિસાબે જમીનમાં પાણીનું જમણ થાય છે અને થોડા ઘણા અંશે જમીનનું ધોવાણ પણ અટકે છે. ખેતરની ફરતે પાળા બાંધવાથી ખેતરમાંથી વહી જતું પાણી

અટકે છે તેમજ જમીનનું ધોવાણ પણ અટકે છે. તો આ રીતે જો વરસાદના પાણીને આપણી કોઠાસૂઝ દ્વારા સંગ્રહ કરવામાં આવે તો ખેતીમાં ઉપયોગી થાય અને આપણા ભૂગર્ભના પાણીનો જે જથ્થો છે તેમાં પણ વધારો થાય. તો આપણે આ વરસાદના પાણીને વેડફીએ નહીં અને બને

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. 4399 દિવસનું દીર્ઘકાલીન શાસન કરનાર દેશના પ્રથમ પ્રધાનમંત્રી બનતા નરેન્દ્ર મોદી, વિશ્વના અનેક દેશોના વડાઓએ અભિનંદન પાઠવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ શાસનના 12 વર્ષ નિમિત્તે આજે તેમના વતન વડનગરમાં વિવિધ કાર્યક્રમોના આયોજન સાથે ઉજવણી. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નવી દિલ્હી ખાતે યોજાનારી નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે. કેબિનેટની બેઠક રદ. સિકલસેલ જેવા આનુવંશિક રોગોને નાબૂદ કરવાનું પરંપરાગત કુંડળીની જેમ મેડિકલ કુંડળી મેળવવાની હિમાયત કરતા આરોગ્યમંત્રી અને અમદાવાદમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે. શ્રી મોદીએ 26 મે 2014 રોજ શપથ લીધા હતા. તેમણે પંડિત જવાહરલાલ નહેરૂના રેકોર્ડને તોડી નાખ્યો છે. શ્રી નહેરૂએ 13 મે 1952 રોજ ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા અને 27 મે 1964 સુધી સેવા આપી હતી. પંડિત નહેરૂનો ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ 4398 દિવસનો હતો, જ્યારે 26 મે 2014થી આજે 10 જૂન 2026 સુધી પ્રધાનમંત્રી મોદીનો સતત કાર્યકાળ હવે 4399 દિવસનો થઈ ગયો છે. આ કાર્યકાળે તેમને ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સેવા આપનારા બનાવ્યા છે. વિશ્વના અનેક દેશોના નેતાઓએ ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ શાસનના 12 વર્ષ નિમિત્તે આજે તેમના વતન વડનગરમાં વિવિધ કાર્યક્રમોના આયોજન સાથે ઉજવણી થશે. સ્થાનિક વહીવટીતંત્ર અને જાહેર સંગઠનોએ વિકસિત ભારતના વિઝનને સમર્થન આપવા માટે જનભાગીદારી પર કેન્દ્રિત અનેક કાર્યક્રમનું આયોજન કર્યું છે. સાંભળીએ એક અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી માટે આજે મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાંજે વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે એક ભવ્ય મહાઆરતી અને 10,000 દીવા પ્રગટાવવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ભવ્ય ઉજવણીના ભાગરૂપે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ રાજ્યભરમાં 18 અલગ અલગ ધાર્મિક સ્થળો પર એક સાથે સ્વચ્છતા અભિયાન અને મહાઆરતીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આની શરૂઆત વડનગરના પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતેથી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અડાલજના ત્રિમંદિર ખાતે આરતીમાં ભાગ લેશે, જ્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાંજે ભવ્ય મહાઆરતીનું વડનગરના હાટકેશ્વર મંદિર ખાતેથી મહાઆરતીનું નેતૃત્વ કરશે, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો, પક્ષના કાર્યકર્તા અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે. અપર્ણા ખૂન, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: રાજ્યમાં આવતીકાલથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડાશે. ખેડૂતોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મહત્વનો નિર્ણય લીધો છે. નર્મદા કમાન્ડ વિસ્તારના ધારાસભ્ય અને સંસદોએ સિંચાઈ માટે વહેલું પાણી છોડવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો કરી હતી. મુખ્યમંત્રી આ રજૂઆતોને ધ્યાને લઈને નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓને એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવીને નર્મદા યોજનામાં ઉપલબ્ધ પાણીના જથ્થાની સમીક્ષા કરી હતી. ત્યારબાદ શ્રી પટેલે ખેડૂતોના પાક માટે સિંચાઈના પાણીની જરૂરિયાત ધ્યાનમાં લઈને આયોજન કરતા વહેલા પાણી છોડવાનો નિર્દેશ આપ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દિલ્હીની મુલાકાતે છે. પ્રધાનમંત્રી તેમના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. આ નિમિત્તે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને મળશે. આ ઉપરાંત નીતિ આયોગની બેઠકમાં પણ મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે, જેને કારણે આજના દિવસે યોજાનારી રાજ્ય મંત્રીમંડળની બેઠક રદ કરવામાં આવી છે. પરંપરાગત કુંડળીની જેમ મેડિકલ કુંડળી મેળવવી એ સિકલ સેલ જેવા આનુવંશિક રોગોને નાબૂદ કરવાનું સૌથી મોટું હથિયાર હોવાનું આરોગ્યમંત્રી પ્રફુલ પાંચરિયાએ જણાવ્યું છે. ગાંધીનગરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ 2ના દ્વારકા હોલ ખાતે આયોજિત આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાંચરિયાની અધ્યક્ષતામાં સિકલ સેલ એનિમિયા દર્દી સંવાદ અને માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે આરોગ્યમંત્રીએ કહ્યું કે વર્ષ 2047 સુધીમાં દેશમાંથી સિકલ સેલ એનિમિયા નાબૂદ કરવાના મહાઅભિયાનમાં ગુજરાત અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યું છે.
2: પહેલી જાગૃતતા, પહેલા આપણે કુંડળી મેળવતા, એમાં ગ્રહ મળે છે કે નહીં એ જોઈ લે, તો આપણે આ મેડિકલ કુંડળી મેળવી જે વિસ્તારની અંદર વધુ છે જે જાગૃતતા માટે, તો આ મેડિકલ

0: પ્રણાલી મેળવી લઈએ તો ચોક્કસ પ્રકારે આવનારી પેઢીને આપણા સંતાન એમને સંતાનો થવાના, એને આ પીડાદાયક રોગ ગિફ્ટમાં ના આપવો જોઈએ.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/io અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. અરવલ્લી જિલ્લાના વિવિધ વિધાનસભા ક્ષેત્રમાં પ્રગતિ પથયાત્રા યોજવામાં આવી રહી છે, જે અનુસંધાને ધનસુરા તાલુકાના શિણોલ ગામે પણ આ યાત્રા યોજવામાં આવી હતી. અરવલ્લી જિલ્લા સાંસદ શોભના બારૈયા સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રા દરમિયાન લોકોને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપવામાં આવી રહી હોવાનું સાંસદ શોભના બારૈયાએ જણાવ્યું હતું.
2: પ્રગતિપથ કાર્યક્રમ અંતર્ગત અમે મોડાસા વિધાનસભામાં પુસ્તકાલય તથા શિણોલ ગામે પણ આવીને તમામ આયુષ્યમાન મંદિરનું પણ મુલાકાત લીધી છે. ગુજરાત સરકાર અને ભારત સરકારે જે યોજનાઓ બનાવી છે એનો સૌ લાભ લે છે અને એ લાભ લેવા માટે ગામના સરપંચશ્રીઓ વધુમાં વધુ લાભ લેવા માટે પ્રયત્નશીલ છે.
1: પ્રધાનમંત્રી મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થતાં જલાલપોર તાલુકામાં પ્રગતિ પથયાત્રાનો પ્રારંભ કરાયો છે. સિમળ ગામ સ્થિત વન કવચ ખાતેથી આરંભાયેલી પ્રગતિ પથયાત્રામાં જોડાયેલા રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા તથા જલાલપોરના ધારાસભ્ય આરસી પટેલ સહિતના લોકોએ પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ અને હરિત આવરણ વધારવા માટે હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓ અંગેની વિગતો મેળવી હતી. નવસારી જિલ્લા પંચાયતના સભ્ય અમિતા પટેલે આ અંગે વધુ માહિતી આપી.
3: આ એ પહેલો તબક્કો છે. બીજા તબક્કાની અંદર નવસારીના જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ પણ આ બધા વિસ્તારોની મુલાકાત લેશે. તો આઠ ગામની અંદર ખૂબ જ વિશાળ જગ્યા પર મેડિકલ કોલેજની સાથે હોસ્ટેલનું ખૂબ જ સરસ મકાન તૈયાર થયું છે અને અહીં ઘણી બધા વિદ્યાર્થીઓ સ્ટડી પણ કરી રહ્યા છે. ટાઇડલ ડેમના માધ્યમ થકી જે ખારપાટ વિસ્તાર છે ત્યાં મીઠા પાણીનું રોકાણ કરીને ઘણા બધા ખેડૂતોને મીઠું પાણી સાથે સાથે જે પાણીનો પ્રશ્ન હતો એ પ્રશ્ન પણ હલ થઈ રહ્યો છે, એટલે ખેડૂતો માટે પણ આશીર્વાદરૂપ છે.
1: જામનગરમાં એલસીબી અને સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા સંયુક્ત રીતે ઓટો રિક્ષાઓનું ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું. અભિયાન દરમિયાન ફેન્સી નંબર પ્લેટ, ડ્રિંક એન્ડ ડ્રાઈવ તેમજ વાહનના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન થાય અને માર્ગ સલામતી જળવાઈ રહે તે હેતુથી વિશેષ ડ્રાઈવ યોજાઈ હતી. અમદાવાદ શહેરના વિવિધ 3 સ્થળોએથી શંકાસ્પદ બનાવટી ઘી મળી આવ્યું છે. મહાનગરપાલિકાની ટીમે કરેલી આ કાર્યવાહીમાં 4,850 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરાયું છે. આ મામલે કુલ 31,81,000 રૂપિયાનો જથ્થો કબજે કરી નમૂના તપાસ અર્થે મોકલવાની કામગીરી હાથ ધરાઈ છે. રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ રહેશે. 13 જૂનથી સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય વરસાદ રહેશે. પવનની ગતિ 15-20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. 11 જૂનથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. ચોમાસુ આગળ વધવા તરફ અનુકૂળ સ્થિતિ છે. અમદાવાદ, ગાંધીનગર સહિત વાદળછાયું વાતાવરણ રહેશે તેવી હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસે આગાહી કરી છે.
4: अगले 7 दिन के लिए इसमें गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. मेरे लिए अधिकतम सबसे ज्यादा अधिकतम तापमान रिकॉर्ड हुआ अहमदाबाद में 42.2 डिग्री सेंटीग्रेड, आगे भावनगर 41.4 डिग्री सेंटीग्रेड, सुरेंद्रनगर में 41.2 डिग्री सेंटीग्रेड, गिरिनगर में 40.9 डिग्री सेंटीग्रेड, गांधीनगर में 40.8 डिग्री सेंटीग्रेड. बारिश का जो कारण है अभी देखिए जो वही पैटर्न है, साउथ ओस्टर्ली टू ओस्टर्ली विंड चल रहा है और मैसेरी पर्सन भी है, इसके कारण बारिश हो रहा है.
1: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને 12 જૂને 1 વર્ષ પૂર્ણ થશે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે તેમના વિચારોને પૂર્ણ કરવા વિજય રૂપાણી મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા સેવા પ્રવૃત્તિઓ કરાશે, જે અંતર્ગત 13 અને 14 જૂને રાજકોટમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ યોજાશે. તેમણે આ ઘટનામાં અવસાન પામેલા તમામને શ્રદ્ધાંજલિ પાઠવી. રાજ્ય ઉર્જા અને કાયદા વિભાગ મંત્રી કૌશિક વેકરિયાએ અમરેલી વિધાનસભા ક્ષેત્રમાં વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા. અમરેલી શહેરના પોલીસ ક્વાર્ટર ખાતે 385 લાખથી વધુના ખર્ચે આધુનિક માળખાકીય સુવિધાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ઉપરાંત વિવિધ વિસ્તારોમાં કુલ 21 આંગણવાડીમાં કમ્પાઉન્ડ દિવાલનું નિર્માણ કાર્ય પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. 4,399 દિવસનું દીર્ઘકાલીન શાસન કરનાર દેશના પ્રથમ પ્રધાનમંત્રી બનતા નરેન્દ્ર મોદી

0: વિશ્વના અનેક દેશોના વડાઓએ અભિનંદન પાઠવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ શાસનના 12 વર્ષ નિમિત્તે આજે તેમના વતન વડનગરમાં વિવિધ કાર્યક્રમોના આયોજન સાથે ઉજવણી. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નવી દિલ્હી ખાતે યોજાનારી નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે. કેબિનેટની બેઠક રદ. સિકલ સેલ જેવા આનુવંશિક રોગોને નાબૂદ કરવાનું પરંપરાગત કુંડળીની જેમ મેડિકલ કુંડળી મેળવવાની હિમાયત કરતા આરોગ્યમંત્રી અને અમદાવાદમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. કાર્યક્રમમાં સૌ પ્રથમ સાંભળીએ અનુપમા દેશપાંડેના કંઠે આ સુંદર રચના.

સમૃદ્ધ થતી ધ્યાન સ્માર્ટ સિટીઝ થી દુનિયામાં ચમકતી આધુનિકતા બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણ સેવા અને સુશાસન પીએમ આવાસ હર ઘર જળ કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ 12 વર્ષ વિશ્વાસના વિકાસના જનકલ્યાણના

0: અને આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય વિશ્વ નેત્રદાન દિવસ. પઠન કરી રહ્યા છે શીતલ વૈષ્ણવ, સંપાદન પરેશ મારુ.
1: વિશ્વભરમાં 10 જૂનના દિવસને વિશ્વ નેત્રદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દ્રષ્ટિહીન લોકોના જીવનમાં ઉજાસ પાથરવાના ઉમદા ઉદ્દેશ સાથે વિશ્વ નેત્રદાન દિવસ અંતર્ગત દ્રષ્ટિ ખામી નિયંત્રણ અને અંધત્વ નિવારણ માટેની યોજનાઓ અને કાર્યક્રમો સહિત ચક્ષુદાન અંગે જાગૃતિ ફેલાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે છે. ભારતમાં રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય નેત્ર જ્યોતિ અભિયાન સહિત ચક્ષુદાન અંગે અનેકવિધ કાર્યક્રમો ચલાવવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ મૃત્યુ બાદ એના ચક્ષુદાનમાં આપી શકે છે. આ માટે તે જીવન દરમિયાન ચક્ષુદાન અંગેનો સંકલ્પ કરી શકે છે. જો કોઈ વ્યક્તિએ જીવન દરમિયાન સંકલ્પ ન કરેલ હોય તો પણ તેના મૃત્યુ બાદ તેના વારસો આ અંગેનો નિર્ણય લઈ શકે છે. યુવાન વ્યક્તિઓની કીકીની ગુણવત્તા ખૂબ જ સારી હોય છે, જેથી કીકી પ્રત્યારોપણ બાદ ખૂબ જ સારા પરિણામ મેળવી શકાય છે. વ્યક્તિના મૃત્યુ બાદ જેટલું બને તેટલું જલ્દીથી ચક્ષુદાન થઈ જવું જોઈએ. દાનમાં મળેલ ચક્ષુની ગુણવત્તા જળવાઈ રહે અને તેનો મહત્તમ ઉપયોગ કીકી પ્રત્યારોપણમાં થઈ શકે તે હેતુસર મૃત્યુ બાદ 2-4 કલાકની અંદર ચક્ષુદાન થઈ જાય તે હિતાવહ છે. સામાન્ય રીતે તમામ વ્યક્તિ તેમના મૃત્યુ બાદ ચક્ષુદાન કરી શકે છે. ખાસ કિસ્સા જેવા કે અકસ્માતમાં થયેલ આંખની ઈજા, આંખની કીકીમાં જીવન દરમિયાન લાગેલ ચેપના કારણે ફૂલું પડી ગયેલ હોય તેવા કિસ્સામાં ચક્ષુદાન ન થઈ શકે. કીકીના રોગોને કારણે થતા અંધત્વના મુખ્ય કારણોમાં ઈજા, ચેપ, કુપોષણ, વિટામિન એ ની ખામી તથા જન્મજાત ખોડ વગેરેનો સમાવેશ થાય છે. રોગગ્રસ્ત કીકીની પારદર્શકતા ઘટી જતા દર્દીની દ્રષ્ટિ ઘટી જાય છે અને અંતમાં દર્દીને દેખાતું બંધ થઈ જાય છે. કીકીના રોગોને કારણે થતા અંધત્વના પ્રમાણમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આથી અનેકવિધ યોજનાઓ, કાર્યક્રમો અને જનજાગૃતિ પ્રવૃત્તિઓ થકી ચક્ષુદાન ક્ષેત્રે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. મૃત્યુ થયા બાદ વ્યક્તિના આંખના પોપચા બંધ કરીને તેને ભીના રૂમાલ વડે કવર કરી રાખવા જોઈએ. રૂમમાં પંખો બંધ કરી દેવો. ચક્ષુ સ્વીકારવા માટે ટીમ આવે ત્યાં સુધીમાં દર્દીના મૃત્યુના લગતા તમામ તબીબી રિપોર્ટ એકઠા કરી રાખવા. આ ઉપરાંત દર્દીનું કોઈ પણ પ્રકારનું ઓળખપત્ર સાથે રાખવું. આધુનિક ટેકનોલોજી દ્વારા એક વ્યક્તિના ચક્ષુદાનથી 3-4 વ્યક્તિઓને અલગ અલગ પ્રકારની કીકી પ્રત્યારોપણની પદ્ધતિ દ્વારા દ્રષ્ટિ આપી શકાય છે. ચક્ષુદાતાની વિગતો ગોપનીય રાખવામાં આવે છે. ચક્ષુદાન કરવા માટે જે તે વ્યક્તિ પોતાના રહેઠાણની નજીકના કોઈ પણ સરકારી હોસ્પિટલનો સંપર્ક કરી શકે છે. ભારતમાં દર વર્ષે આશરે 2 લાખ ચક્ષુઓની જરૂરિયાત સામે માત્ર 70,000 જેટલા જ ચક્ષુદાન પ્રાપ્ત થાય છે. રાજ્યમાં ચક્ષુદાન અંગેની જાગૃતિ સતત વધી રહી છે અને તેના પરિણામે અંધત્વનો દર નોંધપાત્ર રીતે ઘટ્યો છે. ચક્ષુદાન માટે મૃતકના પરિવારજનોએ નજીકની આઈ બેંક અથવા હોસ્પિટલનો તાત્કાલિક સંપર્ક કરવો પડે છે. ડોક્ટરોની ટીમ ઘરે આવીને અથવા હોસ્પિટલમાં માત્ર 10-15 મિનિટમાં આંખના પારદર્શક પટલ કોર્નિયા કાઢી લે છે. આ પ્રક્રિયાથી મૃતકના ચહેરા પર કોઈ વિકૃતિ આવતી નથી. ઉંમર, ચશ્માના નંબર કે ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર જેવી સામાન્ય બીમારી ધરાવતા લોકો પણ નેત્રદાન કરી શકે છે. એક વ્યક્તિનું ચક્ષુદાન 2 વ્યક્તિઓને નવી દ્રષ્ટિ આપી શકે છે. નેત્રદાન એ માનવતાની સૌથી મોટી સેવા છે. તમારી આંખોને મૃત્યુ પછી પણ કોઈના જીવનને રોશન કરવા દો.
0: આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. આજનો વિષય હતો વિશ્વ નેત્રદાન દિવસ. પઠન કરી રહ્યા હતા શીતલ વૈષ્ણવ, સંપાદક.

આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે. તેમણે પંડિત જવાહરલાલ નહેરુના રેકોર્ડને તોડી નાખ્યો છે. 13 મે 1952 રોજ ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા અને 27 મે 1964 સુધી સેવા આપી હતી. પંડિત નહેરુનો ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ 4398 દિવસનો હતો, જ્યારે 26 મે 2014 થી આજે 10 જૂન 2026 સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સતત કાર્યકાળ હવે 4399 દિવસનો થઈ ગયો છે. આ કાર્યકાળે તેમણે ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સેવા આપનારા બનાવ્યા છે. વિશ્વના અનેક દેશોના નેતાઓએ ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા છે. રાજ્યમાં આવતીકાલ 11 જૂન ગુરૂવારથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડાશે. ખેડૂતોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય લીધો છે. નર્મદા કમાન્ડ વિસ્તારના ધારાસભ્ય અને સાંસદોએ સિંચાઈ માટે વહેલું પાણી છોડવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો કરી હતી. મુખ્યમંત્રીએ આ રજૂઆતોને સકારાત્મક પ્રતિસાદ આપતા નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓની ઉચ્ચસ્તરીય બેઠક બોલાવીને નર્મદા યોજનામાં ઉપલબ્ધ પાણીના જથ્થાની સમીક્ષા કરી હતી. ત્યારબાદ શ્રી પટેલે ખેડૂતોના પાક માટે સિંચાઈના પાણીની જરૂરિયાત ધ્યાનમાં લઈને આયોજન કરતા વહેલા પાણી છોડવાના દિશા નિર્દેશો આપ્યા હતા. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારને 12 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે એમની સરકાર દ્વારા શરૂ કરાયેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન યોજના રાજ્યના 79 લાખ ખેડૂત પરિવારો માટે આર્થિક સુરક્ષા કવચ બની છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 22 હપ્તામાં રાજ્યના 79,25,000થી વધુ ખેડૂત કુટુંબોને 23,083 કરોડ રૂપિયાથી વધુની સહાય અપાઈ છે. આ યાત્રાની શરૂઆત પ્રથમ હપ્તા વખતે 28 લાખથી વધુ ખેડૂતોને 572 કરોડની ચૂકવણી સાથે થઈ હતી. આ યોજનાથી ખેડૂતોને બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ ખરીદવામાં આર્થિક મદદ મળી રહી છે. રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓમાં આઉટસોર્સિંગ અને 11 માસના કરાર આધારિત કર્મચારીઓને નાણાકીય અને હિસાબી કામગીરી સોંપી શકાશે નહીં. આ અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે પરિપત્ર જાહેર કરી સ્પષ્ટ કર્યું છે કે આ પ્રકારની કામગીરી આઉટસોર્સ અથવા કરાર આધારિત કર્મચારીઓને સોંપવાથી આર્થિક અને વહીવટી સમસ્યાઓથી ભીત હોવાની શક્યતા રહે છે. તેથી હવે આ તમામ કામગીરી નિયમિત નિમણૂક ધરાવતા કર્મચારીઓને જ સોંપવાની રહેશે. પરિપત્રમાં જણાવાયું છે કે જ્યાં હાલ આવા કર્મચારીઓ પાસે નાણાકીય અથવા હિસાબી કામકાજ છે, ત્યાંથી તાત્કાલિક અસરથી તે કામગીરી પરત લેવાની રહેશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ 2026માં લેવાયેલ ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય વિજ્ઞાન પ્રવાહમાં કચ્છ જિલ્લાને 100% પરિણામ મેળવનાર તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓના સન્માન જિલ્લાનું શિક્ષણ તંત્રને કેળાકુંડલ પર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ દ્વારા આવતીકાલે 11 અને ગુરૂવારે સવારે 9 કલાકથી 867 તેજસ્વી તારાનું કેરા ખાતે સન્માન કરાશે. કેરાના લાલજીભાઈ રોડા પિંગોળીયા ઓડિટોરિયમ સેટ જેપી એન્ડ એનિમલ હાઈસ્કૂલ ખાતે યોજાનાર આ વિશેષ કાર્યક્રમમાં રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ મંત્રી તિક્કમભાઈ છેંગા, સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા કલેક્ટર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. કચ્છ સૌરાષ્ટ્ર વચ્ચે પરિવહન સેવાનો વ્યાપ વધારવા માટે ભુજ રાજકોટ વચ્ચે નવી 3 વોલ્વો શરૂ કરે છે. આ સાથે ભુજ રાજકોટ રૂટમાં દૈનિક 11 વોલ્વો અને 4 AC લક્ઝરી સહિત 246 બસોનું સંચાલન થઈ રહ્યું છે. હાલમાં રાજકોટ ST ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધા માટે નવી 5 વોલ્વો બસ શરૂ કરાઈ છે, જેમાં 3 બસો ભુજ રૂટ પર અને 2 બસો બરોડા રૂટ પર દોડાવવાનો નિર્ણય લેવાયો છે. હવામાન. આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે છે. 13 જૂનથી સૌરાષ્ટ્ર કચ્છમાં પણ સામાન્ય વરસાદની શક્યતા છે. દરમિયાન આગામી 7 દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નહીવત હવામાન વિભાગના નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું હતું. હવામાનની જાણકારી સાથે જ સમાચાર બુલેટિન પૂરું થયું.

0: અભિનંદન પાઠવ્યા. શ્રી મોદી દેશના સૌથી લાંબા સમય માટેના પ્રધાનમંત્રી બનતા દિલ્હીમાં એનડીએની બેઠક, જ્યારે વતન વડનગરમાં સફળ શાસનની ઉજવણી. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે નવી દિલ્હીમાં ડિજીટલ ધરપકડ કોપ્ટરને તોડી પાડવાના જવાબમાં અમેરિકન સૈન્યએ ઈરાન પર હુમલા શરૂ કર્યા. પુરૂષ ક્રિકેટમાં શ્રીલંકામાં ત્રિકોણી શ્રેણીની પહેલી મેચમાં ભારત એ શ્રીલંકા એ ને 8 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે. શ્રી મોદીએ 26 મે 2014 રોજ શપથ લીધા હતા. તેમણે પંડિત જવાહરલાલ નહેરુના રેકોર્ડને તોડી નાખ્યો છે. શ્રી નહેરુએ 13 મે 1952 રોજ ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા અને 27 મે 1964 સુધી સેવા આપી હતી. પંડિત નહેરુનો ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ 4398 દિવસનો હતો, જ્યારે 26 મે 2014 થી આજે 10 જૂન 2026 સુધી પ્રધાનમંત્રી મોદીનો સતત કાર્યકાળ હવે 4399 દિવસનો થઈ ગયો છે. આ કાર્યકાળમાં તેમણે ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સેવા આપનાર બનાવ્યા છે. વિશ્વના નેતાઓએ ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા છે. તેમણે પ્રધાનમંત્રીના પરિવર્તનશીલ શાસન, વિકાસલક્ષી દેશો માટેના તેમના પ્રયાસો અને સમાવેશી અને આર્થિક રીતે ગતિશીલ ભારત માટેના તેમના વિઝનની પ્રશંસા કરી છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિશાનાયકે એક પત્રમાં જણાવ્યું હતું કે આ સિદ્ધિ વિશ્વના સૌથી મોટા લોકશાહીના લોકો દ્વારા તેમના નેતૃત્વમાં વારંવાર મુકેલા વિશ્વાસનો પણ પુરાવો છે. પાપુઆ ન્યૂગિનીના મંત્રી જેમ્સ મારાપેક વીડિયો સંદેશમાં પ્રધાનમંત્રી મોદીને રોલ મોડેલ અને નેતૃત્વનું ઉદાહરણ ગણાવ્યું છે. તેમણે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની ઇચ્છા પણ વ્યક્ત કરી છે. ત્રિનિદાદ અને ટોબેગોના પ્રધાનમંત્રી કમલા પ્રસાદ બિસેસરે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ ભારત વૈશ્વિક બાબતોમાં એક મજબૂત અવાજ તરીકે ઉભરી આવ્યું છે. રાષ્ટ્રીય લોકશાહી જોડાણ એનડીએની એક બેઠક આજે નવી દિલ્હીમાં યોજાશે. આ બેઠકમાં સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભારતના સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપતા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે તેની ઉજવણી કરવામાં આવશે. શ્રી મોદી સહિત ભાજપના ટોચના નેતૃત્વ ઉપરાંત આ બેઠકમાં એનડીએ શાસિત તમામ 22 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ ઉપરાંત ગઠબંધનના તમામ ઘટક નેતાઓ પણ હાજરી આપશે. આ બેઠકમાં વિવિધ રાષ્ટ્રીય વિકાસ કાર્યક્રમો, માળખાગત સુવિધાઓના કાર્યક્રમો અને 2047 સુધીમાં દેશને વિકસિત દેશમાં પરિવર્તિત કરવાના મોદી સરકારના વિઝનની સમીક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન ગુજરાતના વડનગરમાં આજે તેમના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિકસિત ભારતના વિઝનને સમર્થન આપવા માટે જનભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સાંભળીએ અહેવાલ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी के गृहनगर वडनगर में उनकी 12 वर्षों के सफल शासन के उपलक्ष्य में आज कई विशेष कार्यक्रमों का आयोजन किया जा रहा है. इस अवसर को यादगार बनाने के लिए जिला प्रशासन द्वारा आज शाम 7 बजे ऐतिहासिक शर्मिष्ठा झील पर एक भव्य महाआरती और 10,000 दीपक जलाने की विशेष व्यवस्था की गयी है. इसी के साथ प्रदेश भाजपा द्वारा प्राचीन हाटकेश्वर मंदिर में भी कई कार्यक्रमों का आयोजन किया गया है, जिसकी शुरुआत शाम 4:30 बजे स्वच्छ भारत अभियान और स्वच्छता कर्मियों के सम्मान समारोह के साथ होगी. भारतीय जनता पार्टी द्वारा राज्य भर के 18 अलग अलग धार्मिक स्थलों पर एक साथ स्वच्छता अभियान और महाआरती का आयोजन किया जा रहा है. अपर्णा खूंट, आकाशवाणी समाचार, अहमदाबाद.
0: રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે નવી દિલ્હીમાં ડિજીટલ ધરપકડ કૌભાંડો સામે માનવ અધિકારોના રક્ષણ અંગે એક બેઠક યોજી હતી. આ બેઠકની અધ્યક્ષતા કરતા એનએચઆરસીના અધ્યક્ષ ન્યાયાધીશ વી રામસુબ્રમણ્યમે સાયબર છેતરપિંડીના વધતા જોખમ અને નાગરિકોના અધિકારો અને સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. શ્રી રામસુબ્રમણ્યમે જણાવ્યું હતું કે છેલ્લા 6 વર્ષમાં ભારતીયોએ સાયબર છેતરપિંડીને કારણે 52,900 કરોડ રૂપિયાથી વધુ રૂપિયા ગુમાવ્યા છે, જેમાંથી લગભગ 8% નુકસાન ડિજીટલ છેતરપિંડીના કારણે થયું છે. તેમણે આવા ગુનાઓને રોકવા અને પીડિતો માટે નાણાં પરત મેળવવાની વ્યવસ્થામાં સુધારો કરવા માટે વ્યવહારુ પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક હેન્ડલ AIRNews_ABADને ફોલો કરશો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી 2 દિવસની સત્તાવાર મુલાકાતે બલ્ગેરિયા અને ફિનલેન્ડ જશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બલ્ગેરિયાની તેમની આ મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકર ટોચના બલ્ગેરિયન નેતાઓ અને વિદેશમંત્રી સાથે ચર્ચા કરશે.

0: આમાં ડોક્ટર જયશંકર ફિનલેન્ડમાં 14માં કુલ તારંતા સંવાદમાં ભાગ લેશે. આ સંવાદનો વિષય બદલતું વિશ્વ, વૈશ્વિક, પ્રાદેશિક અને સ્થાનિક દ્રષ્ટિકોણ છે. ડોક્ટર જયશંકર ફિનલેન્ડના વિદેશમંત્રી અને અન્ય નેતાઓને પણ મળશે. ઓમાનના દરિયાકાંઠે એક અમેરિકન અપાચે હેલિકોપ્ટરને તોડી પાડવાના જવાબમાં અમેરિકન સૈન્યએ ઇરાન પર હુમલા શરૂ કર્યા છે. અમેરિકન અધિકારીઓએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટરને ઇરાની ડ્રોન દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું અને આ હુમલામાં બે પાયલોટને બચાવી લેવામાં આવ્યા હતા. અમેરિકન હુમલા બાદ હોર્મુઝ સમુદ્ર ધુની નડીને આવેલા ઇરાની શહેરો સિરિક, મિનાબ, બંદર અબ્બાસ અને કેશ્મા આઇલેન્ડમાં વિસ્ફોટો સંભળાયા હતા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇરાન દ્વારા અમેરિકન હેલિકોપ્ટરને તોડી પાડવાનો અમેરિકાનો જવાબ ખૂબ જ મજબૂત અને શક્તિશાળી હતો. ઇરાને પણ એક ક્ષેત્રમાં અમેરિકન બેઝ પર મિસાઇલો અને ડ્રોન છોડ્યા છે. ઇરાની વિદેશમંત્રી અબ્બાસ અરાગચીએ જણાવ્યું હતું કે અમેરિકનના દરેક હુમલાનો જવાબ આપવામાં આવશે. પુરૂષ ક્રિકેટમાં શ્રીલંકામાં ત્રિકોણીય શ્રેણીની પહેલી મેચમાં ભારતે શ્રીલંકાએ 8 રનથી હરાવ્યું. પ્રથમ બેટીંગ કરતા ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 6 વિકેટે 277 રન બનાવ્યા. ઋતુરાજ ગાયકવાડ 101 અને કેપ્ટન તિલક વર્માએ 60 રન બનાવ્યા, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 7 બોલ બાકી રહેતા 279 રનમાં ઓલ આઉટ થઈ ગઈ. ભારત તરફથી અરશદ ખાન, અનુકુલ રોય, આયુષ બદોની તેમજ વિપ્રજ નિગમે 2-2 વિકેટ લીધી. ઋતુરાજ ગાયકવાડને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો. ભારત એ આગામી મેચ આવતીકાલે અફઘાનિસ્તાન એ સામે રમશે. બધી મેચ શ્રીલંકાના દાંબુલામાં રમાશે, જ્યારે ફાઇનલ 21 જૂને રમાશે. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની આગામી T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે. પસંદગી સમિતિએ બંને T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે સિરાજની જગ્યાએ કૃષ્ણાને ટીમમાં સ્થાન આપ્યું છે. બીસીસીઆઈએ જણાવ્યું હતું કે મેડિકલ ટીમ અને ટીમ મેનેજમેન્ટે સિરાજને આરામ કરવાની સલાહ આપી છે. બેંગલુરૂની સૃષ્ટિ કિરણ સતત 5 ITF જુનિયર ટાઇટલ જીતીને અને ITF વર્લ્ડ ટેનિસ ટુર જુનિયર્સ J100 ગ્વાટીમાલામાં બીજા ક્રમે રહીને અંડર 13 ટેનિસમાં વિશ્વની નંબર 1 ખેલાડી બની ગઈ છે. આ 39 વર્ષીય ખેલાડીએ તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ITF જુનિયર રેન્કિંગમાં 357મું સ્થાન મેળવ્યું છે, જે વૈશ્વિક સ્તરે અંડર 13 ખેલાડીઓમાં સૌથી વધુ છે. તેણે માત્ર 8 રેન્કિંગ સ્પર્ધાઓમાં ભાગ લઈને આ સિદ્ધિ હાંસલ કરી છે. ભારતીય હવામાન વિભાગે આજે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લડાખ, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનમાં ગરમીની આગાહી કરી છે. કોંકણ, ગોવા અને ઓડિશાના કેટલાક સ્થળો દરમિયાન દિવસ દરમિયાન ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની સંભાવના છે. આ દરમિયાન અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, દરિયાકાંઠાના કર્ણાટક અને ઉપ હિમાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં ભારે વરસાદની સંભાવના છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા. આજના અખબારમાં પ્રધાનમંત્રીના સૌથી લાંબા કાર્યકાળ અને પીઓકેની સ્થિતિ અંગેના સમાચાર છે. ગુજરાત સમાચાર, નવ ગુજરાત સમય અને ફૂલછાપ લખે છે કે નવો ઇતિહાસ, મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા, નહેરુને પાછળ રાખ્યા. સંદેશ લખે છે કે પીઓકેમાં પાકિસ્તાનનું દમન, ગોળીબારમાં 120ના મોત. દિવ્ય ભાસ્કર લખે છે કે જોજીલા ટનલ, શ્રીનગર, લેહ આખું વર્ષ જઈ શકાશે. સ્થાનિક સમાચારોમાં જોઈએ તો અમદાવાદમાં 3 સ્થળેથી ગાયનું 4,850 કિલો શંકાસ્પદ ઘી જપ્ત, ઈડીનો ઘટસ્ફોટ, સાયબર ફ્રોડ માટે કંબોડિયાના કોલ સેન્ટરોમાં 5,300 ભારતીય સીમકાર્ડ એક્ટિવ અને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
1: ચાર હજાર ત્રણસો નવાણું દિવસનું દીર્ઘકાલીન શાસન કરનાર દેશના પ્રથમ પ્રધાનમંત્રી બનતા નરેન્દ્ર મોદી. વિશ્વના અનેક દેશોના વડાઓએ અભિનંદન પાઠવ્યા. શ્રી મોદી દેશના સૌથી લાંબા સમય માટેના પ્રધાનમંત્રી બનતા દિલ્હીમાં એનડીએની બેઠક, જ્યારે વતન વડનગરમાં સફળ શાસનની ઉજવણી. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે નવી દિલ્હીમાં ડિજીટલ ધરપકડ કૌભાંડો સામે માનવ અધિકારોના રક્ષણ માટે બેઠક યોજી. ઓમાનના દરિયાકાંઠે એક અમેરિકન અપાચે હેલિકોપ્ટરને તોડી પાડવાના જવાબમાં અમેરિકન સૈન્યએ ઇરાન પર હુમલા શરૂ કર્યા. પુરૂષ ક્રિકેટમાં શ્રીલંકામાં ત્રિકોણીય શ્રેણીની પહેલી મેચમાં ભારતે શ્રીલંકા એને 8 રનથી હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો.

આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગત આપને જણાવીએ. સવારે 8:30 આપ સાંભળી શકશો સમાચાર હેડલાઇન્સ. 8:32 કચ્છી કાર્યક્રમ રેયાણ. કાર્યક્રમ પ્રસ્તુતિ સીડી કરમશિયાણી. આજના કાર્યક્રમમાં આપ જાણશો ઉપયોગી વનસ્પતિ ગુગલ કે ભચાયું. પર્યાવરણવિદ શ્રી મોહમ્મદસિંહ સોઢા સાહેબ જો કચ્છી મેં વાર્તાલાપ. આ સાથે ભજન અને લોકગીત આપ માણી શકશો. પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, જેનો સમય રહેશે 9:15. પ્રાયોજક NCERT. સંતવાણી અંતર્ગત નારાયણ સ્વામીના સ્વરમાં ભજનો આપ સાંભળી શકશો 9:32.

ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન સવારે 10 વાગે 10:45 કાર્યક્રમ બાબીડી જા બોલ, જે અંતર્ગત કચ્છી ચોવક ને કાફિયો. કાર્યક્રમ પ્રસ્તુતિ પલ્લવી માણેક. સવારે 11 વાગે કેન્દ્રમાં એનડીએ સરકારના 12 વર્ષ નિમિત્તે વિશેષ શ્રેણીના 3જા અંકમાં જીવન નિર્વાહની સરળતા, કર સુધારા અને ડિજિટલ ઇન્ડિયાના ફાયદા આ વિષય પર તોલાણી કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ આદિપુરના અર્થશાસ્ત્ર વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર દિશા ગોસ્વામી સાથે અશરફ નથવાણીની વાતચીત આપ સાંભળશો. અને ત્યાર પછીના કાર્યક્રમો અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે.

આ હતા અમારા આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગત. હવામાન સમાચાર સાંભળશો. હવામાન ખાતા તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન કચ્છ ભુજ ખાતે મહત્તમ ઉષ્ણતામાન 38 ડિગ્રી સેલ્સિયસ તથા ન્યૂનતમ 27 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. આવનારા દિવસો માટે હવામાનનો વર્તારો જણાવે છે કે વાતાવરણ સામાન્ય રીતે વાદળછાયું અને સૂર્યપ્રકાશિત રહે તેવા કોઈ મોટો ફેરફાર નોંધાય નહીં. માછીમારભાઈઓ તથા ખેડૂત મિત્રો માટે હવામાન ખાતા તરફથી કોઈ વિશેષ સૂચના આપવામાં આવેલ નથી. હવામાન સમાચાર પૂરા થયા.

શ્રોતા મિત્રો, હવે થોડી જ વારમાં એટલે કે બરાબર 8 વાગ્યે સમાચાર પ્રભાત અમે દિલ્હીથી રિલે કરીશું અને ત્યારબાદ 8:15 આપ સાંભળી શકશો મોર્નિંગ ન્યૂઝ

આકાશવાણી ભુજ પ્રસ્તુત છે આજના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા. 4399 દિવસનું દીર્ઘકાલીન શાસન કરનાર દેશના પ્રથમ પ્રધાનમંત્રી બનતા નરેન્દ્ર મોદી વિશ્વના અનેક દેશના વડાઓએ અભિનંદન પાઠવ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી

മിസൈൽ വിധിമാണ് ലാൻഡ് പോർട്ട് മാനേജ്മെന്റ് സിസ്റ്റം വിനിമയം ഉദ്ഘാടനം കഴിയും. പ്രധാനമന്ത്രി നരേന്ദ്രമോദിയെ കുവൈത്ത് അമീർ ഷേഖ് മെയ്സൽ അൽ അഹമ്മദ് അൽ ജാബിർ അൽ സബാ സാത്തെ ടെലിഫോൺ പർ വാത്ചിത് കരി. વિદેશ મંત્રાલયે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પોલીસ દમનના અનેક અહેવાલોની પુષ્ટિ કરી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી બલ્ગેરિયા અને ફિનલેન્ડની બે દિવસની સત્તાવાર મુલાકાતે જશે. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નેશનલ ટેસ્ટિંગ એજન્સીના મુખ્યાલયની મુલાકાત લીધી અને આ મહિનાની 21મી તારીખે યોજાનારી નીટ પરીક્ષાની પુનઃ પરીક્ષા માટેની તૈયારીઓની સમીક્ષા કરી. સંરક્ષણ મંત્રાલયે ઉત્તર પ્રદેશના સીતાપુર ખાતે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સાથે 250 મેગાવોટ સોલાર પાવર પ્રોજેક્ટને મંજૂરી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ શાસનના 12 વર્ષ નિમિત્તે આજે તેમના વતન વડનગરમાં વિવિધ કાર્યક્રમોમાં આયોજન સાથે ઉજવણી. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નવી દિલ્હી ખાતે યોજાયેલી નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે. કેબિનેટની બેઠક રદ. સિકલ સેલ જેવા આનુવંશિક રોગોને નાબૂદ કરવાનું પરંપરાગત કુંડળીની જેમ મેડિકલ કુંડળી મેળવવાની હિમાયત કરતા આરોગ્યમંત્રી. અમદાવાદમાં નકલી ઘીનો જથ્થો ઝડપાયો. ખેડૂતોના વ્યાપક હિતમાં ગુરૂવારથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટેના પાણી છોડવાનો મુખ્યમંત્રીનો નિર્ણય. પીએમ કિસાન યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને અત્યાર સુધી 23,000 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવાઈ. કચ્છ સૌરાષ્ટ્ર વચ્ચે પરિવહન સેવાનો વ્યાપ વધારવા માટે ભુજ રાજકોટ પછી નવી 3 વોલ્વો શરૂ કરાઈ. અને આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. હવે પછીના મુખ્ય સમાચાર સવારે 9:30 વાગે.

જવા નિરંજન પંડ્યાજી અવાજમાં એક ખાસ ઓળો ભજન સો મેહાણે વાર્તાલાપજી ગાલ કર્યું તો ઉપયોગી વનસ્પતિ ગુગળ કે ભચાયું હેન મથે દેસલ પર વાંધાઈ જાય શ્રી મોગસ શ્રી સોઢા સાહેબ વાર્તાલાપ સુણાઈદા તો શ્રી સોઢા સાહેબ પર્યાવરણ વિદાય કહેન કે પણ પર્યાવરણ ક્ષેત્રે જો કોઈ સન્માન ને એવોર્ડ મળ્યા એની જે થોડી ગાલ કર્યું તો એમ કે ગ્રીન આઈડોલ એવોર્ડ પહેલે નંબર જો મળ્યો પર્યાવરણ રક્ષક એવોર્ડ પહેલે નંબર જો ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ પહેલે નંબર જો વન પંડિત એવોર્ડ પહેલે નંબર જો નહીં એવોર્ડ પાંજા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે હતા મળ્યો પ્રોટેક્શન પ્લાન્ટ એન્ડ વેરાયટી એવોર્ડ સરદાર પટેલ એવોર્ડ માપાઈ એવોર્ડ વૃક્ષ મિત્ર એવોર્ડ પર્યાવરણ મિત્ર એવોર્ડ પર્યાવરણ ને કૃષિ સંશોધક એવોર્ડ હી પર એવોર્ડ પાંજા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે હતા મળ્યો હોય તો આના લિસ્ટ લંબો એવોર્ડ જો બહુ એવોર્ડ તો થઈ ગયા પણ એવોર્ડ ભેરા ભેરા એની કે સન્માન પણ જો કોઈ મળ્યા એની જ ગાલ કરી તો ગુગળ વર્કશોપ સન્માન પ્રગતિ

વાત માં સ્પેશિયલ લાઈન જો બોલાઈ નો 765 એવી જો તમારે મે જન પસાર થી હતી એ બોલાઈ નું જેનું પસાર થી હતી એમની મે જો કોઈ કોણ બોલ લખ વગર

मैं के असांजी विनती है कि लाइनूं हितां मुख़्तलिफ़ फिरी वञे अथवा खेड़ूत जेको पंज वारे सत वारे भुगर वाहे विया आहिनि हिन जा रुपया यानी के चाहींदुमि मरे माण्हूअ खे न भाग गिलो खपे असीं जेको गोबर वाहियूं था त गोबर जी हीअं तव्हां जा वटि मुची त नर्सरी आहे पहिले हिन बीज में जन रोपा बनाई अने आवक ॾिनी सघां हिन खां गोबर में पंद्रहं थी वीह पंजी वारे सूंदे भई कोई आवक न थी वे अने गोबर खे कीअं टेपिंग करियो हिन में गोबर कढियो एटले ई चार्ज जो नाश थिए थो वञे गोबर खे माण्हू वामी न था कोई ख़ाली असीं सोंडाए सोंडाए नी अठ ॾो खेलू तेल तयार कयई जेको हुई पंहिंजे खेत जे सेदे पाणे ते कहिड़े जॻह पटेल आई हरेश भाई ही माउजी भाई ही पंहिंजे खेत जे विच में पण वाविया आहिनि ॾाढम अने कपास जे अंदरि ही गोबर जो ख़ाली मानव जात खे कमु अचे थो अहिड़ो न आहे अने मानव जात खे केतिरो कमु अचे थो हीउ चवणो हुयो पाण खे त हीअ कोरोना जॾहिं आयो तॾहिं वांदाई में ॿ क्वारंटाइन सेंटर हुआ ईश्वर आश्रम में उमिया माता जी में त मूंखे ई डॉक्टर मरे चया कि भई वांदाई में ॿ क्वारंटाइन सेंटर आई त वांदाई जा मरे माण्हू कोरोना जी रसी कने हिन खां कोरोना खे चपाटी ब्राह्म सॼो संक्रमित थी वेंदो तव्हां हिनखे छा थी चुकनि चयो की वांदाई में कोरोना जो हिकिड़ो केस नई थिए हे मूंखे चयईं कीअं चई सघो तव्हां हाणे चयो भई असांजे घर में अढी लख नेचुरली गुगर हुई એટલે કોરોના અસરની અસર નહીં કરે અને બન્યો પણ એડો કોરોના કાળ દરમિયાન કચ્છ જો એકલો જ ગામ એડો કે જેમાં એકલો પણ કોરોના જો કેસ ન હોય અસર જો આંડે ગામો અને પોતે ડોક્ટર મન્યા કે ભાઈ ગુગર જે સમય સચી ગલા જો ગામ બચી ગયો એટલે ગુગર એટલી એવી વસ્તુ હોય ત્યાં જે અંગણ માં એકલો ગુગર વાવેલું હોય ત્યાં જે ઘર માં ક્યાંય કોઈ વાયરસ ની અસર કરે ખેતર માં પડી આવો અનુભવ કયો મુજા ઓર્ગેનિક ફાર્મ હે તો ખેતર જે સીધે પાણી મેં મુજા 80,000 ગુગર એકડે જ ફાર્મ મેં આમે જે અંદર બે વાડીએ મેં જોકો બીમારી વચ્ચે નહીં હોય એ મુજે આમે નથી વચ્ચે ક્યાંય પણ અને અચે એ ગોગર માથે જોકો જીવ રહેતા બેક્ટેરિયા એ જન બીમારી કે દૂર કરી વજે અને સીધે પાડે તો ગોગર વાવે જા બે ઘણા ફાયદા હે આજો હેવર કચ્છ મેં સૌથી વડો પ્રશ્ન હવે તો નીલગાય અને નીલગાય થી પણ વધારે ખેડૂત સંતાપીનો કોઈ પ્રશ્ન હવે એ જોકો રખડતા ઢોર કારણ કે પાંજા જોકો બગાડ જેમ કે નાર ચોવાજનો બગાડ ની સંખ્યા કચ્છ માં ઘણી હોય તેની માલદારી મળે ગાય પૈસે માં આળતા હોય બગાડ કે દવાઓ વેચી વેચી અને ખેડૂત મારી વેતા અને ખેડૂત જ પિંતે પગ તે કુવાડું મારી આઈ બગાડ મરી ગયા એટલે હાણે પશુપાલક મળે પિંડા ઢોર છૂટા છડી અને ખેડૂત કઈક વધુ નુકસાન કરી હતા જે ગુગર જી ફેન્સિંગ કરે મેં અચે ક્રેતા મફત થી ભાવ માં થયું ને એને મેં જાણું પક્ષી કે ખાધેલા બીજ મળે જેસે કરીને આજુબાજુ જંગલ મેં પક્ષી રાતો આસો ખાઈંદા નથી છરક દીને એટલે બે જમે જાણું પાછો એટલી સાયકલ ચાલુ થઈ ને ગુગર જી ભાઈ ગોગર પાછા વર્ષી ઝઘડા પાંજી વાડી મેં એનું ડબલ ગોગર બ્યા સીમાડી મેં ઉગેલો જો પીને ફેન્સિંગ કરીને જો ખર્ચો થતો એ બચી પે જાનવર નીલગાય ત્રાસ પાંજી પાક કે નુકસાની થતી એ બચી પે અને કોઈ પન્નો વી વરે પુઠિયા ગુગર જે જો ટેપિંગ કરીને આવક થી જેસે કરીને પાંજા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જોકડો સપનો હોય કે ખેડૂત મળે સદ્ધર બની વને ખરેખર ખેડૂત સદ્ધર બનાવવો હોય તો મળે જે સેજે પાડે ત્યાં ગુગર વાવેલ અમે તે પંદરો વી વરે પુઠિયા એની ટેપિંગ કરી અને એને મજાનું ખેડૂત કરોડપતિ બની શકે એમને કોઈ શંકા કે સ્થાન નહીં કારણ કે ગુગર જો ભાવ 2015 મેં 2500 રૂપિયા હો 2026 મેં એને જે 2200-2700 રૂપિયા ભાવ હે એના સદા એકથી 15 વરે પુઠિયા ગુગર જો ભાવ મુજે અંદાજ પ્રમાણે 15-20,000 રૂપિયા કિલો જો હું તો અને 15-20 વરે જો જાળવે તેટલે જાળ મે જાણું ઓછે માં ઓછો 1.5-2 કિલો ગુગર નીકળે એના સામે ગણતરી કર્યો તો ખેડૂત કરોડોપતિ બની વને કોઈ પણ જાતિ મહેનત વગર કોઈ પણ જાત ખર્ચ વગર તો મળે ખેડૂતે કે એ કેવું ખબર એના સિવાય પછી દાડમ જે અને કપા જે પાક જે વચ્ચે ગુગર વાવી નીકળો ખતરો કેવો તો જોકો દાડમ મેં પેસ્ટિસાઇડ જો ખૂબ વપરાશ વધારે થયો હતો પણ ગુગર અહીં પોખીને જે દાડમ પોખ્યો હતો તો પેસ્ટિસાઇડ બહુ જ ઓછી ખપેતી અને 50% પેસ્ટિસાઇડ જો બચાવ થયો હતો અને જેટલો પેસ્ટિસાઇડ જો બચાવ થયે એટલી મધમાખી કે બીજા જોકો પાંચે કમજોર જીવ હોય એટલા એ બચી શકે એના સિવાય એ જ દાડમ પબ્લિક ખાતી તો એને કે પણ એ પેસ્ટિસાઇડ ઝેર મેં જાણું એટલી રાહત થઈ શકે તો મળે કે ખેતર પાડે તે અને વચમાં અહીં જો ગુગર વાવી

ખેર, બેરોડી, થુવર વગેરે જેવા ઝાડવણ ગંજે ગોઠમાં અરબ તંત્ર કેપમાં ભારે મહત્વ જો ટેકોને આબદ્ય હતા એમને ગુગર પણ એકલો એનો મહત્વ જો થાન આય પ્રકૃતિ જો હર કોઈ તતબ કાંસ પરમાત્મા જ સ્વરૂપ હૈ કંધોવે કરવાસ મેણી જો મહત્વ જાય નેત્ર જ નેકરણ દાદા હેકડે અર્થ ને હું પહોંચે હતા તો પેપર મેં પાણ નાય બાવર મેં બ્યો નિમને ઉ નારાયણ તકંધે મેં ક્યો સો ગાલ જી હેકડી ગાલ કચ્છ મેં જો કોઈ ઝાડવણ આય એની કે ભચાયું કુલા કે અગર વાટ મેં હલદલ મિલી રહેતી હું કોઈ લખો ગીંદે હાટ મેં પણ નહીં મિલે એડી ઉપયોગી વનસ્પતિ કે સમજો જાણો ઓળખો મેં ભચાયું એમ જો સંવર્ધન કર્યું તો હેડા સોઢા સાહેબ એટલા ખાસો વાર્તાલાપ સો અને સોઢા સાહેબ કહેતા હાણે ગુગર વાળો માડું એ પણ ચેતા તો ગુગર લા જો સમર્પિત આય એડા શ્રી મોબતસિંહ સોઢા કે પાપા સલામ કર્યું અને એની જી જો કો અપીલ આય ગુગર કે ભચાઈ જી તો અમલ કર્યું મેં હાણે અચો સોનો અમીના મીર જે અવાજ મેં ખાસેડો એ કચ્છી લોકગીત

0: અમીના મીર જવાબની ખાસોડો કચ્છી લોકગીત છો ત નિરભા જે રહ્યા કાર્યક્રમને પા ખાસોડો વાર્તાલાપ સોયો પર્યાવરણ લક્ષી ગુગર કે બચાવજો ભજન પસો અને લોકગીત પસોયો તો રહ્યા કાર્યક્રમને પા અવારનવાર જેવો મોકો એડી ગાલ્યું કહ્યું હતા ભાકે પસંદ પે એડા વિષય ખણી અને વાર્તાલાપ પણ નહીં હતા તો જ રહ્યા કાર્યક્રમ થયે તો પૂરો તો ગેંદાસી રજા તો રહ્યા કાર્યક્રમ સમજાવ પાંજે મેળે ભા બેણ કે ચંદુ ભાજા જે ઝા કરીને રામ રામ રામ રામ રામ રામ असो कच्छी कार्यक्रम जो प्रसारण आकाशवाणी जी भुज केंद्र तरह में आयो
1: आकाशवाणी भुज प्रस्तुत छे प्रायोजित कार्यक्रम उमंग प्रायोजक एनसीआरटी

કંપનીઓ સામે માનવ અધિકારોના રક્ષણ માટે બેઠક યોજી. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નવી દિલ્હી ખાતે યોજાનારી નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે. કેબિનેટની બેઠક રદ. રાજ્યમાં આજથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડાશે. 12 વર્ષ વિકાસના, વિશ્વાસના અને જનકલ્યાણના ઉજવણીના ભાગરૂપે કચ્છ જિલ્લામાં સ્વચ્છતા અભિયાન સપ્તાહનું આયોજન. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી રાજકોટ અને દ્વારકા વચ્ચે વિશેષ ભાડા પર અનરિઝર્વ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય. આરોગ્ય વિભાગના 11 માસના કરાર આધારિત કર્મચારીઓ પાસે નાણાકીય કામગીરી પર પ્રતિબંધ. ભુજમાં તંત્ર દ્વારા દબાણ હટાવવા ઝુંબેશ જારી. આવતીકાલે કેરામા જિલ્લાના 10 અને 12ના 867A1 છાત્રો તેમજ 100% પરિણામવાળી શાળાઓનું જાહેર સન્માન. ભુજ રાજકોટ રૂટ પર નવી 3 વોલ્વો બસ સેવાનો આરંભ. રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ. પુરૂષ ક્રિકેટમાં શ્રીલંકામાં ત્રિકોણીય શ્રેણીની પહેલી મેચમાં ભારત એ અને શ્રીલંકા એ ને 8 રનથી હરાયું. ક્રિકેટમાં ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની આગામી ટી20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે આરામ આપી પ્રસિદ્ધ કૃષ્ણને ટીમમાં સ્થાન અપાયું. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 5 અને 10 મિનિટે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે કાર્યક્રમ સંતવાણી, જેમાં આપ સાંભળશો નારાયણ સ્વામીના સ્વરમાં ભજનો. સૌપ્રથમ સાંભળીએ કવિ શંકરદાસ ગઢવીની આ સુંદર રચના.

0: વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણ, સેવા અને સુશાસન, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટવેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ટૂબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત

આચાર્ય ભગતની રચના નારાયણ સ્વામીના સ્વરમાં હમણાં જ આપે સાંભળી સંતવાણી. આ કાર્યક્રમ આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. હવે સાંભળીએ કબીરદાસની આ સુંદર રચના.

0: ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણ, સેવા અને સુશાસન, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

સુમધુરાબાઈની રચના નારાયણ સ્વામીના સ્વરમાં હમણાં જ આપે સાંભળી અને આ સુમધુર રચના સાથે જ આજનો સંતવાણી કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની રજા આપશો. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુત છે કાર્યક્રમ મનોરંજન. હિન્દી ફિલ્મી ગીતોના આ કાર્યક્રમમાં સૌપ્રથમ સાંભળીએ મહાલક્ષ્મીના સ્વરમાં ફિલ્મ હમારા દિલ આપકે પાસ હૈ નું આ ગીત.

શ્રદ્ધા પંડિતના સ્વરમાં સંઘર્ષ ફિલ્મનું ગીત હમણાં જ આપે સાંભળ્યું. હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. હવે સાંભળીએ આશા ભોસલે અને સુખવિંદરના સ્વરમાં તહેજીબ ફિલ્મનું આ ગીત.

0: જી મમ્મી જી, આ ઘરના થોડા નિયમો છે. જેમ કે અહીંયા કેશ ની પરંપરા નથી,
1: તો
0: લેવડ દેવડ તે અમે ડિજિટલ પેમેન્ટ કરીએ છીએ.
1: તો
0: જેમ કે યુપીઆઈ થી.
1: અચ્છા.
0: અને હા સાંભળ, હજુ એક નિયમ છે.
1: કયો નિયમ મમ્મી જી?
0: તારું મોઢું જોઈને લાગો પણ યુપીઆઈ થી જ મળશે.
1: તમે પણ ને મમ્મી જી.
2: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
3: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
2: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા

0: બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
0: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: આવનારામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આવનારામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

સેનુના યુગલ સ્વરમાં માગી આ ફિલ્મનું ગીત હમણાં જ આપે સાંભળ્યું. હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ મનોરંજન આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. કાર્યક્રમના અંતમાં સાંભળીએ સોનુ નિગમ અને અલકા યાજ્ઞિકને ફિલ્મ ફિઝા.

પીઝા. આ ફિલ્મના સુમધુર ગીત સાથે જ આજનો હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ મનોરંજન અહીં સમાપ્ત કરવાની રજા આપશો. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુત છે કચ્છી કાર્યક્રમ બાબડેજા બોલ.

નમસ્કાર. આજના આ ખાસ કાર્યક્રમમાં આપણે આર્થિક સુધારાઓના ઊંડાણમાં જઈશું અને જોઈશું કે છેલ્લા એક દાયકામાં કયા મોટા નિર્ણયો લેવાયા, એ નિર્ણયોની ભારતની અર્થવ્યવસ્થા પર શું અસર થઈ, તેમજ સામાન્ય નાગરિકો, વેપારીઓ અને ઉદ્યોગ જગત માટે તેનું શું મહત્વ છે, આ બધા મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું. આર્થિક સુધારાઓથી વિકાસને નવી ગતિ મળે છે, કારણ કે તે ઉદારીકરણ, એફડીઆઈને પ્રોત્સાહન અને સારા નિયમનના માધ્યમથી ઉદ્યોગોને પ્રોત્સાહન આપે છે, જેનાથી રોજગારની તકો વધે છે અને એકંદરે અર્થવ્યવસ્થાનું વિસ્તરણ થાય છે. આ વિષય પર વાતચીત કરવા માટે આપણી સાથે ખાસ મહેમાન જોડાઈ ગયા છે, આર્થિક વિશ્લેષક અને તોલાણી કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ આદિપુરના અર્થશાસ્ત્ર વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર દિશા ગોસ્વામી. ડોક્ટર દિશા મેમ, આપનું હાર્દિક સ્વાગત છે. તાજેતરના સુધારાઓની આપણે વાત કરીએ તો નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ્સ મુખ્ય છે, આ ઉપરાંત નાણાકીય સેવાઓ સુધી તમામની સરળ પહોંચ પણ એક મહત્વનું પગલું છે તેમ કહી શકાય, જે સેવા ક્ષેત્ર અને નાના વ્યવસાયને પ્રોત્સાહિત કરે છે અને દેશના સતત વિકાસમાં યોગદાન આપે છે. ઇન્કમ ટેક્સ ક્ષેત્રે પણ નોંધપાત્ર ફેરફારો થયા છે. વિકસિત ભારત 2047ના લક્ષ્યોને સાકાર કરવા માટે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના શરૂ કરવામાં આવી છે. તો મેડમ, અર્થતંત્રના જાણકાર તરીકે આપ આ આર્થિક સુધારાઓને કઈ રીતે બોલવો

0: કે સરકાર રિફોર્મ સાથે પરફોર્મ અને ટ્રાન્સફોર્મની પ્રતિબદ્ધતાની પણ વાત કરે છે.
1: જી ધન્યવાદ. સૌથી પહેલા તો આ વિષય પસંદ કરવા બદલ આકાશવાણીનો ધન્યવાદ. રિફોર્મ્સની વાત કરીએ તો રિફોર્મ્સની સફળતા જો તેનો યોગ્ય રીતે અમલ થાય તો જ શક્ય બને. તમે જે કહો છો કે આર્થિક પગલાની સફળતા, એનું પરફોર્મન્સ ટ્રાન્સફોર્મેશન, તો એની સફળતા એના અમલ સાથે જોડાય છે. એટલે સ્વાભાવિક છે કે પરફોર્મન્સ મેટર કરે. બદલાવ ટ્રાન્સફોર્મેશન સંભવ બને તો જ નીતિઓની સફળતા શક્ય બને. અહીંયા મારી વાત શરૂ કરવાથી પહેલા રેલવેનો એક્ઝામ્પલ આપીશ કે રેલવે ખોટમાં જઈ રહેલ જાહેર સેવા હતી, પરંતુ એને પરફોર્મન્સ સારું કર્યું અને લોકો એનો સ્વીકાર કર્યો, વધાવી લીધા રેલવેના બધા જ પગલાઓને, તો ટ્રાન્સફોર્મેશન પણ થયું. આપણે સૌ એ સફળતાના સાક્ષી છીએ કે ખોટમાં ચાલતો રેલવે વિભાગ હવે વધારાની નવી આવકનું સર્જન કરતું થયું છે. તો સુધારાઓ પણ કંઈક આવા જ બદલાવ, આવા જ ટ્રાન્સફોર્મેશનને લઈને આવે છે. અને કઈ પણ પ્રગતિ જે છે એ રાતોરાત નથી થતી, એક જ દિશામાં કરેલા લાંબા ગાળાના પ્રયત્નોનું એક પરિણામ હોય છે. ભારતના આ પરિવર્તનની શરૂઆતના મૂળ ઘણા ઊંડા છે. ભારતમાં થયેલા આર્થિક સુધારાઓને જો ત્રણ તબક્કામાં વહેંચવામાં આવે તો પહેલો તબક્કો જે આપણે પસાર કરી ચુક્યા 1991 રિફોર્મ્સ, એલપીજી મોડલ, ઉદારીકરણ, વૈશ્વિકીકરણ અને ખાનગીકરણ, એનાથી આપણે સૌ સારી રીતે પરિચિત છીએ. બીજો તબક્કો જેને જેમ JEM નામથી ઓળખે છે, જનધન, આધાર અને મોબાઈલ, એના સ્વરૂપે એક નવી ક્રાંતિ લાવ્યા. આ ક્રાંતિએ દરેક નાગરિકને આર્થિક સુધારાનો સુપૂર્ણ પરિચય આપ્યો. અને ત્રીજા તબક્કાના રિફોર્મ્સ જેને આપણે લઈએ છીએ એ છે GST, ઇન્કમ ટેક્સ રિફોર્મ્સ.
0: તમે માટે મોબાઈલ, આધાર વગેરેની વાત કરી, ભારતે UPI જેવા પ્લેટફોર્મ બનાવ્યા છે જેનાથી વેપાર વાણિજ્યથી લઈને રોજબરોજના આર્થિક વ્યવહારો ડિજિટલ થવાથી લેવડ દેવડ મોબાઈલ ફોન જેવા ડિવાઇસ મારફતે પણ સરળતાથી કરી શકાય છે. અમે જનધનની પણ વાત કરીએ, એક રીતે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર DBT પણ એમ જ કહી શકાય કે એ પણ એક આ જ પ્રકારનું એક પગલું છે. આ ઉપરાંત આજે સરકારી ઈ માર્કેટ પ્લસ જેમ પોર્ટલ મારફતે લગભગ 25 લાખ વિક્રેતાઓ અને સેવા પ્રદાતાઓ સરકારને પોતાની વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડી રહ્યા છે. તો વિકસિત ભારત 2047 ના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે આ બધી પહેલોની કેવી ભૂમિકા આપ જોઈ રહ્યા છો?
1: સૌથી પહેલા તો મોબાઈલ, જનધન, આધાર અને મોબાઈલ એ જેમ જે છે એ રિફોર્મ્સ નો બહુ મહત્વનો ભાગ છે કે જેણે દરેક લોકોને એક આપણે કહીએ ને કે પાવર આપ્યું છે, એમ કે તમારા હાથમાં બધો પાવર છે, તમે જે ઈચ્છો એ કરી શકો. યોજનાઓની જાણકારીથી માંડી યોજનાઓના અમલ સુધીની વાત છે, એટલાય લાભ મોબાઈલના ગણાવી શકાય એમ છે. દરેકને એક ડિજિટલ પ્લેટફોર્મ પર આપણે લાવી શક્યા, લાભાર્થીને ઓળખી શક્યા, ખોટા લાભાર્થીઓને બાયફરકેટ કરી શક્યા અને આપણે દુનિયાભરની માહિતી જે છે એ હાથ ઉભી કરી લીધી. આ ત્રણેયના કારણે થયું એવું કે ભ્રષ્ટાચારનું પ્રમાણ જે છે એ ખૂબ ઘટી ગયું, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન જે છે એની શરૂઆત થઈ આ બદલાવોથી, દરેકનો સમાવેશ જે છે એ જેમથી શક્ય બન્યો અને અર્થતંત્ર જે છે એ કાર્યક્ષમ પણ આ બદલાવો થકી જ થયું છે. જામ ટ્રિનિટીમાં શૂન્ય બેલેન્સ ખાતાના માધ્યમથી બધી જ સેવાઓ જે છે એ લોકોને ઉપલબ્ધ બની. જ્યાં મિનિમમ બેલેન્સનો રૂલ હતો ત્યાં જનધન એકાઉન્ટે એવી ફેસિલિટી આપી છે કે કોઈ પણ પ્રકારની ધનરાશિ જમા કરાવ્યા વગર બધી જ સેવાઓ લોકો ઉપયોગમાં લઈ શકે છે. સુરક્ષા યોજનાઓ જે છે, સામાજિક સુરક્ષા યોજનાઓ, તો એ કાર્યક્ષમતાપૂર્વક અમલમાં મૂકી શકાય. પહેલા યોજનાઓનો લાભ લેવા માટે એક સરકારી કચેરી તમારી વચ્ચે હોતી હતી, હવે યોજનાઓના લાભ સીધા લોકોના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે. બેંક એકાઉન્ટ, આધાર, મોબાઈલ ત્રણ એકબીજાથી લિંક છે એટલે ભ્રષ્ટાચારનું પ્રમાણ ખૂબ ઘટ્યું છે. જેને આપણે પેલા ભૂતિયા લાભાર્થીઓ, ખોટા લાભાર્થીઓ કહેતા હતા એને ઓળખી શકાયા અને દેશની આવક જે આપણે ટેક્સના માધ્યમથી દેશને ચૂકવીએ છીએ એવી આવક જે છે એ તરત જ સીધા લોકોના લાભાર્થીઓ પહોંચાડી શકતા.

0: રહ્યા છે. જનધન, આધાર અને મોબાઈલ થી પારદર્શિતા તો વધી જ છે, પણ સાથે સાથે આ નાણાકીય વ્યવહારો એ દરેક ની જવાબદારી માં પણ વધારો કરેલો છે. લોકો બધા જ સામાન્ય વ્યવહારો જે છે એ કરી શકવા, બેન્કિંગ વ્યવહારો જે છે એ કરી શકવા સમર્થ બન્યા છે. આર્થિક સશક્તિકરણ થયું છે. બચત, વીમા અને ધિરાણ એ જે સામાન્ય લોકોની પહોંચ બહાર ની વસ્તુ હતી એ હવે એ લોકો આર્થિક સ્થિરતા મેળવવા માટે પ્રાપ્ત કરતા થયા છે. ડિજિટલ પેમેન્ટ ને બુસ્ટ જે છે એ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થી જ મળ્યું છે. ખુબ ઝડપથી આપણે આગળ વધી રહ્યા છે. 2 થી 3 સેકન્ડ ની અંદર આપણે યુપીઆઈ ના માધ્યમથી એક નાણાકીય વ્યવહાર પતાવી રહીએ છીએ. અર્થશાસ્ત્ર ની ભાષામાં એને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કર્યું એમ કહેવાય. જેમ કાર ચલાવવા માટે રસ્તા જરૂરી છે, એવી જ રીતે નાણાકીય વ્યવહારોને સરળતાથી, ઝડપથી અને ઓનલાઈન ચલાવવા માટે એક માળખું ઉભું કરી રહ્યા છીએ. જનધન, આધાર અને મોબાઈલ થી આર્થિક સમાવેશન તો થયું જ છે, પણ સામાજિક સમાવેશન એ થયું છે કે લોકોના હાથમાં આ વસ્તુઓ છે તો લોકોને એમ થશે કે સમાજમાં એ મારો સ્વીકાર થાય છે. એક યોજના લાગુ કરવાની હોય તો એના માટે એક ખર્ચ કરવો પડે, એક ઓફિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવું પડે, એક કર્મચારીઓને રોકવા પડે, કેટલાય પત્ર વ્યવહાર કાગળિયાઓ કરવા પડે. હવે જયારે આ યોજનાઓના લાભ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થયા તો આ બધા વચ્ચેનો પત્ર વ્યવહાર જે છે એ આપણે બંધ કરી શક્યા છીએ. બધું જ ડિજિટલ થયું છે એટલે યોજના પર વ્યવસ્થા ચલાવવાનું જે ભારણ હતું એ બિલકુલ ઘટી ગયું છે.
1: નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ્સ, આગામી પેઢીના જીએસટી સુધારાઓની વાત કરીએ તો સામાન્ય માણસના જીવનને સુધારવા અને વેપારીઓ તેમજ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો સહિતના વ્યવસાયિકોને વ્યવસાય કરવાની સરળતા, સુગમતા સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તો આ જીએસટી રિફોર્મ્સ વિશે તમારો પ્રતિભાવ શું છે?
0: જી, જીએસટી રિફોર્મ્સ ની વાત કરીએ તો આપણે એક વસ્તુ કદાચ ભૂલી ગયા છીએ. થોડા ભૂતકાળમાં જવું પડશે કે જીએસટી થી પહેલા કેટલા ટેક્સ આપણે ભરતા હતા. વેલ્યુ એડેડ ટેક્સ, એક્સાઇઝ ડ્યુટી, સર્વિસ ટેક્સ, એન્ટ્રી ટેક્સ, ઓક્ટ્રોય ટેક્સ, કેટલી લાંબી યાદી છે. પણ જીએસટી આ બધાને કમ્બાઇન્ડ કરી દીધો, સિંગલ વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમ થઈ ગઈ, જેને આપણે કહીએ છીએ કે એક જ બારી પર બધા જ પ્રશ્નોનું સમાધાન મળી ગયું. વન નેશન વન ટેક્સ ખરેખર સફળ રહ્યું છે. દરેક બદલાવની અસરને મૂલવવા માટે એક દાયકાનો સમય લાગે છે. રાતોરાત લાગુ પડેલ ટેક્સ સૌને ખટકે જરૂર, પણ આજે જયારે સરકાર આવકના આંકડા બહાર પાડે છે, ટેક્સ કલેક્શન બહાર પાડે છે, જાહેર કરે છે, ત્યારે તેની સફળતા સમજી શકાય છે. અમલીકરણ કદાચ થોડું અઘરું હશે, પણ એના માટે ડોક્યુમેન્ટેશન કરવું, અકાઉન્ટ મેન્ટેન કરવું, રિફંડની પ્રોસેસ કરવી, એ બધા માટે સરકાર પણ યોગ્ય માર્ગદર્શન, પ્રચાર અને પ્રસાર કરી જ રહી છે. એટલે રિફોર્મ્સ જે છે એ મારા માનવા પ્રમાણે તો સક્સેસફુલ જ છે જીએસટી રિફોર્મ્સ. હવે જીએસટી રિફોર્મ્સ ની સાથે સાથે બેન્કિંગ સેક્ટરમાં પણ આઈબીસી રિફોર્મ્સ, ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ લાગુ કરવામાં આવ્યો. હવે એની સાથે સાથે કોઈ એક જ દિશામાં પ્રયત્ન ના થઈ શકે. એને કહેવાય ને, એરોપ્લેન જયારે જમીન પર હોય ત્યારે એને મેક્સિમમ ફોર્સ ની જરૂર છે હવામાં ઉતરવા માટે, અને જયારે એ હવામાં એક ગતિ પકડી લે પછી એને ઓછા ફ્યુઅલ ની જરૂર છે. તો આપણે શરૂઆતના તબક્કે વધારે ફ્યુઅલ ની જરૂર છે. તો બધા જ ક્ષેત્રોમાં સુધાર જે છે એ આપણે કર્યા, જીએસટી, બેન્કિંગ, ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ, એગ્રીકલ્ચર રિફોર્મ્સ, શ્રમ સુધાર બોર્ડ અને સૌથી છેલ્લા મેક ઇન ઇન્ડિયા, આ બધું જ આપણે તબક્કાવાર અપનાવતા ગયા. આ અંતિમ તબક્કાના જે સુધારાઓ છે ને એને અર્થતંત્રમાં ઉદારીકરણને વધુ પીઠબળ પૂરું કર્યું, વ્યવસાય માટેની તકોમાં વધારો કર્યો, નાણાકીય સમાવેશન, બજારની કાર્યક્ષમતામાં સુધાર અને વૃદ્ધિ માટે ટેકનોલોજીકલ પરિબળમાં પણ સુધાર લાવ્યા. ટેક્સના સુધારમાં જીએસટી ની વાત કરીએ તો 2017 મલ્ટીપલ ઇનડાયરેક્ટ ટેક્સીસ ને એક સિંગલ સિસ્ટમ અંતર્ગત લાવવામાં આવ્યા, અને જેના કારણે સરકારની આવકમાં ખૂબ મોટો વધારો થયો. ટેક્સેશનના બીજા સુધારમાં આઈબીસી કોડ ની આપણે વાત કરી, જે બેન્કિંગ ક્ષેત્રમાં કંપની અને વ્યક્તિગત વ્યવહારોમાં સુધાર લાવે, તકરાર નિવારણ કરે અને વ્યવસાયિક તકોમાં પણ સુધાર લાવે, એની સાથે જોડાયેલ છે. નાણાકીય સુધારણા ડિજિટલ રિફોર્મ્સ પણ ઉડીને આખી વળગે તેવા સાબિત થયા છે. યુપીઆઈ મેજર ડ્રાઇવિંગ ફોર્સ બન્યું છે. બધા જ પ્રકારની નાણાકીય લેવડદેવડના સંદર્ભમાં નાણાકીય સેવાઓની ગુણવત્તા અને પારદર્શિતાને વધારવા માટે વધુ ને વધુ ટેકનોલોજીકલ ફેક્ટર્સ ઉમેરાતા રહ્યા છે. સક્રિયરિંગનો સમય જ લઈ લઈએ તો નિરંતર ઘટતો ચાલ્યો છે. IMPS હોય, NEFT હોય કે અન્ય કોઈ પણ બેંકિંગ વ્યવહાર, દરેકમાં સમય, સુવિધા અને પારદર્શિતા વધી રહી છે. ધિરાણના સંદર્ભમાં પણ સુધારાઓએ નવા માપદંડો નિર્ધારિત કર્યા છે અને એને પ્રાપ્ત પણ કર્યા છે. શ્રમ બજારના સુધારાઓની વાત કરીએ તો નવા 4 લેબર કોડ જે છે એ આપણે લાગુ કર્યા છે. શ્રમ કાયદાઓના સંદર્ભમાં શ્રમિકોના હકોને ધ્યાનમાં રાખીને નોકરીની સુરક્ષા માટે, વ્યવસાયની સરળતા માટે અને અસંગઠિત ક્ષેત્રને વધુ સંગઠિત બનાવવા તરફ આ સુધાર જે છે એ કામ કરશે. સરકાર નિરંતર વ્યવસાયના રજિસ્ટ્રેશન માટે, વ્યવસાય શરૂ કરવાની પ્રક્રિયા માટે અને વ્યવસાય સરળતાથી ચાલતું રહે એના માટે પ્રયાસ કરતી રહે છે. મેક ઇન ઇન્ડિયા સ્વદેશી ઉદ્યોગોને પ્રોત્સાહન પૂરું પાડે છે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં પણ સુધાર થયો છે. મૂડીરોકાણ, નવી નોકરીની તકોમાં પણ સુધાર થયો છે. મેક ઇન ઇન્ડિયા દ્વારા જ માળખાકીય સુવિધાઓ જે છે એ વધારવામાં આવી છે અને જેના કારણે GDP રેટ પણ સુધર્યો છે. સુધારાઓના ભાગરૂપે આપણે પરિવર્તનશીલ નીતિઓ અપનાવી છે. તમે રિસેન્ટલી જોશો તો ખૂબ બધી નીતિઓમાં ફેરફાર રહ્યા છે અને કૌશલ્ય વૃદ્ધિના પ્રયત્નો પર વિશેષ ફોકસ કરવામાં આવ્યું છે. હવે આ બંને કારણે, પરિવર્તનશીલ નીતિઓ અને કૌશલ્ય વૃદ્ધિના પ્રયત્નોને કારણે, આપણે ઉત્પાદકતા વૃદ્ધિ અને રોજગારની તકોમાં વધારો પ્રાપ્ત કરી શક્યા છીએ. સ્વદેશી અપનાવવા એટલે લોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયા થકી ભારતની આઝાદીનું 100મું વર્ષ એટલે કે 2047માં સુવર્ણ જયંતિ વર્ષમાં મજબૂત, સશક્ત અને સમૃદ્ધ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, જેના હું, તમે, આપણે સૌ સાક્ષી છીએ. આશા રાખીએ સુધારણાની આ પ્રક્રિયા સુવર્ણ જયંતિ વર્ષમાં 2047માં ભારતને આર્થિક મહાસત્તા તરીકે સ્થાપિત કરે.
1: જી, તો આ રીતે આર્થિક ક્ષેત્રને લગતી વિવિધ નીતિઓ અને વિવિધ તબક્કાવાર તેમાં આવી રહેલા મોટા ફેરફારો, સુધારાઓ અંગે આપણે ચર્ચા કરી. આ સાથે આ ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ. ડોક્ટર દિશાજી, આપ આકાશવાણી સાથે જોડાયા અને દેશમાં આવી રહેલા વિવિધ આર્થિક સુધારાઓ અંગે ખૂબ જ માહિતીસભર ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: આકાશવાણીનો પણ ખૂબ આભાર. ધન્યવાદ. આપનો પણ ખૂબ ખૂબ આભાર.

0: કેન્દ્રમાં એનડીએ સરકારના 12 વર્ષના 3જા અંકમાં આપ સાંભળી રહ્યા હતા જીવન નિર્વાહની સરળતા, કર સુધારા અને ડિજિટલ ઇન્ડિયાના ફાયદા એ વિષય પર વિશેષ ચર્ચા, જેમાં ભાગ લઈ રહ્યા હતા તોલાણી કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ આદિપુરના અર્થશાસ્ત્ર વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર દિશા ગોસ્વામી. કાર્યક્રમનું સંચાલન કર્યું અશરફ નથવાણીએ. આ કાર્યક્રમ આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા રજૂ કરવામાં આવ્યો.
1: આકાશવાણી ભુજ અમારા હવે પછીના કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે.

શબોસિયા અને મોહમ્મદ રફીએ ગાયેલું હમ કિસી સે કમ નહીં ફિલ્મનું ગીત આપે સાંભળ્યું, અને હવે સાંભળીએ બાતો બાતો મેં ફિલ્મનું ગીત જેને ગાયું છે આશા ભોંસલે અને અમિત કુમારે.

શબાસરા અલી બર્મનને સાથીઓએ ગાયેલું સનમ તેરી કસમ ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ. કાર્યક્રમની શરૂઆત કરીશું રાજેન્દ્ર મહેતા અને નીના મહેતાએ ગાયેલી સુદર્શન ફકીરની રચનાથી.

0: प्रस्तुत छे अत्यारना मुख्य समाचार। वैश्विक शेरबजारोमां तेजीना पगले भारतीय शेरबजारना सेन्सेक्समां 563 अने निफ्टीमां 153 पॉइंट्सनो उछाड़ो। देशमां सौथी लांबा समय सुधी सेवा आपनार प्रधानमंत्री बनवा अंगे लोकसभाना अध्यक्ष ओम बिरलाए कह्युं कि आ सिद्धि भारतीय लोकशाहीनी मजबूताई अने लोकोना विश्वासनुं प्रतीक छे। श्री मोदीने सौथी लांबा समय सुधी सतत सेवा आपनारा चूंटायेला प्रधानमंत्री बन्याना प्रसंगे आजे भाजपना राष्ट्रीय अध्यक्ष नितिन नवीन, दिल्हीना मुख्यमंत्री रेखा गुप्ता अने दिल्हीना मंत्रीओए नवी दिल्हीना एक मंदिरमां प्रार्थना करी। मुख्यमंत्री भूपेन्द्र पटेल अने नायब मुख्यमंत्री हर्ष संघवीए प्रधानमंत्री नरेन्द्र मोदीने राष्ट्र निर्माणना 4399 दिवस पूर्ण थता अभिनंदन पाठव्या। भरूचमां नरेन्द्र मोदीने नेतृत्व हेठळनी सरकारना 12 वर्ष पूर्ण थवा निमित्ते सांसद मनसुख वसावानी उपस्थितिमां वृक्षारोपण कार्यक्रम योजायो। देशमां वर्ष 2014 2.3 गीगावट सौर उत्पादन क्षमता हती, जे 2026 172 गीगावट थई। आ साथे जे स्वच्छ ऊर्जा इकोसिस्टम अभूतपूर्व गतिए विस्तरी छे। मनीलामां आसियान प्रादेशिक मंचना वरिष्ठ अधिकारीओनी बैठकमां विदेश मंत्रालयना सचिव रुद्रेन्द्र टंडने भारतीय प्रतिनिधिमंडळनुं नेतृत्व कर्युं। स्विट्झरलेण्डमां जिनीवामां 114 આંતરરાષ્ટ્રીય શ્રમ પરિષદમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શોભા કરંદલાજેએ કર્યું। અફઘાનિસ્તાનના કુનાર ખોસ્ત અને પક્તિકામા પ્રાંતોમાં પાકિસ્તાની સૈન્ય દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં 3 લોકો માર્યા ગયા, જેમાં મોટાભાગે બાળકો હતા। કોલિવૂડમાં લોકપ્રિય દિગ્દર્શક ભારતી રાજાનું 84 વર્ષની વયે ચેન્નઈમાં નિધન। તાપીમાં નિઝરના સુલવાડા વ્યાવલ નદી પટ વિસ્તારમાં બિનઅધિકૃત રેતી ખનન અને વહન કરતા કુલ 9 ડમ્પર, 1 યાત્રિક નાવડી, 1 મશીન અને 1 ટ્રેક્ટર ઝડપાયા। અને ચીખલીમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન કર્યું। આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર। હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો।
1: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ રિપોર્ટ।
0: વર્તમાન કેન્દ્ર સરકારના 12 વર્ષમાં ભારતમાં માળખાકીય વિકાસ, આવો સાંભળીએ આ વિષય પર સામૂહિક ચર્ચા, જેમાં ભાગ લઈ રહ્યા છે જાણીતા પત્રકાર અને લેખક જયંત પંડ્યા, સેવાનિવૃત્ત ડેપ્યુટી ડાયરેક્ટર પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો યોગેશ પંડ્યા અને જાણીતા રેડિયો જર્નાલિસ્ટ હરેશ પંડ્યા। પ્રસ્તુત કરતા દીપશિખા ગીતાવાલ।
2: કેન્દ્ર સરકારના 12 વર્ષની જે લેખાજોખા છે, લેખાજોખાની આપણે વાત કરી રહ્યા છીએ અને એમાં

0: ખાસ કરીને મહાકાવ્ય વિકાસ જે થયો છે એના ઉપર આપણે વિશેષ ચર્ચા કરી રહ્યા છે. જયંતભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ. કેન્દ્રની સરકાર, નરેન્દ્ર મોદી સરકાર, એ 12 વર્ષમાં ઘણા બધા માળખાકીય ફેરફારો કર્યા. આમ તો એમ કહી શકાય કે ભારતની અંદર જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં ખૂણે ખૂણાને જે માર્ગથી જોડ્યા હતા એ માર્ગ વિકાસ કર્યો, માળખાકીય વિકાસ કર્યો. કદાચ એવું જ એક દ્રષ્ટિબિંદુ એમણે કેન્દ્રમાં પણ અપનાવ્યું છે. અને આમ નરેન્દ્ર મોદી સરકારે કેન્દ્રમાં પણ માળખાકીય વિકાસને ખૂબ જ પ્રાધાન્ય આપ્યું છે. શું કહેશો?
1: સૌ પ્રથમ તો આપણે ગુજરાતમાં વસીએ છીએ, ગુજરાતની આપણી શ્રોતા વર્ગ છે, એટલે ગુજરાતના સંદર્ભમાંથી જ વાતની શરૂઆત કરીએ તો મને લાગે છે કે યોગ્ય રહેશે. અને અત્યારે જે તાજેતરમાં જે આંતરમાળખાકીય એક જાહેરાત થઈ કે સરખેજ ધોરાજા વચ્ચે હાઈસ્પીડ રેલવેને અનુમતિ મળી છે, અને એ જ સાથે ધોરાજા એક્સપ્રેસ વે પણ ઉદ્ઘાટિત થયો. અને એને જો જોવામાં આવે તો ભાવનગર અને અમદાવાદ જે બે મહત્વના વ્યાપારિક રીતે અલંગ શિપયાર્ડની રીતે પણ જોઈએ, અને અમદાવાદ તો આર્થિક રાજધાની કહે છે ગુજરાતની, અને એક રીતે ગ્રોથ એન્જિન પણ છે ગુજરાત દેશનું, તો એ રીતે અમદાવાદ અને ભાવનગરનું અંતર છે ઘટવાની તૈયારીમાં છે, ઘટી ગયું છે ઓલરેડી. સાથોસાથ કલ્પસર પરિયોજના એનું પણ કામ છે ચાલુ થઈ ગયું છે, એટલે એ પણ ભાવનગર અને મુંબઈ વચ્ચેનું અંતર ઘટાડી દેશે. ભાવનગર અને દહેજ વચ્ચે રો રો ફેરી સર્વિસ ચાલુ થઈ હતી, એમાં પણ ભાવનગર અને દહેજ વચ્ચેનું અંતર છે ઘટી ગયું છે. તો આવા મુખ્ય આપણે જો જોવામાં આવે તો આવું તો ઘણું બધું કહી શકાય એમ છે, પણ આપણે ગુજરાતના સંદર્ભમાં જ વાત કરી રહ્યા છીએ, એટલે એના કારણે લોકોને પણ ધ્યાનમાં આવશે કે કેટલું એક મોટો પરિવર્તન આપણે એના સહભાગી સાક્ષી બની રહ્યા છીએ. કે આપણે ગુજરાતને આજે કોઈ પણ ખૂણે જવું હોય, એક ખૂણેથી બીજા ખૂણે, એક શહેરથી બીજા શહેરમાં આપણી પાસે અનેક માર્ગ ઉપલબ્ધ છે. કે આપણે દાખલા તરીકે અમદાવાદથી બહુચરાજી જવું છે તો આપણી પાસે વિરમગામ થઈને જવાનો માર્ગ છે, આપણે મહેસાણા થઈને પણ જઈ શકીએ છીએ. એવી રીતે આપણે રાજકોટ જવું છે તો આપણી પાસે 6 લેન રોડ છે. અહીં રીતે ભાવનગર જવું છે તો હવે આપણે વગોદરાથી પણ જઈ શકીએ છીએ, વલભીપુરથી પણ જઈ શકીએ છીએ, અને જે તારાપુરથી ધોલેરા એક્સપ્રેસ વે બન્યો છે ત્યાંથી પણ જઈ શકાય છે. તો આવા અનેક માર્ગો, અનેક રેલવે નેટવર્ક, આપણે ખાલી અમદાવાદની જ વાત કરીએ, ગુજરાતની જ વાત કરીએ તો અમદાવાદ મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ અત્યારે ધંધોકાર ગતિએ ચાલી રહ્યો છે. એ આવનારા લગભગ 2029 કે પછીના 1-2 વર્ષમાં એ કામ પૂરો થશે, જેના કારણે અમદાવાદ મુંબઈ વચ્ચેનું અંતર ઘટી જશે. વંદે માતરમ ટ્રેન અમદાવાદ મુંબઈ વચ્ચે ચાલે છે અને સોમનાથ સુધી પણ જાય છે. એના કારણે આપણું અંતર છે, ભૌગોલિક અંતર હવે એ રીતે નજીક આવી ગયા છે. આના કારણે વેપાર ધંધાને ખૂબ મોટું પ્રોત્સાહન મળ્યું છે. આપણે ગુજરાતની વાત કરીએ તો એક ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર છે રેલવેનો, એટલે એ રીતે ઘણું બધું મોટું પરિવર્તન ખાલી ગુજરાતમાં જ, બાકી તો દેશની તો અલગ વાત કરી શકાય એમ છે.
0: યોગેશભાઈ, કોઈપણ દેશનો વિકાસ જો આપણે કરવો હોય તો વિકાસમાં માળખું એ મોટામાં મોટી પહેલી જરૂરિયાત છે. એ કોઈપણ રિમોટ એરિયાને મુખ્ય માર્ગોથી જોડે છે અને એમ ત્યાં ઘણું બધું માળખું ઉભું થાય, કે ચાહે એરપોર્ટ હોય, ચાહે રેલવે હોય, ચાહે હાઈવે હોય, અથવા તો એ સિવાય જુદી જુદી ટનલ ઉભી કરી. આપણે જોજીલા પાસ ઉપર એક ઉભી કરી, ચેના નદી ઉપર એક આખા બ્રિજ ઉભા કર્યા, અટલ ટનલ ઉભી કરી, એમ રિમોટ એરિયાને દેશના મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં માળખાકીય વિકાસ એ ખૂબ જ મહત્વનો ફાળો આપે છે. શું કહો છો તમે?
2: એટલે સાચી વાત છે હરેશભાઈ, જે માળખાકીય સુવિધા ઉપર જે કેન્દ્ર સરકારનું જે ફોકસ છે એનું મેઇન જે હેતુ છે કે ઉદ્દેશ્ય છે એ મલ્ટી મોડેલ કનેક્ટિવિટી છે. એટલે એમાં તમે જે વાત કરી, રોડનું એક્સપાન્શન, રેલ એક્સપાન્શન, જળમાર્ગનું એક્સપાન્શન, આ બધા ઉપર કેન્દ્ર સરકાર એક સાથે કામ કરી રહી છે. અને ખાલી એટલે ખાલી આજે લાંબા ગાળાનું જે આપણે માળખાકીય સુવિધાઓ ઉભી થાય છે એટલું જ નહીં, માળખાકીય સુવિધાઓને આધુનિક બનાવવા ઉપર, નવી માળખાકીય સુવિધા ઉભી કરવા ઉપર, અને એના દ્વારા જે લોકોને જે રોજગારી મળે, એટલે કઈ રોજગારી કે કાયમી સસ્ટેનેબલ રોજગારી દેશમાં ઉત્પન્ન થાય, અને એક લાંબા ગાળાનું એક મૂળભૂત ઢાંચો ઉભો થાય એના ઉપર કેન્દ્ર સરકાર કામ કરી રહી છે. એની વાત બહુ સાચી છે કે આપણે જયારે એક થોડા વર્ષો પહેલાની જ વાતો કરીએ, દાયકાઓ પહેલાની, કે ભાઈ કાશ્મીરમાં અમુક અંતર સુધી ટ્રેન અવેલેબલ નથી, કે નોર્થ ઇસ્ટમાં ટ્રેન નેટવર્ક બહુ નબળું હતું. આજે એ તમને કીધું છે કલરલથી કે એ ટ્રેન નેટવર્ક અત્યારે પછી આપણે દેશની સરહદો સુધી ટ્રેન નેટવર્ક પહોંચી રહ્યું છે, રોડ નેટવર્ક પહોંચી રહ્યું છે. જીવનભાઈ જે વાત કરીએ ગુજરાત સ્પેસિફિક, તો આપણે એ પણ અત્યારે ખાસ યાદ કરવું જોઈએ કે હમણાં જે પ્રધાનમંત્રી જે અત્યારે છેલ્લી મુલાકાતે ગુજરાતની આવ્યા, 18,800 કરોડના પ્રોજેક્ટ એણે જે સુરતમાં, હજીરામાં અને દમણમાં એણે જે 18,800 કરોડના પ્રોજેક્ટની ભેટ આપી છે, એ બધા માળખાકીય સુવિધાના પ્રોજેક્ટ છે.
0: બરાબર
2: છે, જેમાં એક્સપ્રેસ વે ને એનો એક્સપાન્શનનો પ્રોજેક્ટ છે, રોડ પ્રોજેક્ટ છે. તો એ બધું એનો પાછળનો હેતુ એ છે કે કેમ કનેક્ટિવિટી દ્વારા એક લાંબા ગાળાનું કાયમી વિકાસનું મોડેલ ઉભું થાય અને એના દ્વારા લોકોને, યુવાનોને રોજગારી મળે.
0: વાત સાચી છે. દેશના ખાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગની વાત કરીએ ને તો જ્યારે નરેન્દ્ર મોદી સરકારે 2014માં પોતે સત્તા સંભાળી ત્યારે દેશમાં લગભગ 91,287 કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગ હતા. આજે એ રાષ્ટ્રીય ધોરીમાર્ગની સંખ્યા લગભગ 1,60,000 કિલોમીટરથી પણ ઉપર ગઈ છે અને એમ લગભગ બધે 4-લેનના રાષ્ટ્રીય ધોરીમાર્ગ થયા છે.
2: દરરોજના 33 કિલોમીટરના ધોરીમાર્ગો એડ
0: થાય છે. હા, એટલે રોજના ધોરણે આટલું કામ એ થાય છે. એટલે એ રીતે જો જોવા જઈએ તો દેશમાં જયારે આપણે શરૂઆત કરી ત્યારે રોજના 1.5 સમથિંગ કિલોમીટરનું કામ થતું હતું, રાઈટ. આજે એ કામ 33 કિલોમીટરથી પણ વધારે જયારે થઈ રહ્યું છે એમ એનો કહેવાય ને સ્કોપ એ બહુ વધી રહ્યો છે. આજે સ્કોપ વધે છે એના કારણોસર ઉદ્યોગોને લાભ થઈ રહ્યો છે, બંદરોને લાભ થયો. ખાસ કરીને તમે જુઓ આપણે ત્યાં મોટાભાગે બધા જ બંદરોને રાષ્ટ્રીય ધોરીમાર્ગ સાથે જોડી દીધા છે. આપણે ત્યાં જ વાત કરીએ કે ચાહે હજીરા હોય કે ચાહે કંડલા હોય કે એમ જે કંઈ બંદરો છે એ તમામ નાના મોટા તમામ બંદરોને આપણે મુખ્ય માર્ગોથી જોડ્યા છે. એટલે ઝડપથી એ સેવાઓ એ મળે છે. તો જયંતભાઈ, જે આ માળખું છે એમાં ખાસ કરીને આપણે રાષ્ટ્રીય ધોરીમાર્ગના માળખાની જ વાત કરીએ તો એમાં જે પ્રગતિ થઈ છે એના વિશે વાત કરીએ.
1: સૌથી મહત્વનું માળખું હોય તો એ ધોરીમાર્ગનું માળખું છે. કારણ કે મોટા ભાગની જનતા છે કાં તો રેલવે માર્ગ પસંદ કરે છે ને હવે થોડીક સુવિધાઓ લોકો પાસે પણ વધી છે. લોકોનો ઝોક બદલાયો છે કે પોતાની કાર રાખવી અને કારમાં મુસાફરી કરવી એટલે જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે તમે પ્રવાસ શરૂ કરી શકો અને જ્યાં પણ હોલ્ટ લેવો હોય ત્યાં લઈ શકો અને જ્યાં તમારે અંદર શહેરની અંદર પણ જવું હોય તો જઈ શકો. એ ઝોક બદલાવાના કારણે આજે આપણે પરેશભાઈ એ જોઈએ છીએ કે PPP એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ, PPP, એના આધારે જે એનો વિકાસ કરવામાં આવે છે એમાં ટોલ ટેક્સ એ અટલજીના સમયથી એ ચાલુ થયું. NDA સરકાર સમયથી, પહેલી NDA સરકાર હતી ત્યારથી,
0: બરાબર.
1: એને ધીમે ધીમે એ હદે લઈ આવ્યા કે હવે લોકોનો જો સમય ન બગડે એટલા માટે એ ઓનલાઈન જે ટેગ આવે છે ફાસ્ટ ટેગ એના દ્વારા એ કપાઈ જાય છે પૈસા. એટલે ટોલ ટેક્સ બુથ ઉપર પણ તમારે ઉભા ન રહેવું પડે ને હવે તો એમાં એક સ્ટેપ આગળ VIP કલ્ચર સમાપ્ત કરવાની દિશામાં આગળ વધતા જે અમુક સચિવો કે અધિકારીઓ કે એમને જે સુવિધા મળતી હતી ને એ લોકોને મુક્તિ મળતી હતી એમાંથી એમને બાકાત રાખવા એટલે એમનો પણ આમાં ફાળો આવે.
0: બરાબર.
1: અને એ રીતે આપણને સારી સુવિધા પણ મળે છે. તમે આજે 6-લેન રોડ છે કલ્પના આપણે નોટી કરી છેલ્લા કેટલાક વર્ષોમાં. ભાવનગરમાં જઈએ તો ત્યાં પણ ભાવનગરથી ધોલેરા સુધીનો પણ 1 કરોડ બની ગયો છે. એ રીતે જે માળખું છે એ ઊભું થઈ રહ્યું છે માર્ગનું. તમે જુઓ તો દિલ્હી મેરઠ હોય કે પછી મેરઠ પ્રયાગરાજ માળખું હોય, ગંગા એક્સપ્રેસ વે હોય, એવી રીતે મુંબઈ પુના વચ્ચેનો માર્ગ છે. આવી રીતે કેટલા બધા તમે તમિલનાડુ, એવું નથી કે માત્ર મુખ્ય રાજ્યો જે છે એમાં જ વિકાસ થઈ રહ્યો છે. પૂર્વોત્તર ભારત જેને ઈશાન ભારત અથવા તો 7 સિસ્ટર્સ કહે છે એમાં પણ દુર્ગમ પહાડીઓમાંથી રસ્તાઓ કાઢવામાં આવી રહ્યા છે. અને દેવેગૌડા સરકાર વખતે 1996માં બનેલી દેવેગૌડા સરકાર વખતે જે પુલનું બોગી બિલ, એ પુલનો શિલાન્યાસ શરૂઆત કામની થઈ હતી ખાતમુહૂર્ત, દિવેકનું પૂર્ણાવૃત્તિ છે મોદી સરકારના સમયમાંથી
0: બરાબર,
1: અને એ કમ્પ્લીટ થયો તો દિવેક ગોડાજીએ પણ સંતોષ ને આનંદ વ્યક્ત કર્યો હતો. એટલે આસામમાં આ કરવું, મિઝોરમમાં એરપોર્ટની સુવિધાઓ આપવી, મેઘાલયમાં આપવી, કે પછી અરુણાચલ પ્રદેશ તો સેન્સિટિવ વિસ્તાર કહેવાય ચીનની સરહદ આવતી હોવાથી, તો ત્યાં પણ અંદર રસ્તા વિકસાવવા, એટલું જ નહીં પણ જયારે કોરોના થયો હતો ને કામકાજ બધું ઠપ હતું એવા સમયે બોર્ડર ડેવલપમેન્ટ જે કહે છે BDR કે છે એનો ઉપયોગ કરીને લદ્દાખ એ બાજુ સરહદી વિસ્તારમાં આપણે રસ્તા બનાવવાનું કામ શરૂ કર્યું, જેથી ક્યારેક કોઈ પડકાર આવે તો એને આપણે પહોંચી શકીએ અને આપણે સૈન્યની રીતે લોજિસ્ટિક બધું સામાન પહોંચાડી શકીએ. તો આ પ્રકારનો એક દૂરગામી દ્રષ્ટિકોણ સાથે આ કામ મોદી સરકારે કેન્દ્ર સરકારે કર્યું છે.
0: રાઈટ રાઈટ.
2: તમે આજે 160,000 કિલોમીટરના જે રોડ નેટવર્કની વાત કરી દેશમાં જે છેલ્લા 12 વર્ષમાં કામ થયું છે, એમાં તમે આ જે ભારતમાલા જે પ્રોજેક્ટ છે એનો ઉલ્લેખ જરૂર કરવો જોઈએ, કે જેમાં 6 હાઈ સ્પીડ કોરિડોર છે 900 કિલોમીટરની લેન્થના, કે જે દેશમાં કનેક્ટિવિટી માટે એક બહુ મહત્વાકાંક્ષી કાર્યક્રમ છે.
0: એ ઇવન પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની વાત કરો, ગ્રામ સડક યોજનામાં 2014 પછીની વાત કરીએ તો દેશમાં અંદાજે 4.5 લાખ કિલોમીટર જેટલા રોડ ડેવલપ થયા છે. ગ્રામ સડક યોજના શું છે તો ગ્રામીણ ભારતને શહેરી ભારત સાથે જોડતી એક યોજના, એમ જેને PMGSY તરીકે આપણે ઓળખીએ છીએ. તો એમ જે રૂરલ હેબિટેટ છે ત્યાં પણ ડેવલપમેન્ટ જાય, ત્યાં પણ વિકાસના ફળ મળે, અને એમ જેટલો શહેર તરફનું શહેરીકરણ ઘટે એ પ્રવાહને ઘટાડવા માટે આ આખી બાબત એ રીતે
2: કિસાનો માટે બહુ જરૂરી છે, કેમ કે કિસાનો એની પ્રોડક્ટ ત્યારે જ બહાર લાવી શકે કે જયારે એ લોકો રોડ કનેક્ટ, રોડથી એની કનેક્ટિવિટી શહેરો સુધી
0: બરોબર છે
2: અને બંદરો સુધી પહોંચી શકે.
0: આમાં જો વાત કરીએ તો દાખલા તરીકે વંદે ભારત થી, વંદે ભારત ટ્રેન એ રેલ કનેક્ટિવિટીમાં બહુ મોટું સીમાચિહ્ન બન્યું છે, કારણ કે આખી રેલ સ્પીડ અને એના બધા જે જૂના ધારાધોરણો બદલી અને જે નવીનીકરણ કરવામાં આવ્યું છે એ બહુ જ મહત્વનું બને છે. તો જયંતભાઈ, આપણે વંદે ભારત ટ્રેન વિશે તમે શું કહેશો એ સેવા વિશે?
1: એક અલગ પ્રકારનો અભિગમ અપનાવવામાં આવ્યો. પહેલા એક અભિગમ એવો હતો અગાઉની સરકારોમાં કે ભંડાર વેચવો અને એ રીતે ટિકિટ ભાડા ન વધારવા અને એ રીતે જે છે એને જાળવી રાખો, પરંતુ જો તમે આજે વધારે સુવિધા આપવા માંગતા હો તો થોડુંક ફ્લેક્સિબલ રેટ કરી અને નવી નવી ટ્રેનો અને સાથે માત્ર ટ્રેનો નહીં, વંદે ભારત તો ખૂબ ઘણી બધી સુવિધાઓ સાથે રિક્લાઇનિંગ સીટ હોય કે પછી તમારું મોબાઈલ ચાર્જ કરવો હોય, આવી બધી ઘણી બધી સુવિધાઓ અને
0: મોબાઈલ ચાર્જિંગ સોકેટ,
1: હા, એટલે એક રીતે તમે જુઓ તો વિમાનમાં જે સુવિધાઓ મળે છે એ પ્રકારની સુવિધા, તમે ઓનલાઈન ટ્રેનોમાં તમે ભોજન છે એનો ઓર્ડર કરી શકો છો, તમને એટલું સામે આંતરમાળખાકીય સુવિધાઓ તો ઉભી કરી છે હરેશભાઈ, પણ સાથે વહીવટમાં સુધારાની પણ આપણે વાત કરવી જોઈએ કે તમે ટ્વીટ કરો રેલવેના સંદર્ભમાં ટ્રેનમાં બેઠા બેઠા અને તમે કોઈ ફરિયાદ કરો કે ભાઈ મારે બેડશીટ બરાબર નથી કે ઓઢવા માટેનું બરાબર નથી તો તરત એની નોંધ લેવાય છે, કુલિંગ બરાબર નથી તો તરત એની નોંધ લેવાય છે, અને એના કારણે ત્યાંનો સ્ટાફ પણ એટલો નમ્ર હવે બન્યો છે કે તમને પૂછે છે કે કુલિંગ કેટલા ઉપર રાખવું છે અને તમને બેડશીટ આપી છે કે નહીં, બધું તપાસ કરવા આવી જાય છે. માર્ગમાં તમને અસુવિધા ઉભી થાય, કોઈ હેરાન કરતું હોય તો તમે એને ટ્વીટ કરો છો તો એને તમે પોલીસ આવી જાય છે બીજા સ્ટેશને. આ પ્રકારની એક નવા જ પ્રકારની આપણે એક સુવિધાઓ જોઈ રહ્યા છીએ રેલવેમાં પણ. ઓનલાઈન હવે તત્કાળમાં જે કઈ ફેરફારો થયા કરે છે એના કારણે જે વચેટિયાઓ હતા અને બધા બુક કરી લેતા હતા એનો પણ હવે પ્રમાણ ઘટ્યું છે.
0: બરાબર.
1: તો આ બધી અને બીજું કે સેમી હાઈસ્પીડ ટ્રેન, તેજસ ટ્રેન કે પછી બુલેટ ટ્રેન, એનો પણ જે રીતે આપણે ખાલી ગુજરાતના સંદર્ભમાં ફરીવાર હું વાત કરીશ કે અમે કોલેજમાં હતા ત્યારથી એક માગણી થતી હતી કે અમદાવાદ ભાવનગર બ્રોડગેજ ટ્રેન હોવી જોઈએ, એના માટે કે જે પણ સાંસદ તરીકે ચૂંટણી લડતા હોય ભાવનગરમાં એ લોકો એની માંગણી કરતા હતા અને એ માંગણી છે.

0: स्त्री सा स्पर्श से पूरी थी अमदावाद जव तो ट्रेन स्पेशल इंटरसिटी ट्रेन है એના ટાઈમિંગ પણ તમે જુઓ તો એવી રીતે કે અહીંથી 5-1 વાગે ઉપડે અને રાતના તમને ત્યાં પહોંચાડી દે. એટલે તમે અહીંથી ભાવનગરથી આવ્યા હોવ તો તમે અહીંયા કામ પતાવી દો અમદાવાદ ગાંધીનગરનું અને અહીંથી તમે 5 વાગે બેસી જાઓ તો તમે ત્યાં 10 વાગે પહોંચી જાઓ. જ્યાંથી તમારે વહેલા સવારે નીકળો 6 વાગે તો અહીંયા તમે 9-10 વાગે પહોંચી જાઓ અને તમારું કામ પતાવી શકો. અને સાબરમતી ટ્રેન સ્ટેશન, કાનપુર સ્ટેશન, આ બધા સ્ટેશનોનો પણ એટલો વિકાસ કરે. જે આપણે કાનપુર સ્ટેશનની ખાલી વાત કરીએ તો એ સ્ટેશનમાં એવી રીતે બનાવવામાં આવે છે કે ત્યાંથી તમે ઉતરો એટલે તમને BRTS થી માંડીને મેટ્રો ટ્રેન થી માંડીને AMTS થી માંડીને અલગ અલગ તમારે જે કંઈ બીજે જવું હોય તો એના માટેની કનેક્ટિવિટી
1: મળે છે. ઇવન રેલવેમાં જો આપણે વાત કરીએ તો જે ઇલેક્ટ્રિફિકેશન થયું છે એ ઘણા બધા રૂટમાં ઓલમોસ્ટ એમ કહીને લગભગ 70,000 ઉપરાંત કિલોમીટરના જે રૂટ છે એ આખું એનું ઇલેક્ટ્રિફિકેશન થયું. ઇવન ઘણા બધા જે સ્ટેશન છે લગભગ 1500 ઉપરાંત જે રેલવે સ્ટેશન છે એનું આખું રીડેવલપમેન્ટ થયું છે. ઇવન યોગેશભાઈ મેટ્રો રેલ નેટવર્ક પણ તમે જુઓ ને તો એમાં પણ ઘણું બધું એક્સપાન્શન થયું છે.
2: તમે જે વાત કરી આપણે જે માળખાકીય સુવિધાની વાત કરીએ છીએ તો શહેરના લોકો માટે જે ટ્રાન્સપોર્ટેશન છે એ બહુ જરૂરી પ્રશ્ન છે અને એના માટે જે મેટ્રોની સુવિધા છે જે એ એટલી ઉપયોગી છે અને એને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર અત્યારે તમે જુઓ તો 21 શહેરોમાં દેશના 1,000 કિલોમીટરનું મેટ્રો નેટવર્ક વિકસાવી રહી છે. ત્યારે તમારી એ જે 21 શહેરોમાં જેનો મેટ્રો પર જે ફોકસ છે આપણે અમદાવાદમાં આપણી મેટ્રોનો જે આપણે અનુભવ કર્યો કે જયારે પણ કોઈ મોટી ઇવેન્ટ હોય કે અને જયારે પીક અવર્સ હોય ત્યારે છોકરાઓને ક્યાંક દૂર જવાનું હોય કે ટ્રાફિકમાં જલ્દી નીકળવાનું હોય મેટ્રો સુવિધા એટલી ઉપયોગી થાય છે મોટા મોટા શહેરોમાં અને એક પછી એક શહેરોમાં મેટ્રો લાવવામાં આવી રહી છે. એટલું જ નહીં એ મેટ્રો સેવાનું એક્સપાન્શન થઈ રહ્યું છે.
1: એટલે વાત સાચી છે તમારી કે જેમ આપણે માર્ગ વ્યવહારની વાત કરી અને એમ વાહન વ્યવહારની જેટલી તેજી એમાં આવી છે એવી જ રેલવેમાં પણ આવી છે. રેલવેમાં પણ એટલું બધું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે એમ એટલું મોડર્નાઇઝેશન અદ્યતન બધું બન્યું છે એટલે મેટ્રો રેલ નેટવર્ક તો ખરેખર બહુ સ્પીડમાં કામ કરી રહ્યું છે. અને એના કારણોસર શું થયું છે હમણાં જેમ પ્રધાનમંત્રીએ લોકોને આહવાન કર્યું કે તમે ડીઝલ ઓછું વાપરો પેટ્રોલ ઓછું વાપરો અને એ માટે આપણે આખી આ માસ ટ્રાન્ઝિટ સિસ્ટમ શરૂ કરી છે અને એ માસ ટ્રાન્ઝિટ સિસ્ટમમાં જો તમે લાભ રહીએ તો એમાં આ બધા શહેરોમાં જો મેટ્રો રેલ નેટવર્કનો લોકો ઉપયોગ કરે તો એ લોકો પોતાના 3-વ્હીલર 2-વ્હીલર 4-વ્હીલરના ઉપયોગ ઘટાડે તો ખરેખર તો એ જ છે. એનાથી શું થાય કે શહેરી માળખામાં એટલો ટ્રાફિક ઘટે કન્જેશન ઘટે એટલે ટ્રાફિકની વ્યવસ્થા હલ થાય પેટ્રોલ ડીઝલ જે કંઈ આપણું એમ આપણે સ્વાવલંબન એમાં ઉભું થાય ઓછું વપરાશ થાય. બીજું કે વાતાવરણમાં પ્રદૂષણ ઓછું થાય એમ પ્રદૂષણનો પણ ઘટાડો થાય. તમારો સમયનો ભય બગડે. આજે તમે મેટ્રો નેટવર્કની વાત કરો તો મેગા સિટીઝની અંદર મોટા મોટો પ્રોબ્લેમ આ છે. તમારું જે સમયબદ્ધ રીતે થવું જોઈએ પાલન એ ટાઈમ કનેક્ટિવિટી તમારી રહેતી નથી. તમે વિચારો કે હું આ જગ્યાએ 1/2 કે 1.5 કલાકમાં પહોંચી જઈશ પણ જે ટ્રાફિક છે તમારા ધારામાં હોતો નથી અને એના કારણસર આ બધા ઘણા બધા ઇસ્યુઝ ઉભા થાય છે. નરેન્દ્ર મોદી સરકારે એવું જ બીજું આયોજન જે કર્યું છે એ છે હવાઈ યાત્રા માટેનું. હા, આપણે હાઈસ્પીડ રેલ નેટવર્ક ઉભું કર્યું છે. બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ આપણો બહુ સરસ રીતે ચાલી રહ્યો છે અને ટૂંક સમયમાં જ કદાચ એનું પ્રાયોગિક ટેસ્ટિંગ પણ થવાનું છે અને એમ દક્ષિણ ગુજરાતમાં એ લગભગ ઘણા મોટા પાયે કામકાજ ચાલી રહ્યું છે અને હું માનું ત્યાં સુધી એ ટૂંક સમયમાં એનું ઉદઘાટન પણ થઈ જશે. ટોટલ નેટવર્ક એ અમદાવાદથી થતા હોય લાગશે પણ બુલેટ નેટવર્ક પણ છે. પણ એ ઉપરાંત દાખલા તરીકે વિદેશમાં આપણે કહીએ છીએ કે એક શહેરમાંથી બીજા શહેરમાં જવા માટે મોટાભાગે લોકો રોડ માર્ગે કે રેલ માર્ગે જવાના બદલે હવાઈ માર્ગ પસંદ કરતા હોય છે. તો એ હેતુસર નરેન્દ્ર મોદી સરકારે ઉડાન એક આવી યોજના મૂકી. રાઈટ, તો જયંતભાઈ એ ઉડાન યોજના શું છે અને એના શું લાભ થયા?
0: ઉડાન યોજના એ દેશની અંદર

0: શહેરોને જોડતી યોજના છે અને હવાઈ યાત્રા છે. એટલે ઘણીવાર મોટા મોટા શહેરો વચ્ચે તો યાત્રા જોવા મળે છે ઉડાનની સુવિધાઓ, પરંતુ નાના નાના શહેરોને પણ જોડતા વિમાનની સુવિધાઓ છે ઓછી જોવા મળે છે. તો એના માટેની વાત છે. અને બીજું રેશભાઈ કહેવા માંગીશ કે પહેલા એવું હતું કે દિલ્હી, મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ, પુણે આ બધા શહેરોમાં મુખ્યત્વે એરપોર્ટની નાની સુવિધાઓ હતી, પરંતુ કેન્દ્ર સરકારમાં મોદી સરકાર આવ્યા પછી તમે જોશો કે પૂર્વોત્તર ભારતમાં પણ પહેલીવાર એરપોર્ટ મળ્યું છે.
1: બરાબર.
0: મિઝોરમ, મેઘાલય બાજુ, આસામમાં. એ જ રીતે ગુજરાતમાં રાજકોટને ગ્રીનફિલ્ડ એરપોર્ટ મળ્યું, ધોલારાને મળ્યું. એ રીતે અનેક એરપોર્ટ એટલે માત્ર અમદાવાદ નહીં, એટલે લોકોને અમદાવાદ જવું પડે અને અમદાવાદથી પછી એ ઉડાન ભરી શકે એ જે આખું, એના કારણે અમદાવાદ આવવા માટેનો પણ માર્ગ કાપવો પડતો હતો, એ હવે બચી જશે. તો આવી રીતે દક્ષિણમાં પણ એરપોર્ટને બધું વિકસતું જાય છે. અને સાથે સાથે હું તો એ પણ કહેવા માંગીશ કે પુણે કે બાજુ બીઆરટીએસનો પ્રોજેક્ટ ચાલુ થયો હતો, એ સફળ નહોતો થયો. અને જયારે અમદાવાદમાં બીઆરટીએસ આવ્યું ત્યારે લોકો કદાચ ટીકા કરતા હતા કે રસ્તા કાપી અને વચ્ચેથી બીઆરટીએસ કાઢી છે અને એને નથી ચાલશે અને નહીં ચાલે. આજે તમે જોશો તો અમદાવાદમાં એએમટીએસ હોય, બીઆરટીએસ હોય, મેટ્રો હોય, આવા બધા જ જે જાહેર પરિવહનના સાધનો છે એનો મહત્તમ લોકો ઉપયોગ કરી રહ્યા છે. બીઆરટીએસ એવું છે કે એનું નામ જ રેપિડ ટ્રાન્ઝિશન સિસ્ટમ છે, એટલે તમને બહુ ટૂંકા સમયમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ અને એનું આખું અમદાવાદનું આખું બધા જ કનેક્ટિવિટી રીતે આપેલી છે કે એક ખૂણેથી તમે બીજા ખૂણે જઈ શકો, વચ્ચેથી તમે મેટ્રોમાં પણ બેસી શકો, એ બધાનું આખું આયોજન. એટલે માત્ર તમે બીઆરટીએસનું આનું સંકલન સૌથી મહત્વનું છે. તમે આજે એક વિભાગ છે બીઆરટીએસ બનાવે, એક વિભાગ છે મેટ્રો બનાવે, બંનેના વિભાગો અલગ અલગ છે, પણ એ બેનું સંકલન હોય તો બીઆરટીએસમાંથી તમે ગાંધીગ્રામ પહોંચી જાઓ, ગાંધીગ્રામથી રેલવે સ્ટેશન પકડી શકો, મેટ્રો પકડી શકો, એ થઈ શકે.
1: બરાબર.
0: એના માટે એક દૂરંદેશી હોવી જોઈએ જે આમાં આપણને જાણવા મળે છે, જોવા મળે છે.
1: મને તો ઉડાનનું નામ જ બહુ ગયું, ઉડે દેશ કા આમ નાગરિક. ઉડાનમાં એ જે કોન્સેપ્ટ આપ્યો છે, કારણ કે એક સમય નાના માણસને વિમાનમાં બેસીને હમણાં સફર કરી થ્રીલ હતી એમ, કે એક સમય જે
2: મારા ચપ્પલ વાળા ને હવાઈ યાત્રા, મારી
1: ચપ્પલ વાળા ને હવાઈ
2: યાત્રા.
1: એટલે એ જે છે, આવું જ બીજું છે ને આપણા જળમાર્ગો પણ છે. જળમાર્ગ માટે પણ યોગેશભાઈ દેશમાં બહુ મહત્વનું કામ થયું છે અને લગભગ એમ 111 જેટલા જળમાર્ગો પર નરેન્દ્ર મોદી સરકારે કનેક્ટિવિટી ઉભી કરી છે. એમાં શું કહેશો તમે?
2: હૃદય, આજે તમે આ વાત કરી ઉડે દેશ કા આમ નાગરિક, તો એમાં આજે છેલ્લા 12 વર્ષમાં જયારે કેન્દ્ર સરકારે સત્તા સંભાળી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સત્તા સંભાળી, ત્યારે જેટલા એરપોર્ટ હતા લગભગ 75 એરપોર્ટ હતા, એની સંખ્યા બમણાથી પણ વધી ગઈ છે. 400 વધુ નવા રૂટ ઉભા કરવામાં આવ્યા છે. અને એ રીતે જે તમે વાત કરી કે સામાન્ય માણસો સુધી હવાઈ યાત્રા કરી શકે એની સુવિધા. હવે જોડમાર્ગની જે વાત છે એમાં જે કેન્દ્ર સરકારનો સાગરમાલા પ્રોજેક્ટ છે એની નીચે કામ કરી રહી છે. એમાં ખાલી સમુદ્ર રસ્તે નહીં પણ જે આપણા મોટી નદીઓમાં જે જોડમાર્ગ છે એનો પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે.
1: બરાબર.
2: જે પોર્ટની આપણે પેલા થોડી વાર પેલા પોર્ટની વાત કરી દેશના બંદરોની, તો બંદરોમાં પણ કેન્દ્ર સરકારે એવું પગલું ભર્યું છે કે જ્યાં જે બંદર ઉપર કે 20 મીટર થી ઊંડી ઊંડાઈ હોય ત્યાં મોટા જહાજો આવી શકે અને માલ સામાનનું પરિવહન થઈ શકે એ માટે એ બંદર ઉપર સરકાર મોટા પાયે ફોકસ કરી રહી છે.
1: બરાબર છે. આ તો થઈ અને વાત, ઇવન એ જ રીતે જો બીજી વાત કરીએ તો પર્વતમાલા યોજના પણ સરકારે મૂકી છે, ખાસ કરીને રોપવેથી. અને રોપવે દ્વારા પણ લગભગ દેશમાં 132 કિલોમીટરના એટલે લગભગ 32-35 જેટલા પ્રોજેક્ટને એમાં પણ આવરી લીધા છે. તો આપણે જયારે ચર્ચા કરીએ નરેન્દ્ર મોદી સરકાર દ્વારા એટલે કે કેન્દ્રની સરકાર દ્વારા આ 12 વર્ષમાં જે કંઈ માળખાકીય વિકાસ

0: ક્ષેત્રે કામ કરવામાં આવ્યું એ બદલ ખૂબ મોટી વિકાસ યાત્રા નરેન્દ્ર મોદી સરકારે આરંભી છે.
1: વર્તમાન કેન્દ્ર સરકારના 12 વર્ષમાં ભારતમાં માળખાકીય વિકાસ આ વિષય પર સામૂહિક ચર્ચા. ચર્ચામાં ભાગ લઈ રહ્યા હતા જાણીતા વકીલ અને લેખક જયંત પંડ્યા, સેવાનિવૃત્ત ડેપ્યુટી ડાયરેક્ટર પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો યોગેશ પંડ્યા, જાણીતા રેડિયો જર્નાલિસ્ટ હરેશ

0: से लोन पर तो मिले से
1: पहले बजट बना पैसे पीछे खर्चों कर
0: पर मैं
1: जी हमारी ना एक भाग हमेशा बचाओ पर पार्टी देवा थे नहीं बचे तू
0: हाँ मैं पार्टी मारी बजट तो मारू
2: आई
3: नाणकीय वर्तन करो तुम्हारे रक्षण
4: નમસ્કાર વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો સહયોગ કાર્યક્રમમાં આપને આપીએ છીએ મીઠો મીઠો આવકાર હાજર છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી મિત્રો અત્યારે ભૌતિક જગત આધુનિક જીવનશૈલીનો એ હદે પ્રચાર અને પ્રસાર થઈ ગયો છે કે મોટાભાગના લોકો એનાથી ખૂબ અંજાઈ જાય છે સુવા ઉઠવાની અનિયમિતતા ફાસ્ટ ફૂડ પ્રોસેસ્ડ ફૂડ રેસ્ટોરન્ટમાં લંચ અને ડિનર આ બધું એટલું બધું વધી ગયું છે કે એના કારણે ઘણા બધા શારીરિક માનસિક પ્રોબ્લેમ્સ અનુભવાઈ રહ્યા છે પણ એક વસ્તુ છે જે આપણને આપે છે તણાવમુક્ત શાંતિપૂર્ણ અને સ્વસ્થ જીવનની ચાવી જે શીખવે છે કોઈપણ દવાઓ વગર જીવન જીવવાની કળા અને એ છે યોગ સ્વાસ્થ્યની વ્યાખ્યા શું છે ખબર છે મિત્રો સ્વાસ્થ્યની વ્યાખ્યા એમ કહે છે કે જેનું શરીર સ્વસ્થ છે મન પ્રસન્ન છે ઇન્દ્રિયો ઉપર પોતાનો કાબુ છે તેમજ બધા દોષ ધાતુઓ મળ તથા અગ્નિ સમભાવમાં હોય તેને જ સ્વસ્થ કહી શકાય અત્યારના સમયની વાત કરીએ તો વિશ્વ આરોગ્ય સંસ્થા પણ શારીરિક માનસિક સામાજિક ભાવનાત્મક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યને જ પૂર્ણ સ્વાસ્થ્ય માને છે

0: विचार आवे के आ रीते जुए तो कोई पण व्यक्ति पूर्ण स्वस्थ न होय, परंतु हाँ ए माटे प्रयास तो चोक्कस करी शकाय ने। जेमनुं शरीर स्वस्थ होय तेमणे मानसिक अने भावनात्मक संतुलन मेळवा माटे प्रयत्न करवो जोईए, कारण के खुशहाल जीवन माटे ए खूब ज अगत्यनुं छे।
1: ઘણા બધા રોગો હવેના સમયમાં એવા છે જે શારીરિક વિકારથી નહીં પણ માનસિક વિકારથી થાય છે। યોગ અને ધ્યાન એ માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય માટે ખૂબ સરસ પરિણામ આપે છે। તે તણાવ ઘટાડવામાં, એકાગ્રતા વધારવામાં, મનને શાંત રાખવામાં તથા રોજિંદા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવવામાં મદદરૂપ થાય છે। આ માટેના કેટલાક આસનની વાત કરીએ તો આ આસનો છે। બાલાસન, આ આસન કરવાથી મનને શાંતિ મળે છે, થાક દૂર થાય છે અને સ્ટ્રેસ ઓછો થાય છે।
0: ભુજંગાસન, આ આસન તણાવ ઓછો કરવામાં મદદરૂપ થાય છે તથા શ્વાસોચ્છવાસની પ્રક્રિયા સુધારે છે।
1: વક્રાસન, તે સ્પાઇનલ કોડની ફ્લેક્સિબિલિટી વધારે છે અને નર્વસ સિસ્ટમને રિલેક્સ કરે છે।
0: તાડાસન, માનસિક એકાગ્રતા વધારવા અને સ્થિરતા લાવવા માટે આ આસન ખૂબ જ સુંદર પરિણામ આપે છે। આ ઉપરાંત મિત્રો, પ્રાણાયામ મનની શાંતિ માટે ખૂબ જ મદદરૂપ ભૂમિકા ભજવે છે, જેમ કે અનુલોમ વિલોમ, ભ્રામરી પ્રાણાયામ વગેરે। આ પ્રાણાયામ કરવાથી મગજમાં ઓક્સિજનનો પ્રવાહ વધે છે, નકારાત્મક વિચારો દૂર થાય છે અને સ્ટ્રેસ તથા ડિપ્રેશન જેવા સમયે રાહત મળે છે।
1: ધ્યાન એટલે કે મેડિટેશન કરવાથી આપણા સમગ્ર જીવન પર ખૂબ જ સકારાત્મક પ્રભાવ પડે છે। ધ્યાન દ્વારા આપણે સ્વને જાણી શકીએ છીએ। જો દૈનિક જીવનમાં ધ્યાન મેડિટેશનને સ્થાન આપવામાં આવે તો વ્યક્તિનો જીવન પ્રત્યેનો અભિગમ બદલાઈ શકે છે। વ્યક્તિ માનસિક રીતે વધુ શાંત બને છે, જેથી કરીને જીવનને અને જીવનમાં ઉભી થતી પરિસ્થિતિઓને વધુ સારી રીતે સમજી શકે છે।
0: તો ચાલો મિત્રો, જીવનમાં એક સારો બદલાવ લાવીએ, યોગ અને ધ્યાનને આપણા જીવનનો હિસ્સો બનાવીએ, વધુ સારું માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય માણીએ। અને આ વાત સાથે જ હવે આગળ વધીએ આજના કાર્યક્રમમાં આપના ઈમેલ્સ અને પત્રોની સાથે। તો સૌથી પહેલો આ પત્ર છે, ઓહો, આ પત્ર તો કંઈક કોયડો લઈને આવ્યો છે ને? પત્ર લખનારે પોતાનું નામ અને શહેરનું નામ શોધવાનું ટાસ્ક આપણને આપ્યું છે, તો વાંચીએ પત્ર અને પછી અનુમાન લગાવીએ કે કોને છે આ પત્ર। પત્રનું શીર્ષક છે, મેરે નામ કો ઢૂંઢો, ગામ કો ઢૂંઢો। આકાશવાણી કા હું મેં બચપન સે દીવાના, ઉસમે હર પ્રોગ્રામ કે ઘર કો ઢૂંઢતા હું।
2: અલ્પા, આ પત્ર આગળ વાંચો ને પહેલા જ કહી દઉં કે આ પત્ર છે આપણા શાયર મિત્રનો,
0: બિલકુલ ઉત્તર સંડા નડિયાદથી,
2: રમેશભાઈ એલ ભાડિયાનો।
0: જોયું ને રમેશભાઈ, આપકે નામ કો ઓર આપકે ગાંવ કો, દોનોં કો હમને ઢૂંઢ લિયા। તો ચાલો એમની કવિતા આગળ વાંચું છું। હર મનોરંજન પે હૈ મેરા દિલ ફિદા, ઉસ મનોરંજન કે કદમ કો ઢૂંઢતા હું। ગુલ મહર કા અનોખા ચમકતા હૈ સિતારા, ઉસ સિતારો મેં ગીતો કી બહાર ઢૂંઢતા હું। ગલે લગાયા મેને સુગમ સંગીત કે ફૂલ કો, સૈયર મેં દોનો બહેનો કે ખુશિયા ઢૂંઢતા હું। ઇસ આકાશવાણી કે સફર મેં જીને કી રાહ ઢૂંઢતા હું। તો રમેશભાઈ, તમે તમારું નામ અને ગામ લખો કે ના લખો, અમે જ નહીં પણ દરેક શ્રોતા મિત્ર પણ એ જાણી જ જશે અને સમજી જ જશે।
1: તો રમેશભાઈના પત્ર બાદ હવે આ પત્ર છે અમદાવાદથી આપણા વડીલ શ્રોતા મિત્ર અને ઘણા લાંબા સમયથી આકાશવાણી સાથે જોડાયેલા શ્રોતા મિત્ર ગોપીબેન દાદાનો। લખે છે કે આપ બંને ભાઈ બહેનો અને મેવાણી સાહેબ, આપે સહિયરને 29 એપ્રિલના કાર્યક્રમ દ્વારા વિશ્વ વંદ્ય બનાવ્યું, આપે રૂપક ગાંધી દ્વારા આ કામ કર્યું છે અને જે ખૂબ ઉમદા છે। છેલ્લા લગભગ 65 વર્ષોથી હું ઓલ ઇન્ડિયા રેડિયો સાથે જોડાયેલો છું, બધા જ કાર્યક્રમો સાંભળું છું, પરંતુ આજના દિવસ અને સહિયર કાર્યક્રમ માટે શબ્દો નથી। આજના કાર્યક્રમ દ્વારા સહિયરને 4 ચાંદ લાગ્યા છે। હું ઘણા બધા વર્ષોથી લગભગ 2009 અને ત્યારબાદ પણ લગભગ 2019 સુધી અને ઘણા સમય સુધી આકાશવાણીના સ્ટુડિયોમાં આવ્યો છું અને મને આ સિવાય પણ અમદાવાદમાં ગાંધી આશ્રમમાં અચૂક હાજર રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, પરંતુ આ કાર્યક્રમ સાંભળવા મળ્યો તેથી હું ખૂબ ખુશ થયો છું। આકાશવાણીની આખી ટીમને, સહિયરની ટીમને ધન્યવાદ આપું છું અને આવા સુંદર કાર્યક્રમો સંભળાવવા માટે સહિયર નિમિત્ત બને છે તે માટે હું વધારે ધન્ય છું।

0: કરું છું. બધી તન દાદા ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. અમારે આપને માનવું જોઈએ કે આપના જેવા વડીલ શ્રોતા મિત્ર પાસેથી અમને આટલો સુંદર અભિપ્રાય મળે એટલે એ અમારા માટે ખરેખર અહોભાગ્ય કહેવાય. થેન્ક યુ સો મચ. અને હવે ઓપન કરીએ આજનું આપણું ઇમેલ બોક્સ. તો આમાં સૌથી પહેલો ઇમેલ મને દેખાઈ રહ્યો છે ગામ જાડવા અમરાજી તાલુકા પાલિતાણા જિલ્લા ભાવનગરથી માધુભાઈ લખમણભાઈનો. સાથે છે ચેતનાબેન, અશ્મિતાબેન, શાંતિબેન, વિજય, વિવેક, રાહુલ અને આર્યન. લખે છે કે અમે સિંહણ કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ. કાર્યક્રમ ખૂબ સરસ આવે છે. અમારા ઇમેલ અને પત્ર વાંચો છો તો ખૂબ જ ખુશી થાય છે. અત્યારે ઉનાળામાં કાળઝાળ ગરમી પડે છે તો બધા પોતપોતાનું ધ્યાન રાખજો. અમે તો તમારા ઘરની આજુબાજુમાં ઠંડા પાણીના કુંડા મૂકજો જેથી પશુ પંખી પાણી પીવે. આપણને માનવ જીવન મળ્યું છે તો આપણે બધા જીવનું ધ્યાન રાખવું જોઈએ. માણસ જેવું જીવન કોઈને મળ્યું નથી. માનવ સર્વશ્રેષ્ઠ છે અને એટલે જ ખરાબ કામ કરતા પહેલા તમારી અંદર રહેલા આત્માને પૂછજો, કારણ આત્મા એ જ પરમાત્મા છે. ભગવાન ક્યાંય બહાર નથી, તમારી ભીતર જ છે. માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. જી નાદભાઈ, બિલકુલ વિચારવા જેવી અને અનુસરવા જેવી ખૂબ જ સુંદર વાત આજે આપે શેર કરી છે. થેન્ક યુ સો મચ. અને હવે આ ઇમેલ છે આપણા નિયમિત શ્રોતા મિત્ર હોસંગભાઈ બરડીનો વલસાડથી. લખે છે કે હું છેલ્લા 4-5 મહિનાથી સહયરનો નિયમિત શ્રોતા બન્યો છું. પ્રથમ વખત મેં જયારે વલસાડના સ્થળો વિશે લખેલું ત્યારે આપ લોકો મારું સ્વાગત કરવાનું ભૂલી ગયેલા. કઈ વાંધો નહીં, મોડેથી પણ કરી શકો છો. બેટર લેટ ધેન નેવર. જી હોસંગભાઈ, એકદમ સાચી વાત છે. જો કે અમારાથી આવું બને તો નહીં, પણ જો બન્યું હોય તો બંને કાન પકડીને સારી બસ. અને હા, આપે જેમ કહ્યું એમ સ્વાગત તો અમારા શ્રોતા મિત્રોનું અમે હર હંમેશ કરી શકીએ છીએ. શ્રોતા મિત્રો, હોસંગભાઈ જેઓ ઘણા સમયથી આપણને નિયમિત અભિપ્રાયો આપે છે, સહયર પરિવારમાં એમનું સ્વાગત થઈ જાય. સ્વાગત સ્વાગત સ્વાગત. હોસંગભાઈ, અમે આશા રાખીએ કે હવે આપની ફરિયાદ દૂર થઈ હશે. આગળ આપી ઇમેલમાં જણાવ્યું છે કે વલસાડ બે વસ્તુઓ માટે પ્રખ્યાત છે. એક તો ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈ અને બીજી કેરી. અત્યારે કેરીની સિઝન ચાલે છે અને વલસાડની હાફૂસ કેરી વિશ્વભરમાં પ્રખ્યાત છે. કહો તો થોડી તમારા માટે મોકલાવી આપું. એમ તો આપ બંને બહેનો કેરીની મીઠાશ જેવી રીતે જ અમારા પત્રો અને ઇમેલ્સ વાંચો છો તે બદલ આભાર. હોસંગભાઈ હોસંગભાઈ, કેરીની મીઠાશ અમારા સુધી પહોંચી ગઈ અને આપે આટલો સરસ અભિપ્રાય આપ્યો ને એટલે ધન્યવાદ અમારે આપનો માનવાનો રહ્યો. આપ આવી જ રીતે નિયમિત અમને આપના અભિપ્રાયો પહોંચાડતા રહેજો. અને હવે આ ઇમેલ છે ગિરનારની તળેટીના વસેલા શહેર જૂનાગઢથી વાંઝા દરજી કિરીટ સોલંકી તથા એમના સસરાની દીકરી શ્રીમતી કીર્તિ સોલંકીનો. લખે છે કે અસહ્ય ગરમીના સામ્રાજ્યની વચ્ચે મીઠો મધુર છાણો આપતો કાર્યક્રમ સહેર અમારો પ્રિય કાર્યક્રમ છે. દરેક 22 મેના રોજ રજૂ થયેલ કાર્યક્રમમાં સમય અને ઋતુ અનુસાર તૃપ્તિબેન શાહની જે મુલાકાત રજૂ થઈ અને એમાં ગરમીથી બચવાના ઉપાયો વિશે ખૂબ જ ઝીણી ઝીણી બાબતો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો તે અમને ખૂબ જ ગમ્યો. આટલી સરસ મુલાકાત માટે તૃપ્તિબેનને ફાલુદા સફર અભિનંદન.
1: અરે વાહ કિરીટભાઈ, યે હુઈ ના કિરીટભાઈ વાલી બાત. હું વિચારતી જ હતી કે થોડા સમયથી કિરીટભાઈએ વાનગીની કોઈ વાત નથી કરી અને આજે તો તમે મોઢામાં પાણી લાવી દે એવું ફાલુદા યાદ કરાવી દીધું. ભાઈ વાહ, હવે તો અમારે પણ પીવું પડશે.
0: તો કિરીટભાઈના ઇમેલ બાદ હવે આ ઇમેલ છે મોચી બજાર ગામ પડધરી જિલ્લા રાજકોટથી આકાશવાણીના ખૂબ જ જૂના અને જાણીતા નિયમિત શ્રોતા અને પત્રમિત્ર રૂપેશકુમાર ચુડાસમાનો. સાથે છે મીનાબેન, શોભનાબેન, ભાવિકાબેન, હિતેશભાઈ, લાડલી સિદ્ધિ, બાણેજ દેવ અને અપેક્ષા તથા ચુડાસમા પરિવારના સભ્યો. સાથે સાથે નવા રણુજાના કરસનદાસ બાપુ અને આકાશવાણીના સર્વે શ્રોતા મિત્રો અને પત્રમિત્રોને એમણે યાદ કર્યા છે. જણાવે છે કે 4 મેના રોજ કચ્છ વિશે જે કાર્યક્રમમાં માહિતી આપી, કચ્છી ભાષા વિશે, કચ્છી ખાણીપીણી વિશે જે વાતો કરી તે ખૂબ સરસ રહી. આકાશવાણીએ 9 વર્ષ પૂર્ણ કર્યા આ વિશેની કિરીટભાઈ સોલંકીએ ખૂબ સરસ વાતો કરી, ખૂબ ગમી, ખૂબ ખૂબ અભિનંદન. તો 18 મેના રોજ રજૂઆત સરસ રહી, આદિલ મંસૂરી સાહેબ વિશેની ખૂબ સરસ માહિતી મળી અને ગઝલ સાંભળવાની પણ ગમી. તો 20મી મેના રોજ બંને સખીઓએ મિત્રોના પત્રોમાં

0: ઇમેલ્સના ઉત્તરો ખૂબ જ સરસ રીતે આપ્યા. અમારા ઇમેલનો ઉત્તર પણ સરસ અપાયો. આભાર. ધીરજભાઈ રબારીની વાતચીત ખૂબ સારી લાગી. અભિનંદન.
1: રૂપેશકુમારે ઇમેલમાં એમની ફરમાઈશનું ગીત પણ લખીને મોકલ્યું છે, તો ચાલો સાંભળીએ મહેન્દ્ર કપૂરના સ્વરમાં રાખીના રમકડાનું આ ગીત.

0: સેવા પરિવાર સાથે જોડાયા છે. આજે પ્રથમ વખત એમનો ઈમેલ આવ્યો છે. કોણ છે? આ શ્રોતા છે સેક્ટર 2B ગાંધીનગરથી જે કે પરમાર. તો ચાલો સેવા પરિવારમાં એમને આવકારીએ.
1: બિલકુલ
0: સ્વાગત સ્વાગત સ્વાગત. તેઓ જણાવે છે કે આકાશવાણીના 90 વર્ષની ઉજવણી નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન.
1: થેન્ક યુ પરમાર સાહેબ. અને આપ પણ વર્ષોથી આકાશવાણી સાથે એક શ્રોતા તરીકે સંકળાયેલા છો, તો આ અભિનંદનના હકદાર આપ પણ છો. આપને પણ અભિનંદન.
0: આગળ તેઓ લખે છે કે તારીખ 25 મે સોમવારના કાર્યક્રમમાં સુરતી બોલીના શબ્દો સાંભળવા ગમ્યા. સુરતની આજુબાજુના સ્થળો, તેની કલા અને સંસ્કૃતિ વિશે જાણકારી મળી. મહેશભાઈ શાહની મુલાકાત ગમી. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા. રાવજી પટેલની રચના સાંભળવાની ખૂબ મજા આવી. આકાશવાણી સાથે ઘણા સમયથી જોડાયેલ છું. વાટે ઘાટે મજૂર ભાઈઓ માટેનો કાર્યક્રમ અને વિવિધ ભારતી અમદાવાદના તમામ કાર્યક્રમો સાંભળવા ગમતા હતા. અમદાવાદના શ્રોતા ધીરજભાઈ રબારીના કારણે આપણી સાથે જોડાવાનું શક્ય બન્યું છે. વાહ. તો પરમાર સાહેબ, સૌથી પહેલા તો અમારે થેન્ક યુ કહેવું પડશે ધીરજભાઈને કે એમણે તમને અમારી સાથે જોડ્યા. અને આપ તો આકાશવાણી સાથે, વિવિધ ભારતી સાથે ઘણા બધા વર્ષોથી જોડાયેલા છો, તો આજ રીતે જોડાયેલા રહેજો અને સહર કાર્યક્રમ પણ સાંભળતા રહેજો. તો હવે આ સરસ મજાનો ઇમેલ છે ગામ સરસિયા, તાલુકા ધારી, જિલ્લા અમરેલીથી આપણા ગઝલ પ્રેમી શ્રોતા મિત્ર પરમાર.

અમિતભાઈ કમલેશભાઈનો, સાથે છે પુષ્પાબેન, હિરલબેન, કોમલબેન, કાજલબેન, દયાબેન, જિજ્ઞાસાબેન, જયેશભાઈ તથા રેડિયો મિત્ર ધીરુભાઈ મૈસુરિયા અને ગાળિયાદારના જગદીશભાઈ ગોહિલ ઉર્ફે દોસ્ત, સાથે સાથે ક્ષેયા, મિત, ઉર્વિશ, રૂદ્ર, રીમા

0: અમને ખબર હતી કે આ કાર્યક્રમ અમારા ગઝલ પ્રેમી શ્રોતા મિત્રોને ખૂબ ગમવાનો છે. તો આગળ આપ જણાવો છો કે 20મી મેનો કાર્યક્રમ ઇમેલ અને પત્ર આધારિત હતો. સરસ રહ્યો. મારા ઇમેલનો જવાબ આપવા બદલ આભાર. તથા આકાશવાણીના 90 વર્ષ નિમિત્તે ધીરજભાઈ રબારીનો વાર્તાલાપ સરસ હતો. રેડિયો મિત્રો સાથે ફોનમાં વાતચીત પણ થઈ તે ખૂબ જ સરસ રહી. તો આગળ આપ જણાવો છો કે 20મી મેનો કાર્યક્રમ ઇમેલ અને પત્ર આધારિત કાર્યક્રમ હતો જે સરસ રહ્યો. મારા ઇમેલનો જવાબ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તથા આકાશવાણીના 90 વર્ષ નિમિત્તે આપણા શ્રોતા મિત્ર ધીરજભાઈ રબારીનો વાર્તાલાપ સરસ હતો. તો મને 22મી મેનો કાર્યક્રમ ખૂબ સરસ. શરૂઆતની માહિતી સારી હતી. ડોક્ટર તૃપ્તિ શાહે ઉનાળામાં થતા રોગો વિશે, ચામડીની કાળજી વિશે, સારવાર વિશે સરસ માહિતી આપી. માધુબાની પસંદગીનું ગીત પણ સરસ હતું. તો શ્રોતા મિત્રો, અમિતભાઈનો બીજો પણ એક ઇમેલ છે જેને અમે ઘણા બધા શ્રોતા મિત્રોને, પત્ર મિત્રોને, ઇમેલ્સ મોકલનાર મિત્રોને યાદ કર્યા છે. આ ઇમેલમાં અમે યાદ કર્યા છે 1 અનિલભાઈ દેસાઈ, 2 બાબુભાઈ દરજીને, બુદ્ધિધન દાદાને, જગદીશભાઈ ગોહિલ ઉર્ફે દોસ્ત, આત્મારામભાઈ ગોંડલિયા, અલ્પા નિર્મળ, કલ્પા ઉપાધ્યાય, દીપકભાઈ પરમાર, કરસનદાસ બાપુ, અંકિતા સતાણી, અંજલિ રાજ્યગુરુ, આશાબેન ચુડાસમા, કિરીટભાઈ સોલંકી, શાંતિલાલ માથુકિયા, ખોડુભાઈ ગઢવી, વિવેક માધુભાઈ ચૌહાણ, હિરણભાઈ સુપેરા, ધીરજભાઈ રબારી, સચિન પરમાર, પ્રવીણચંદ્ર વાઘેલા, જેઠાભાઈ ભરવાડ, આરતીબા ગોહિલ, પ્રદીપ મહેતા, રમણીકભાઈ ઝાલા, રૂપેશભાઈ ચુડાસમા, આ બધા મિત્રોને એમણે યાદ આપી છે. વાને અમિતભાઈ, આપનો આ ઇમેલ તો એકદમ વિશેષ અને અલગ લાગ્યો. બધા જ પત્ર મિત્રોને, ઇમેલ્સ મોકલનાર મિત્રોને, શ્રોતા મિત્રોને આપણે યાદ કર્યા. આઈ એમ શ્યોર કે એ લોકોને પણ આપના ઇમેલમાં પોતાના નામ સાંભળીને ખૂબ આનંદ થયો હશે. આપે ઇમેલમાં જણાવ્યું છે કે 25મી મે અને 27મી મેના રોજ મહેશભાઈ શાહ સાથેની હિતેશ માવાણી સરની મુલાકાત માહિતીસભર, ઉપયોગી અને જ્ઞાનવર્ધક લાગી. લાજવાબ કાર્યક્રમ. થેન્ક યુ સો મચ અમિતભાઈ આપના આ રિવ્યુ માટે. અને હવે આ ઇમેલ છે ગામ કોટડા ચટાર ભુજથી મંજાદરજી હિરેન સુપેરા અને દયા સુપેરાનો. જણાવે છે કે તારીખ 22મી મે શુક્રવારના આપ બંને બહેનોએ જૈવ વિવિધતા દિવસ વિશેની સરસ વાતો કરી. વાર્તા ટાઈમ મશીન અને ચર્મરોગ નિષ્ણાત તૃપ્તિબેન શાહની મુલાકાત પણ સરસ રહી, કારણ કે હાલ ગરમીના કારણે પરસેવાથી ફંગલ થઈ જાય છે, માટે સાવચેતી રાખવાની ખૂબ જરૂર છે. તૃપ્તિબેને ખૂબ જ સરસ માહિતી આપી. તો આટલા સરસ કાર્યક્રમ માટે અલ્પાબેન, લિપિબેન તેમજ હિતેશભાઈ માવાણીનો ખૂબ ખૂબ આભાર. તેમજ માધુભાઈની પસંદગીનું ગીત પણ ખૂબ જ ગમ્યું. હું અમદાવાદનો રિક્ષા વાળો, 999 નંબર વાળો. જી હિરેનભાઈ, જે રીતે આપને કાર્યક્રમ ગમ્યો, અમને પણ આપનો ઇમેલ ગમ્યો, તો બસ આ જ રીતે સરસ મજાના ઇમેલ્સ કરતા રહેજો અને કાર્યક્રમ વિશેના આપના અભિપ્રાય અમારા સુધી પહોંચાડતા રહેજો. તો હવે આ એક ઇમેલ છે અમદાવાદથી. શ્રોતા સહેલી સહિયર છે નીલાબેન પટેલ, જો સિંગર છે, ગાયિકા છે અને જણાવે છે કે 25મી મેનો કાર્યક્રમ, સોમવારનો કાર્યક્રમ ખૂબ સરસ હતો. મહેશભાઈ શાહે જે વાતો કરી તે ખૂબ જ ગમી. સહેર કાર્યક્રમ અને આકાશવાણી હું નિયમિત સાંભળું છું, મને ખૂબ ગમે છે. નીલાબેન, આપનો અભિપ્રાય આપણે અમારા સુધી પહોંચાડ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને સહેર કાર્યક્રમમાં આપનો આ પ્રથમ ઇમેલ છે, તો સહેરના પરિવારમાં, સહેર શ્રોતા પરિવારમાં આપનું સ્વાગત છે.
1: સ્વાગત સ્વાગત સ્વાગત.
0: તો હવે આ ઇમેલ આવે છે 7 સમંદર પારથી, એટલે કે અમેરિકાથી. લખનાર છે હરીશ શુક્લા. તો લખે છે કે હું અમેરિકામાં રહું છું લાંબા સમયથી અને સહેર કાર્યક્રમ સાંભળું છું અને મારી ઈચ્છા છે કે આ કાર્યક્રમ સાંભળવાનું હવે હું ચાલુ રાખીશ. હવે વાહ હરીશભાઈ, અમને ખૂબ જ ખુશી થઈ કે આપ અમેરિકા રહીને પણ સહેર કાર્યક્રમ સાંભળો છો અને સરાહો છો. તો ચોક્કસથી આપ સહેર કાર્યક્રમ સાંભળવાનું ચાલુ રાખજો. સહેર કાર્યક્રમમાં આપે આ પ્રથમ વખત ઇમેલ કર્યો છે, તો સહેર પરિવારમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે.
1: સ્વાગત સ્વાગત સ્વાગત.
0: મિત્રો, ગામ ચરાડા, તાલુકા માણસિયા, ગાંધીનગરથી ગિરીશભાઈ મેસરિયા સહેરના નિયમિત શ્રોતા અને પત્ર મિત્ર છે. તેઓ અવારનવાર એમની સ્વરચિત કવિતા સહેર કાર્યક્રમમાં લખીને મોકલતા હોય છે. ગયા બુધવારે એમના પત્રનું વાંચન કર્યું હતું, પરંતુ સમયના અભાવે એમણે લખીને મોકલેલ કવિતાનું પઠન નહોતા કરી શક્યા. તો ચાલો આજે માણીએ એમની સ્વરચિત કવિતા.
2: કવિતાનું શીર્ષક છે

0: કવિતાનું અંતર્પટ કૌંચ પંખીના રત્નમાં મહેકાય કવિતા બાંકે બિહારીની ભણસરીને રેલાય કવિતા કવિતા તો કવિના ઉર્મા ભરાયેલ મહાસાગર અષાઢી વાદળમાં વિરહી યક્ષની વંચાય કવિતા આધાર વિનયના આગમે વાસ અવિનાશનો મેઘધનુષના સપ્તરંગોમાં રંગાય કવિતા સોર શણગાર સજી આ ઉભી વસુંધરા વસંત વર્ષાના મહારાજમાં છલકાય કવિતા કોયલના ટહુકામાં મધહોશ થાય વન વગડો કવિ કલાપીના કેકારવમાં બહેકાય કવિતા સરિતાના વેગમાં પિયુ મિલનની ઝંખના મહાસાગરની ભરતીમાં ગુગવાય કવિતા ગાળવાની મોજમાં હોકારા દરે પાદર ના પાડ્યા રંગ કસુંબલ જીવનની આંખમાં ઉભરાય કવિતા દેવાલયોમાં દિનરાત ઝામરનો ઘંટારવ ગાજે આરતીની જ્યોતમાં ઝગમગ ઝગુકાય કવિતા ધબકતા લોકજીવનમાં આવે રૂડા અવસરો નવવધુના ઘોંઘટમાં લજામણી જેવી શરમાય કવિતા વીર માંગરાવાળાની અધૂરી પ્રીતનો ભેરુ વડ્યો જંતરના તૂટેલા તારમાં પડઘાય કવિતા અઢી અક્ષરના મહિમા જાણે કવિવરો સ્નાના બંધારણમાં આલેખાય કવિતા વાહ ગિરીશભાઈ, ખુબ સુંદર કવિતા લખીને મોકલાવી છે આપે. કવિતાનું અંતરપટ આ કવિતા મોકલવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
1: અને હવે આ સંદેશ છે સૈયદના નિયમિત શ્રોતા જામનગરથી ધર્મેન્દ્રસિંહજી રાઠોડનો. તે જણાવે છે કે 5 જૂને શુક્રવારે તમે સ્ટુડિયોમાં મોગરાના ફૂલ લઈને આવ્યા અને એની સુગંધ છેક જામનગર સુધી અમે મહેસૂસ કરી શક્યા. ધર્મેન્દ્રસિંહજી કહે છે કે મોગરાનું છોડ અને મોગરાના ફૂલ તો મને પણ ખૂબ જ ગમે છે. ધર્મેન્દ્રસિંહજી સાચું કહું, 5 જૂનના કાર્યક્રમ પછી તો મને ઘણા બધા લોકોએ એવું કીધું કે જો લિપિબેન માટે તમે મોગરાનું છોડ લાવવાના હોય તો અમારા માટે પણ ચોક્કસ લાવજો, કારણ કે મોગરો તો અમને પણ ખૂબ જ ગમે છે. અને ત્યારબાદ તેમણે પોતાના વિસ્તારની વાત કરી છે કે અત્યારે ગરમીની ઋતુ ચાલી રહી છે અને સરકાર બપોરે 12 થી 4 વાગ્યા સુધી બહાર ન નીકળવાની સલાહ આપે છે, કારણ કે એ સમયે વાતાવરણમાં ગરમી ખૂબ હોય છે. પરંતુ અમારી વાત કરું તો અમે તો બપોરના 12 થી 4 દરમિયાન બહાર જ હોઈએ છીએ અને અમને જરાય ગરમી લાગતી નથી, કારણ કે અમે વૃક્ષના છાયામાં હોઈએ છીએ. અમારે ત્યાં ખૂબ બધા વૃક્ષો છે, પીપળો વડ કરજ જેવા વર્ષો જૂના વૃક્ષોનો છાંયો અમારા માટે ખૂબ જ ઉપયોગી છે. અમારે ત્યાં વડનું ઝાડ છે જે 80 વર્ષ પહેલાનું ઝાડ છે, કરજનું વૃક્ષ છે જેને 45 વર્ષ થયા અને એ વૃક્ષની ખાસિયત એ છે કે દાંત દુખતા હોય ત્યારે એની ગાળખી કાપી લેવાની અને ચાવવાની, એનું દાંતણ કરવાનું જેનાથી દાંતનો દુખાવો મટી જાય છે, અને આનો મેં જાત અનુભવ કરેલો છે. અમારે ત્યાં પીપળાનું ઝાડ છે અને એની ખાસિયત એ છે કે પીપળાનું ઝાડ 24 કલાક ઓક્સિજન આપે છે.

મટી જાય છે અને આનંદને જાત અનુભવ કરેલો છે. અમારે ત્યાં પીપળાનું ઝાડ છે અને એની ખાસિયત એ છે કે પીપળાનું ઝાડ 24 કલાક ઓક્સિજન આપે છે. તો આ બધા જ વૃક્ષોના છાયામાં અમે આરામથી અમારો બપોરનો સમય પસાર કરીએ છીએ.

ઓછો સમય આપની વિદાય લેવાનો. તો ફરી મળવાનો વાયદા સાથે આજે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને. આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો જરૂર જણાવજો. આ સરનામે નિયામક શ્રી સહાય કાર્યક્રમ વિભાગ આકાશવાણી કેન્દ્ર આચરમ રોડ નવરંગપુરા અમદાવાદ 380009. આપ અમને ઇમેલ પણ કરી શકો છો. ઇમેલ આઈડી છે abadsahyar@gmail.com.

અનાયા સાથે જ આજનું સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ બરાબર 1:20 આપ સાંભળશું ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર હેમંગની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દેશના સૌથી લાંબા સમય સુધી પ્રધાનમંત્રી તરીકેની સેવા આપનાર નરેન્દ્ર મોદી બન્યા દેશના પહેલા પ્રધાનમંત્રી. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, તમામ કેન્દ્રીય મંત્રીઓ સહિત વિશ્વભરના નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પાઠવ્યા અભિનંદન. એનડીએ દ્વારા આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી. પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં કરેલા હવાઈ હુમલામાં બાળકો સહિત 12ના મોત. અને સકારાત્મક વૈશ્વિક સંકેતોના પગલે ભારતીય શેરબજારમાં ઉછાળો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતના લોકશાહી રીતે ચૂંટાયેલા સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા પ્રધાનમંત્રી બન્યા છે. શ્રી મોદીએ 26 મે 2014ના રોજ શપથ લીધા હતા. તેમણે પંડિત જવાહરલાલ નહેરુના રેકોર્ડને તોડી નાખ્યો હતો, જેમણે 13 મે 1952ના રોજ ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા અને 27 મે 1964 સુધી સેવા આપી હતી. પંડિત નહેરુના ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ 4398 દિવસનો હતો. હવે પ્રધાનમંત્રી મોદીનો સતત કાર્યકાળ 4399 દિવસનો છે, જે તેમને ભારતના ઇતિહાસના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે દર્શાવે છે. સામાન્ય એક અહેવાલ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी की यह उपलब्धि विशेष रूप से उल्लेखनीय है क्योंकि भारत जैसे 140 करोड़ से अधिक आबादी वाले देश का शासन प्रशासन अत्यंत व्यापक और जटिल है. भाषाई, सांस्कृतिक, धार्मिक तथा भौगोलिक विविधताओं से युक्त इस राष्ट्र का सफल नेतृत्व और संचालन अपने आप में एक बड़ी जिम्मेदारी और चुनौती है. जो विश्व के सबसे बड़े लोकतंत्र में लगातार 3 बार राष्ट्र जनादेशों द्वारा जनता का निरंतर भरोसा दर्शाता है. साथ ही

સંદેશમાં સંસ્કૃત સુભાષિતમ સ્વીકારતા શ્રી મોદીએ કહ્યું કે જે વ્યક્તિ નમ્રતા, સમર્પણ અને ફરજની ભાવના સાથે સતત કામ કરે છે તે જ જનતાનો વિશ્વાસ મેળવે છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે દેશમાં સીએનજીની કોઈ અછત નથી. તેમણે કહ્યું કે સરકાર ઘરોમાં પાઇપ્ડ નેચરલ ગેસ પીએનજીનો પુરવઠો વધારી રહી છે. શ્રી પુરીએ કહ્યું કે એલપીજી કનેક્શનને પીએનજી કનેક્શનમાં રૂપાંતરિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો ખોટી માહિતી ફેલાવીને વૈશ્વિક પરિસ્થિતિનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. સરકાર આવી પ્રવૃત્તિઓ સામે તાત્કાલિક અને કડક પગલાં લઈ રહી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ આ મહિનાની 30મી તારીખથી કાગળની ચલણી નોટો પાછી ખેંચી લેશે તેવી સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી ઘણી પોસ્ટનું સરકારે ખંડન કર્યું છે. સોશિયલ મીડિયામાં એવો દાવો કરવામાં આવ્યો કે ચલણી નોટોને પ્લાસ્ટિકની ચલણી નોટોમાં બદલાશે. પીઆઈબીએ સ્પષ્ટતા કરી છે કે આરબીઆઈ અનુસાર આ મહિનાના અંત સુધીમાં કાગળની ચલણી નોટો પાછી ખેંચવાની કે તેને પ્લાસ્ટિકની ચલણી નોટોથી બદલવાની કોઈ યોજના નથી. અફઘાનિસ્તાનના કુનાર ખોસ્ત અને પત્રિકા પ્રાંતોમાં પાકિસ્તાની સૈન્યના હવાઈ હુમલામાં 3 લોકો માર્યા ગયા, જેમાં મોટાભાગના બાળકો હતા. તાલિબાન પ્રવક્તા ઝબીહુલ્લા મુઝાહિદે આ હુમલાની નિંદા કરતા કહ્યું કે ગઈકાલે રાત્રે નાગરિકોના ઘરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે પાકિસ્તાની સૈન્યએ ફરી એકવાર અફઘાન હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે માનવતાવાદી ગુનો અને આક્રમકતાનું કૃત્ય ગણાવ્યું છે. બંને દેશોએ એકબીજા પર અસ્થિરતા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે રાજદ્વારી અને સ્થાનિક મધ્યસ્થી પ્રયાસો નિષ્ફળ ગયા છે. ઇરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે પણ વૈશ્વિક સકારાત્મક સંકેતોના પગલે આજે શેરબજારમાં ઉછાળાનો માહોલ સર્જાયો છે. શેરબજાર પ્રારંભિક તબક્કે 500 અંક વધ્યું હતું અને વધારાનો દર બપોર બાદ પણ યથાવત રહ્યો હતો. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે સેન્સેક્સ 620 અંક અને નિફ્ટીના 160 અંકનો વધારો જોવા મળ્યો હતો. ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે ફારસી ખાડીમાં આગળ બહેરીન ની રાજધાની મનામા સુધી પહોંચી ગયો છે. ઇરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે દાવો કર્યો કે દક્ષિણ ઇરાન પર થયેલા અમેરિકી હુમલાના જવાબમાં બુધવારે મનામામાં સ્થિત અમેરિકી નૌકાદળની કેન્દ્રીય કમાન્ડના મુખ્યાલય પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. બીજી તરફ અમેરિકી સૈન્યની સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે તેણે મંગળવારે આત્મરક્ષણના ભાગરૂપે દક્ષિણ ઇરાન પર હુમલા કર્યા હતા. આ કાર્યવાહી સોમવારે હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકાના અપાચે લડાકુ હેલિકોપ્ટરને તોડી પડાયા બાદ કરવામાં આવી હતી. નાસાએ તેના આગામી આર્ટેમિસ 3 માટે ક્રૂ તરીકે 3 અમેરિકન અવકાશયાત્રીઓ અને 1 ઇટાલિયન અવકાશયાત્રીના નામ જાહેર કર્યા છે. અવકાશયાત્રીઓ આવતા વર્ષના અંતમાં સ્પેસ એક્સ અને બ્લુ ઓરિઝિનના ચંદ્ર લેન્ડર્સની ભ્રમણ કક્ષામાં પ્રથમ વખત પરીક્ષણ કરશે. દેશના સૌથી લાંબા સમય સુધી પ્રધાનમંત્રી તરીકેની સેવા આપનાર નરેન્દ્ર મોદી બન્યા દેશના પહેલા પ્રધાનમંત્રી. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, તમામ કેન્દ્રીય મંત્રીઓ સહિત વિશ્વભરના નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પાઠવે અભિનંદન. એનડીએ દ્વારા આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી. પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં કરેલા હવાઈ હુમલામાં બાળકો સહિત 12ના મોત. સકારાત્મક વૈશ્વિક સંકેતોના પગલે ભારતીય શેરબજારમાં ઉછાળો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 વાગીને પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમંગીની સોનારા વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે. શ્રી મોદીએ 26 મે 2014 રોજ શપથ લીધા હતા. તેમણે પંડિત જવાહરલાલ નહેરુના રેકોર્ડને તોડી નાખ્યો છે. શ્રી નહેરુએ 13 મે 1952 રોજ ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા અને 27 મે 1964 સુધી સેવા આપી હતી. પંડિત નહેરુના ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ 4398 દિવસનો હતો, જ્યારે 26 મે 2014 થી આજે 10 જૂન 2026 સુધી પ્રધાનમંત્રી મોદીનો સતત કાર્યકાળ હવે 4399 દિવસનો થઈ ગયો છે. આ કાર્યકાળે તેમને ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સેવા આપનારા બનાવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સફળ અને સતત 12 વર્ષના સુશાસન બદલ પત્ર લખીને ગુજરાત વતી હાર્દિક અભિનંદન પાઠવ્યા. પત્રમાં શ્રી પટેલે તેમના કાર્યકાળ દરમિયાન હાંસલ થયેલી અનેક સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો અને કહ્યું, પીએમ મોદીના નેતૃત્વમાં વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના કારણે દેશના 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા. તેમણે ગિફ્ટ સિટી, ધોલેરા એસઆઈઆર, ગ્રીનફિલ્ડ એરપોર્ટ અને બુલેટ ટ્રેન જેવા મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની પ્રશંસા કરી. તેમણે કહ્યું, પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દેશના પ્રથમ સેમિકન્ડક્ટર હબ તરીકે ધોલેરા અને સાણંદ ખાતે 6 જેટલા પ્લાન્ટ સાથે ગુજરાત સંપૂર્ણ સજ્જ બન્યું છે. શ્રી પટેલે આયુષ્યમાન ભારત, ઉજ્જવલા, પીએમ આવાસ અને જળ જીવન મિશન જેવી યોજનાઓથી સામાન્ય નાગરિકોના જીવન ધોરણમાં ગુણાત્મક પરિવર્તનનો પણ ઉલ્લેખ કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી માટે આજે તેમના વતન વડનગરમાં વિવિધ ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક વહીવટીતંત્ર અને જાહેર સંગઠનોએ વિકસિત ભારતના સંકલ્પને સમર્થન આપવા માટે જનભાગીદારી પર કેન્દ્રિત અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું છે. સમાજે એક અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી માટે આજે મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાંજે વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે એક ભવ્ય મહાઆરતી અને 10,000 દીવા પ્રગટાવવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ભવ્ય ઉજવણીના ભાગરૂપે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ રાજ્યભરમાં 18 અલગ અલગ ધાર્મિક સ્થળો પર એક સાથે સ્વચ્છતા અભિયાન અને મહાઆરતીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આની શરૂઆત વડનગરના પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતેથી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અડાલજના ત્રિમંદિર ખાતે આરતીમાં ભાગ લેશે, જ્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાંજે ભવ્ય મહાઆરતીનું વડનગરના હાટકેશ્વર મંદિર ખાતેથી મહાઆરતીનું નેતૃત્વ કરશે, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો, પક્ષના કાર્યકર્તા અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે. અપર્ણા ખુંડ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ નિમિત્તે રાજ્યમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે આજે છોટાઉદેપુરમાં વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં આગેવાનો અને નગરપાલિકાના સભ્યોએ સફાઈ કામગીરીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે શ્રી રાઠવાએ સ્વચ્છતા અંગે વિશેષ સંદેશ આપ્યો.
2: વધારે પ્રધાન રહેવાનો આજે એમનો રેકોર્ડ થયો છે. 4399 દિવસ એટલા વડાપ્રધાન તરીકે રહેવાનો અને આ દેશની સેવા કરવાની આદરણીય નરેન્દ્રજી અવધી સાહેબને મોકો મળ્યો છે. તેના ભાગરૂપે અમે આજે છોટાઉદેપુર સરદાર બાગની સામે પૂજ્ય મહાત્મા ગાંધીની પ્રતિમા ખાતે આજે સ્વચ્છતા અભિયાન કર્યું અને આ 4399 જેટલા દિવસ એમને વડાપ્રધાન તરીકે રહ્યા.
0: ગુજરાત પોલીસે ઓપરેશન મિલાપ હેઠળ 1 મહિનામાં 1470 ગુમ થયેલા વ્યક્તિઓને શોધી કાઢ્યા. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ આ કાર્યવાહીમાં 852 મહિલાઓ, 342 પુરૂષો, 42 સગીર અને 234 સગીરાઓની છોકરીઓનો સમાવેશ શોધી કાઢવામાં આવી છે. આ વિશેષ અભિયાન હેઠળ સુરત શહેર પોલીસે સૌથી વધુ 341 વ્યક્તિઓને શોધી કાઢ્યા છે. આ અંગે રાજ્યના પોલીસવાળા જીએસ મલિકે જણાવ્યું, ગુમ થયેલા વ્યક્તિઓને શોધવા માટેનું વિશેષ અભિયાન પૂર્ણ થયું હોવા છતાં અમારા પ્રયાસો અહીં અટકવાના નથી. પોલીસ અધિકારીઓને નિયમિત પોલીસ કામગીરીની સાથે ગુમ થયેલા વ્યક્તિઓના કેસોમાં સતત કામગીરી ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે. મહીસાગર નદીમાં નહેવા પડેલા 2 યુવાનોના મોત થયા છે. બંને યુવક લુણાવાડાથી લીંબોદરા ગામ પાસે નહેવા ગયા હતા, જ્યાં પાણીના પ્રવાહમાં તણાયા હતા. ફાયર વિભાગે શોધખોળ દરમિયાન એક યુવકને મૃત હાલતમાં બહાર કાઢ્યો હતો. 2 દિવસ બાદ શોધખોળ દરમિયાન બીજા યુવકનો મૃતદેહ પણ કોલવણ ગામ પાસેથી મળી આવ્યો. વલસાડ જિલ્લાના પારડીના સરહદી ગામમાંથી માદક પદાર્થના છોડ મળી આવ્યા છે. પોલીસે ખેતરમાંથી 37 લાખથી વધુની કિંમતમાં માદક પદાર્થના છોડનું વાવેતર ઝડપી પડ્યું. એસઓજીની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને ખેતરમાંથી અંદાજે 74 કિલોગ્રામ માદક પદાર્થના લીલા છોડ જપ્ત કર્યા છે. આ મામલે પોલીસે આરોપીની પણ ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધારને પકડવા માટે શોધખોળ હાથ ધરી છે. તાપી જિલ્લાના નિઝા તાલુકાના ભૂસ્તર વિભાગે ગઈકાલે ખેતી રેતી ખનન કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરી છે, જેમાં સુમવાલા વ્યાવર નદી તટ વિસ્તારમાં બિન અધિકૃત રેતી ખનન અને વહન કરતા કુલ 9 ડમ્પર, 1 યાત્રિક, નાવડી, 1 મશીન અને 1 ટ્રેક્ટર પહોંચી ગયા છે. ઝડપાયેલા મુદ્દામાલની અંદાજિત કુલ કિંમત 80 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ પશ્ચિમ કચ્છ જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે હેમાંગ પટણી. કચ્છમાં વિતેલા માસ દરમિયાન વિવિધ ધાર્મિક, સામાજિક અને રાજકીય કાર્યક્રમનો ધમધમ માટે જોવા મળ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કચ્છની સરહદી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી, તો કચ્છની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને નવા હોદ્દેદારો મળ્યા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ભુજમાં ભારત પાકિસ્તાન સરહદ પર સ્થિત G7 બોર્ડર આઉટપોસ્ટ પર કર્મચારીઓ સાથે વાતચીત કરી અને G7 અને G13 બોર્ડર આઉટપોસ્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. શ્રી શાહે કહ્યું કે -45 થી +45 ડિગ્રી સુધી BSF પ્રથમ સંરક્ષણ રેખા તરીકે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યું છે. 2000થી વધુ શહીદોના બલિદાનને શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. G7 અને G13 બોર્ડર આઉટપોસ્ટ એન્જિનિયરિંગના નોંધપાત્ર ઉદાહરણો તરીકે ઉભા છે, જ્યાં BSF એ કઠોળ અને દુર્ગમ ભૂપ્રદેશમાં એક મજબૂત સુરક્ષા માળખાની સ્થાપના કરી છે. ગૃહમંત્રીએ કહ્યું કે નાગરિક વહીવટી, લશ્કરી અને BSF એકસાથે ઉભા રહેશે. હવે તો ફક્ત સીમા સુરક્ષા નહીં, પરંતુ વ્યાપક પ્રાદેશિક સુરક્ષા હશે. ચોકી ટાવર, કનેક્ટિંગ રોડ, પીવાનું પાણી, તબીબી સુવિધાઓ અને આધુનિક વાર્ડ મોદી સરકાર સરહદ સુરક્ષાના લેન્ડસ્કેપને બદલી રહી છે. કચ્છ જિલ્લાની બેંકો દ્વારા વર્ષ 2026-27 નવા ધિરાણ પ્લાનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. અધિક નિવાસી કલેક્ટર, DRDA નિયામક, RBI તેમજ બેંકો તથા વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓની ઉપસ્થિતિમાં નવા ક્રેડિટ પ્લાનનું લોન્ચિંગ કરાયું હતું. 2025-26 નાણાકીય વર્ષની તુલનાએ 33.10% વધારા સાથે 2026-27 નાણાકીય વર્ષમાં કચ્છની બેંકો 228.18 અબજનું ધિરાણ આપશે. તેનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો હતો. દર વર્ષની જેમ આ નવા ધિરાણ લક્ષ્યાંક પ્લાનમાં 25.84% હિસ્સો કૃષિ ક્ષેત્રનો રખાયો છે. લઘુ મધ્યમ ઉદ્યોગો અને માળખાકીય સુવિધાના વિકાસને અગ્રતા આપતો દર જળવાયેલો રખાયો છે. ભુજ સ્થિત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સંચાલિત અમરભાઈ ભીમજી કરશન રાઘવાની બ્લડ સેન્ટરને નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ એન્ડ હેલ્થકેર પ્રોવાઇડર્સની માન્યતા પ્રાપ્ત થતાં કચ્છ માટે ગૌરવ નિશાન સર્જાઈ છે. સંસ્થાના ચેરમેન ધવલ આચાર્યએ જણાવ્યું હતું કે રક્તની અછતના કારણે કોઈ દર્દીને જીવ ગુમાવવો ન પડે તે હેતુસર રેડક્રોસ દ્વારા બ્લડ બેંક કાર્યરત છે. અહીં દર્દીઓને કોઈપણ પ્રકારના રિપ્લેસમેન્ટ વિના જ રક્ત ઉપલબ્ધ કરાવાય છે. તેમજ NIDH ની માન્યતા મેળવી એ કોઈપણ બ્લડ સેન્ટર માટે ગુણવત્તા અને સલામતીનું સર્વોચ્ચ પ્રમાણપત્ર છે, જેના લીધે સંસ્થા તેમજ સામાન્ય લોકોને ફાયદો થશે. સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં પણ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અંજાર તાલુકાના સતાપર ગામના કોવર્ધન પર્વત ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંકાના અધ્યક્ષસ્થાને વિશ્વ પર્યાવરણ દિવસની કચ્છ જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. ત્રિકમ છાંકાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર્યાવરણના સંરક્ષણ માટે સતત ચિંતિત છે. તેઓ દ્વારા શરૂ કરવામાં આવેલું એક પેડ માં કે નામ સાથે દરેક નાગરિક જોડાઈને પોતાની સામાજિક જવાબદારી નિભાવે તે જરૂરી છે. ગુજરાતના સૌથી જૂના અને ઐતિહાસિક કચ્છ સંગ્રહ

કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ અને પછી સંગ્રહાલય વિષય પર વિશેષ વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન કચ્છ મોરબી લોકસભા ક્ષેત્રના સાંસદ વિનોદ ચાવડાએ સંભાળ્યું હતું. કચ્છ જિલ્લામાં ઉજવવામાં આવનાર સ્વચ્છતા સપ્તાહ અભિયાનનો ભુજ તાલુકાના સુખપર ગામેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસ્થાના હસ્તે સ્વચ્છતા રેલીને પ્રસ્થાન કરાવી અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આપ સાંભળી રહ્યા હતા પશ્ચિમ કચ્છ જિલ્લાનું સમાચારપત્ર, જેના લેખક હતા હેમાંગ પટણી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો કાર્યક્રમની શરૂઆત કરીશું ભૂપેન્દ્રસિંહ ગાયેલી રાવજી પટેલની શબ્દરચનાથી.

57 বনে 6.6 মিটার সিলেগার 46 কিলোহার্টজ পর আকাশবাণী নয়া અમદાવાદ বড়োদরা কেন্দ্র છે સપ્રસારણ રાજકોટ અને ભુજ કેન્દ્રનો અત્યારે બપોરના 3 વાગે ચૂક્યા છે અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ બીજી સભામાં સાંજે 5 વાગે આજ મીટર્સ પર ફરી મળીશું ત્યાં સુધી રજા આપશું પરંતુ અમારા ડીટીએચના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકો છો નમસ્કાર

અમેરિકા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે પણ વૈશ્વિક સકારાત્મકતા સંકેતોના પગલે આજે શેરબજારમાં ઉછાળો. ગુજરાત પોલીસે ઓપરેશન મિલાપ હેઠળ એક મહિનામાં 1470 ગુમ થયેલા વ્યક્તિઓને શોધી કાઢ્યા. રાજ્યમાં આવતીકાલથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડાશે. ભુજ નગરપાલિકા દ્વારા લારી ગલ્લારૂપી દબાણો પર કાર્યવાહી કરાઈ. અત્યાર સુધી 17 લારી જપ્ત અને 45ને નોટીસ અપાઈ. આવતીકાલે કેરામાં જિલ્લાના 867 A1 છાત્ર છાત્રાઓ 100% પરિણામવાળી શાળાઓનું સન્માન કરાશે. જિલ્લા કલેક્ટરની સૂચના બાદ કચ્છ જિલ્લામાં વહીવટીતંત્રની જુદી જુદી ટીમો ફાયર સેફટી અધિકારીઓને સાથે રાખીને હોટલોમાં આકસ્મિક તપાસ શરૂ કરી. હવે પછીના મુખ્ય સમાચાર 7:05.

समृद्ध थकी धरान, स्मार्ट सिटीज थी दुनिया में चमकती आधुनिकता, बुलेट ट्रेन और वंदे भारत में गतिशीलता थी रखाता एक नवा भविष्य ने અને ગગનયાન કા ભારતના આત્મવિશ્વાસ ને 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતના અંત્યોદય અને ગરીબ કલ્યાણ સેવા અને સુશાસન પીએમ આવાસ હર ઘર જળ કિસાન સન્માન અને આયુષ્યમાન અવસ્થી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસ ને અને ભારત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવો.

શ્રેયા ઘોષાલ એમ જી શ્રીકુમારને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું ભૂલ ભુલૈયા. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે લોકસંગીતનો કાર્યક્રમ. આજે સાંભળીશું કિરણ પરમાર અને કંચનબેન પટેલના સ્વરમાં લોકગીતો. શરૂઆત કરીએ કિરણ પરમારના સ્વરમાં પ્રહલાદ રાયની આ રચનાથી.

કંચનબેન પટેલના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા લોકગીત. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો લોકસંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા છો કિરણ પરમાર અને કંચનબેન પટેલના સ્વરમાં લોકગીતો. કાર્યક્રમમાં હવે સાંભળીએ કિરણ પરમારના સ્વરમાં અમર માની આ રચના.

કંચનબેન પટેલના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા લોકગીત. લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સાંજના 6:15 થવા આવી છે. સાંભળીશું સંધિમાં સમાચાર.

આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારુ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતમાં સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે. શ્રી મોદીએ 26 મે 2014 ના રોજ શપથ લીધા હતા. તેમણે પંડિત જવાહરલાલ નહેરુના રેકોર્ડને તોડી નાખ્યો છે. શ્રી નહેરુએ 13 મે 1952 ના રોજ ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા અને 27 મે 1964 સુધી સેવા આપી હતી. પંડિત નહેરુનો ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ 4398 દિવસનો હતો, જ્યારે 26 મે 2014 થી આજે 10 જૂન 2026 સુધી પ્રધાનમંત્રી મોદીનો સતત કાર્યકાળ હવે 4399 દિવસનો થઈ ગયો છે. આ કાર્યકાળે તેમના ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સેવા આપનાર બનાવ્યા છે. વિશ્વના અનેક દેશોના નેતાઓએ

વિકાસશીલ દેશો માટેના તેમના પ્રયાસો અને સમાવેશી અને આર્થિક રીતે ગતિશીલ ભારત માટેના તેમના વિઝનની પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે અંજાર ખાતે જનભાગીદારી સાથે સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો. શહેરના ગાંધીચોક અને બસ સ્ટેશન સહિતના જાહેર વિસ્તારોમાં આયોજિત આ અભિયાનમાં રાજ્યમાં

યોજનાએ નગરજનો સાથે શ્રમદાન કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. મંત્રીશ્રીએ જણાવ્યું કે દેશ વિકાસના પથ પર છે ત્યારે સ્વચ્છતાને દૈનિક જીવનનો ભાગ બનાવવી જોઈએ. આ પ્રસંગે ગાંધીજી અને શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમાઓને જળાભિષેક કરી પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડે, તાલુકા પંચાયત પ્રમુખ સંદીપ ચાવડા, અધિકારીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. કચ્છ જિલ્લામાં સ્વચ્છતા સપ્તાહ અંતર્ગત જનભાગીદારી સાથે ગામડાઓના તળાવ, નદી અને નાળા સહિતના જળસ્ત્રોતોને સ્વચ્છ કરવાની ઝુંબેશ હાથ ધરાઈ હતી. મોટા આસંબિયા, બેરાજા, પધર, દયાપર, તેરા અને સંઘર સહિતના વિવિધ ગામોમાં ગ્રામજનોએ શ્રમદાન કરીને જળાશયોમાંથી પ્લાસ્ટિક અને કચરો દૂર કર્યો હતો. આ પ્રસંગે આગેવાનોએ જળાશયોના મહત્વ વિશે સમજ આપીને લોકોને પાણીના વહેણોમાં કચરો ન નાખવા અપીલ કરી હતી. ગામને સ્વચ્છ અને સુંદર રાખવાની પ્રતિબદ્ધતા સાથે યોજાયેલા આ અભિયાનમાં સરપંચશ્રીઓ, પંચાયતના પદાધિકારીઓ, તલાટીઓ, સામાજિક સંસ્થાઓ અને યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. નખત્રાણાના દક્ષિણ પટ્ટી વિસ્તારના બેરુ, મોસાણા, વ્યાર અને રામપર સહિતના ગામોમાં છેલ્લા એક વર્ષથી દીપડાના આતંકથી માલધારીઓ ત્રસ્ત છે. દીપડો અવારનવાર વાછરડા અને ઘેટા બકરાનું મારણ કરી રહ્યો છે. ચાર માસ અગાઉ દીપડાએ એક વ્યક્તિ પર હુમલો પણ કર્યો હોવાનું સ્થાનિકો દ્વારા જણાવાયું છે. માલધારીઓના મતે મહાદેવ જરના ડુંગરોમાં વન વિભાગ સઘન તપાસ કરે તો દીપડો પકડાઈ શકે. વન વિભાગ દીપડાને પકડવા માટે ગતિવિધિ તેજ કરે તેવી માલધારીઓ દ્વારા માંગ કરાઈ છે. જીવદયા ક્ષેત્રે દોઢ દાયકાથી કાર્યરત માનવી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કપરી ગરમીમાં 100 દિવસીય લીલાચારા નિરણ પ્રોજેક્ટની 40% મંજિલ પાર કરી લેવાઈ છે. 16 એપ્રિલથી 31 મે દરમિયાન ₹18.42 લાખના ખર્ચે 148 ગાડીઓ દ્વારા 5,86,000 કિલો લીલોચારો, 25થી વધુ પાંજરાપોળો, ગામડાઓ અને રખડતા પશુઓ સુધી પહોંચાડાયો છે. ચેમ્બરના પ્રમુખ વાડીલાલ દોશી અને પ્રોજેક્ટ ચેરમેન નવીનભાઈ બોરીચાના જણાવ્યા મુજબ આગામી 55 દિવસ અને વરસાદના આગમન સુધી હજી 200 ગાડી ચારો નાખવાનો બાકી છે. ચારાની અછત કે ભાવ વધારો થાય તો પણ જીવદયા કાર્ય અવિરત ચાલુ રાખવા સંસ્થા કટિબદ્ધ રહેશે. રાષ્ટ્રીય રક્તપિત નિવારણ કાર્યક્રમ અંતર્ગત ભુજ તાલુકાના વિવિધ ગામોમાં 7 દિવસીય રક્તપિત કેસ શોધ ઝુંબેશ શરૂ કરાઈ છે. આ ઝુંબેશ અંતર્ગત રક્તપિતના સંભવિત દર્દીઓને વહેલી તકે શોધી સચોટ નિદાન અને મફત સારવાર પૂરી પાડવામાં આવશે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઘરે ઘરે મુલાકાત લઈને લોકોમાં રક્તપિતના લક્ષણોની તપાસ કરી રહ્યા છે તેમજ જાગૃતિ ફેલાવી રહ્યા છે. શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓને વધુ નિદાન માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં મોકલાશે. રક્તપિત સંપૂર્ણપણે મટી શકે તેવો રોગ હોય નાગરિકોએ તપાસમાં સહકાર આપવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત કરે છે યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી. નમસ્કાર યુવા મિત્રો, હું ભુવના જોશી, આપના રેડિયો મિત્ર. આજના આપણા યુવાણી કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હેલો મિત્રો, કેમ છો? મજામાં ને. આજે મારે તમને એક સવાલ પૂછવો છે. જ્યારે સવાર સવારમાં ઉઠે ને ચા કે કોફીના પ્રથમ ઘૂંટણા સાથે બારીમાંથી ખુલ્લા આકાશ તરફ નજર નાખો છો, સુંદર મજાના પક્ષીઓને ઉડતા જુઓ છો કે પછી તેમનો મધુર કલરવ સાંભળો છો, ત્યારે કેટલાય નવા વિચારો મગજમાં આવે છે ને? જેમ કે હવે તો યોગાભ્યાસ કરવો જ છે, પુસ્તકનું કમસે કમ એક પાનું તો વાંચવું જ છે, ઓછામાં ઓછું 2 કિલોમીટર તો ચાલવું જ છે, કે પછી ઘરનું જ સ્વાસ્થ્યપ્રદ ભોજન લેવું છે. જ્યારે આવા વિચારો આવે છે ત્યારે આપણે મોટા ભાગે તેમને કાલેથી અમલમાં મૂકીશું એમ વિચારીએ છીએ. પરંતુ જો આપણે આજથી જ આ વિચારોને અમલમાં મૂકવા વિચારીએ તો આપણા સપનોના તરફ નાના નાના ડગ આજથી જ ભરવાનું વિચારીએ તો પેલું કહે છે ને, કલ કરીશો આજ કર, આજ કરીશો અબ. મિત્રો, તમને પણ લાગે છે ને કે આ સમય ખૂબ મહત્વનો છે, તો આપણે આ સમયનો સદુપયોગ

0: વિચારો ને આજથી જ પૂર્ણ કરવા વિચારીએ તો? સમય આપણને ઘણું બધું શીખવે છે, જેમ કે સમય કોઈના માટે ઉભો નથી રહેતો, એ પોતાને નિરંતર અને સતત ગતિથી ચાલ્યા જ કરે છે, એમ જ આપણે પણ ક્યારેય ઉભા નથી રહેવાનું. સ્વામી વિવેકાનંદે કહ્યું છે ને, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડા રહો. એમ જ આપણે પણ આપણા ધ્યેયની પ્રાપ્તિ સુધી મંડા રહેવાનું છે. આખી દુનિયામાં સૌથી નિષ્પક્ષ કોઈ હોય તો એ સમય છે, કારણ કે જુદા જુદા વ્યક્તિઓ પાસે સ્વાસ્થ્ય, સત્તા, પૈસા, ક્ષમતા, તક કે ભાગ્ય જુદા હોઈ શકે છે, પરંતુ સમય તો દરેકની પાસે 24 કલાકમાં જ હોય છે. જે વ્યક્તિ આ સમયનું સાચું મૂલ્ય જાણી અને યોગ્ય મહેનત કરે છે ને, તે જીવનમાં ખરેખર આગળ વધે છે. જેના માટે અભ્યાસ ઘણો મહત્વનો છે તથા સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ પણ એટલી જ મહત્વની છે. તો ચાલો મિત્રો, આપણે આપણી એક યુવા મિત્ર વૈદર્ભી ત્રિવેદીનો સહઅભ્યાસિક પ્રવૃત્તિના મહત્વ પરનો એક સરસ મજાનો વાર્તાલાપ સાંભળી લઈએ.
1: અરે રિયા, અરે તું અહીંયા?
2: આરવ, અરે તું, મને તો લાગ્યું કે સોશિયલ મીડિયા પર જ રહે છે હવે તું, વાસ્તવિક જીવનમાં તો દેખાતો જ નથી.
1: હા યાર, હવે તો મેં મારા બાયોમાં પેશનલ પ્રોફેશનલ લખી દીધું, પણ અંદરથી તો એ જ બેકબેન્ચર અને ટાયર્ડ એમ્પ્લોયી જ છું.
2: સાચું કહો યાર, સોમવાર આવે એટલે મગજ નોકઆઉટ થઈ જાય છે, અને હવે પાછલી પાટલી રહ્યા તો ત્રાહી નામ.
1: કેટલા વાત બતાવીશ, તારું ખીખીખી બંધ રહેતું જ નહોતું ને પેલા ચશ્મા સાહેબ મને ક્લાસ ની બહાર ઉભો રાખતા અને પેલા.
2: બસ બસ, કોફી મંગાવે, કારણ કે જીવનમાં સ્કૂલ અને કોલેજ વાળો ઉત્સાહ તો નથી, કોફી જ છે.
1: ઓ ભાઈ, બે કોફી સ્ટ્રોંગ બનાવજો યાર. ખરેખર આ કોર્પોરેટ લાઈફ માં આવીને સમજાયું કે સ્કૂલ લાઈફ બેસ્ટ હતી.
2: બેસ્ટ? સ્કૂલ તો સ્વર્ગ હતું. ત્યારે પ્રોબ્લેમ્સ એટલે બસ પ્રિન્સિપલ પાસે જવાનો વારો ન આવે કે પછી હોમવર્ક ન કર્યું હોય, અને હવે હવે જીવન સમજાતું જ નથી.
1: તને યાદ છે, ગણિતનું હોમવર્ક ન કરીએ તો જોશી સર એવી રીતે જોતા કે લાગે આજે જીવનનો છેલ્લો દિવસ છે.
2: અરે હા, અને આપણે બધા બુક્સ ને નીચે કોમિક છુપાવીને વાંચતા, અને સર કહે બધાને પાઠ સમજાઈ ગયો છે, પણ આપણે આપણે મસ્તીમાં જ હોતા. પણ આરવ, આજકાલ તો શાળાઓમાં લાફિંગ પીરિયડ એટલે કે હાસ્ય માટે પણ જુદો સમય ફાળવ્યો છે, છોકરાઓ હસતા જ નથી.
1: અને પરીક્ષા પહેલા આ વખતે તો પૂરી તૈયારી છે, અને પેપર જોઈને આ તો આ અભ્યાસક્રમ જ નહોતું, જ્યારે એક્ચુઅલમાં આપણે અભ્યાસક્રમ જ ના વાંચ્યું હોય. અને પીટી પીરિયડ બેસ્ટ પીરિયડ ઓફ માય લાઈફ, મન મૂકીને રમતા અને કેટલા કાચ ફોડતા, સામેવાળી ટીમને હરાવવા કેટલા ષડયંત્ર રચતા, પણ આજે ઓફિસ અને બોસ ને ષડયંત્ર ને ઝીલતા આ રમતો એ શીખવાડી એમ લાગે.
2: ખરેખર, અને વાર્ષિક ઉત્સવ જેમાં ડાન્સ માટે, સંચાલન માટે પ્રેક્ટિસ કરતા, એ જ આજે ઓફિસ ઇવેન્ટ સાચવવાની મદદરૂપ છે. ચોપડીનો પાઠ કરતા આ બધું વધારે કામ લાગે છે.
1: હા યાર, સાચી વાત. યાદ છે, હું તો કાયમ ગુજરાતી ના શિક્ષક ની લડ કરતો, સાની શ ને શ ને સજ કરતો, પણ એ શ અને સ આપણું વ્યક્તિત્વ બનાવે એ ઇન્ટરવ્યુ માં સમજાયું.
2: સાચી વાત, આરવ, મને હજી પણ યાદ છે, ચંદાચમ કે ચમચમ ને તું શંદાશમ કે શમશમ ગાતો હતો.
1: પણ સિરિયસલી, આ બધી મજા કેમ હતી ખબર છે?
2: કેમ?
1: કારણ કે શાળા માત્ર અભ્યાસ માટે નહોતી.
2: હા, શાળા એટલે રમતો, મસ્તી, નાટકો, સંગીત, મિત્રો અને અટ્ટહાસ્ય, એટલે જ કદાચ એટલું યાદગાર છે.
1: પણ તો સામાન્ય રીતે એ બધું શું કહેવાય જેને આપણા જેવા ઔરંગઝેબને રાજા ભોજ બનાવ્યા?
2: એક શબ્દમાં સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ.
1: સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, આ શબ્દ તો ઘણો સાંભળ્યો છે, પણ સાચું કહું સ્કૂલમાં તો આ બધું ફ્રી પીરિયડ લાગતું હતું.
2: ખરેખર, રમતોનો તાસ એટલે બોનસ, સંગીતનો તાસ એટલે હાજરી માટે જવું, અને ડાન્સ પીરિયડ નવરાત્રીની ઉજવણી.
1: પણ સાચું કહું ત્યારે લાગતું હતું આ બધું ટાઈમ પાસ છે, સાચું મહત્વ તો ગુણોનું જ છે.
2: હા, 90% લાવીને હું આપણી શાળાને ટોપર બની, અને હવે નોકરીમાં ઉપરી કહે ગુડ કોમ્યુનિકેશન સ્કિલ્સ જોઈએ, ટીમવર્ક આવડવું જોઈએ. અને હું એ જ વિચારતી કે 10મા પછી મારે આ પ્રવૃત્તિઓ છોડવાની નહોતી. માર્ક્સ ખાલી પરીક્ષાના 2-3 દિવસ સુધી પૂછ્યા લોકોએ મને, પણ આજે પરિણામ રૂપે આપણને આ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ જ નોખા બનાવે છે. જો આરવ, એ જ તો પોઈન્ટ છે, સ્કૂલમાં

0: લાલ છે. ટીમવર્ક એ આપણે ગેમ્સ માંથી શીખ્યું, આત્મવિશ્વસનીયતા મંચ પર શીખ્યું, સર્જનાત્મકતા કળાથી શીખ્યું. પુસ્તકો માંથી માત્ર જ્ઞાન મળે છે, પણ સ્વઅભ્યાસિત પ્રવૃત્તિઓથી જ્ઞાનનો ઉપયોગ કરવાની ક્ષમતા મળે.
1: એટલે હવે સમજાય છે કે શારીરિક શિક્ષણ સાચું મૂલ્ય રોકાણ હતું, સમયનો દુરુપયોગ નહીં.
0: હા, અને આજે શિક્ષણ પ્રણાલી પણ એ જ સમજાવવા લાગ્યું છે.
1: એજ્યુકેશન સિસ્ટમ એટલે ગવર્નમેન્ટ પણ હવે સમજદાર થઈ ગઈ.
0: હા, બુદ્ધિ વિકાસ માટે તો ખરી જ. તને ખબર છે ભારતની શૈક્ષણિક નીતિ 2020 શું કહે છે?
1: મને તો ફક્ત એટલું ખબર છે કે અભ્યાસક્રમ બદલાયો, બાકી મારે શું યાદ રહ્યા. પણ હા, એચઆર તરીકે મને ફાયદો, દસમામાં લોજિસ્ટિક્સ પણ આવશે એક સબ્જેક્ટ તરીકે, એમ સાંભળ્યું છે.
0: હા, ફક્ત લોજિસ્ટિક્સ નહીં, ઘણા બધા વિષયોને ભારતની શૈક્ષણિક નીતિ 2020 એ સમાવી લીધા છે. ચાલ સરળ ભાષામાં સમજાવો. નવી શૈક્ષણિક નીતિ કહે છે કે ભણતર ફક્ત રટ્ટા મારવા અને માર્ક્સ લાવવા નથી, ભણતર એટલે સર્વાંગી વિકાસ, માનસિક શારીરિક બધું જ મહત્વપૂર્ણ છે.
1: એટલે હવે નૃત્ય પણ શિક્ષણ છે?
0: તું જે ક્લાસ માંથી ભાગી જતો હતો, નૃત્ય કરતા કરતા આજુબાજુ વાળા લોકોની લાત મારતો હતો, એ પણ હવે સર્જનાત્મક અભિવ્યક્તિ છે.
1: નવી શૈક્ષણિક નીતિએ એક મોટો બદલ કર્યો. તે કહે છે કે એક્સ્ટ્રા કરિક્યુલર શબ્દ જ ખોટો છે, આ પ્રવૃત્તિઓ વધારાની નથી, આ અભ્યાસક્રમનો ભાગ છે.
0: ઓહો, એટલે હવે વિદ્યાર્થીઓ કહી શકે, મમ્મી હું નૃત્યનો અભ્યાસ કરી રહી છું, એ પણ ભણતર જ છે.
1: હા, પણ મમ્મીનો જવાબ પણ તૈયાર છે.
0: અરે યાર આરવ, જો વિદ્યાર્થીઓ ફક્ત ભણે તો તે ચાલતી ફરતી ચોકડી જ બની જાય છે, પણ જે સ્વ અભ્યાસિત પ્રવૃત્તિઓનું મહત્વ સમજે તે પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે.
1: હા, ઓફિસમાં પણ ફેરફાર દેખાય છે. કેટલાક લોકો ખૂબ બુદ્ધિશાળી હોય છે પણ બોલી નથી શકતા, અને કેટલાક સામાન્ય હોય પણ વિશ્વાસથી વ્યક્ત કરે છે.
0: સાચી વાત. અને એ વિશ્વાસ ક્યાંથી આવે છે? મંચ પરથી, ચર્ચાઓ પરથી, પરસ્પર સંવાદ પરથી.
1: એટલે ટૂંકમાં કહું, શાળામાં જે લોકો નૃત્ય, નાટક, રમતો માં સક્રિય હતા, એ હવે જીવનમાં સક્રિય છે, અને જે ફક્ત ભણતા હતા એ હવે નેટ પર સર્ચ કરે છે કે વિશ્વાસથી કેમ બોલવું.
0: હા, અને નેટ કહે પહેલું પગથિયું, પોતા પર વિશ્વાસ રાખો. અને એ વિચારે એ જ તો આવડતું નથી, બીજો ફોર્મ્યુલા આપો.
1: રિયા, એક વાતને ધ્યાન આપ્યું, શાળામાં જે બાળકો પ્રવૃત્તિઓમાં ભાગ લેતા હતા ને, એ લોકો માત્ર ખુશ જ નહોતા, થોડા વધુ આત્મવિશ્વાસી અને ભાવનાત્મક રીતે મજબૂત પણ હતા.
0: એક્ઝેક્ટલી, કારણ કે સ્વ અભ્યાસિત પ્રવૃત્તિઓ ફક્ત આવ્રત બતાવવા માટે નથી, એ આપણું મગજ, મન અને વ્યક્તિત્વ ત્રણેયને ઘડે છે. જો જ્યારે બાળક શતરંજ રમે છે તે આયોજન શીખે છે, જ્યારે સંગીત શીખે છે તે એકાગ્રતા અને યાદ શક્તિને સતેજ કરે છે, અને જ્યારે રમત રમે છે ત્યારે નિર્ણય ક્ષમતા, સમન્વય અને સમસ્યાના નિરાકરણની ક્ષમતા પણ શીખે છે. આ બધું પુસ્તકોની બહારનો અભ્યાસક્રમ છે અને જીવનનો સૌથી વધુ કામ આવતો પાઠ છે. અને જ્યારે રમત રમે છે ત્યારે નિર્ણય ક્ષમતા, સમન્વય અને સમસ્યાના નિરાકરણની ક્ષમતા પણ શીખે છે. આ બધું પુસ્તકની બહારનો અભ્યાસક્રમ છે અને જીવનનો સૌથી વધુ કામ આવતો પાઠ.
1: એટલે પ્રવૃત્તિઓ માનસિક વિકાસ કરે.
0: હા, સાચી વાત. સંશોધન પણ એ જ કહે છે કે સર્જનાત્મકતા અને શારીરિક પ્રવૃત્તિઓ બાળકના માનસિક વિકાસમાં ખૂબ મોટો ફાળો ભજવે છે. એક બાળક જયારે સ્ટેજ પર બને છે ત્યારે તે ફક્ત સ્ટેજ નથી આપતું, એ પોતાના વિચારોની ગોઠવણ શીખે છે. જયારે ટીમમાં કામ કરે છે તે સંવેદના અને સામાજિક સમજણ શીખે છે. અને સૌથી સુંદર વાત જાણો શું છે? સ્વ અભ્યાસિત પ્રવૃત્તિઓ બાળકને તોડણમાંથી બહાર લાવે છે, કારણ કે દરેક બાળક ગણિત ટોપર નહીં બને, પણ કોઈ મધુર ગાયક હોઈ શકે, કોઈ સતત સરદાર હોઈ શકે, કોઈ દુનિયાને ચકાચોન કરે એવા કલાકાર હોઈ શકે. આ પ્રવૃત્તિઓ બાળકને સમજાવે છે કે તેમનું મૂલ્ય માત્ર માર્ક્સથી જ નક્કી નથી થતું.
1: એટલે કદાચ જે બાળકો વર્ગમાં સામાન્ય કહેવાતા હતા એ જ પછી જીવનમાં ઉત્તેજિત નીકળે છે.
0: હા આરવ, કારણ કે ભણતરનો સાચો હેતુ ફક્ત કારકિર્દી બનાવવાનો નથી, પણ ચરિત્ર બનાવવાનો છે. અને કદાચ એ જ માટે શાળામાં પરિણામ પત્ર કરતા વાર્ષિક ઉત્સવની યાદો વધારે સ્મરણ થાય છે, કારણ કે ગુણ મગજમાં રહે છે પણ સુવર્ણ પળો દિલમાં રહે છે.
1: યાર હવે સમજાઈ રહ્યું છે કે સ્કૂલમાં જે મસ્તી ભરી યાદો લાગતી એ જ જીવનમાં મહત્વનો પાઠ છે.
0: આપણી વાતોથી તો મને એમ લાગે છે કે મારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે મેં જે ફૂટબોલ રમવાનું છોડી દીધું હતું એ હવે મારે શરૂ કરવું જોઈએ.
1: વાહ કેપ્ટન રિયા, મારે પણ નૃત્ય શીખવું પડશે. મારે તો લગ્ન થવાના છે. મેં આજકાલ લગ્ન ફક્ત ગરબાથી ન ચાલે, સ્ટાઇલમાં મારે મેડમ સાથે ડાન્સ કરવો પડે. હું પણ નૃત્ય શીખીશ.
0: શીખજે શીખજે,
1: ફક્ત સફળ નહીં પણ સંપૂર્ણ બનીએ.
0: અરે હા, ચાલો તો સ્વઅભ્યાસિત પ્રવૃત્તિઓને સ્વકર્મ પ્રવૃત્તિઓ બનાવીએ.
1: ફક્ત સફળ નહીં પણ સંપૂર્ણ બનીએ.
0: પુસ્તકો સાથે સાથે જીવનને પણ જીવી લઈએ. તો ચાલો મિત્રો વિચારીએ કે આપણે સૌ સમયનો સદુપયોગ કરીએ, યોગ્ય કાર્યને પ્રાથમિકતા આપીએ અને સૌથી મહત્વનું કે મહેનત કરીએ. સતત પડતી પાણીની ધાર જો પથ્થરને પણ તોડી તેમાંથી રસ્તો કાઢી શકે તો આપણે પણ અથાગ મહેનત કરી કોઈ પણ સપનાને સાકાર કરી જ શકીએ. સફળતા એ સતત મહેનતનું જ પરિણામ છે અને આ સતત મહેનત એ જ સફળતાના માર્ગ પરની યોગ્ય શરૂઆત છે. એવું લાગે છે ને મિત્રો, મહાન વૈજ્ઞાનિકો, બિઝનેસમેન કે દરેક સફળ વ્યક્તિની સફળતાનું મુખ્ય રહસ્ય મહેનત જ હોય છે. પેલી કહેવત છે ને મિત્રો, વિપત પડે ના વલખીએ, વલખી વિપત ન જાય. વિપત્તે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપત્તે ખાય. આમ આપણે કોઈ વિપત્તિના સમયને પણ એક તક ગણવાની છે, મહેનત કે ઉદ્યમ કરીને આગળ વધવાની તક, કંઈક ને કંઈક નવું શીખવાની તક કે પછી વિપત્તિને જ અવસરમાં બદલવાની તક. થોમસ આલ્વા એડિસને પણ કહ્યું છે કે મહાન બનવા, સફળ થવા 1% પ્રેરણા અને 99% મહેનત લાગે છે. આમ આપણી પ્રતિભા કે હોશિયારી જેટલું જ મહત્વનું એ છે કે આપણે કેટલી મહેનત કરીએ છીએ. ખરું ને મિત્રો? વળી આપણે જો અસફળતા તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલીએ તો કેવું? અસફળતાને સફળતા તરફનું પ્રથમ પગલું ગણીએ તો આપણે એમ માનીએ કે અસફળતા એ આપણને સફળતાની વધુ નજીક લઈ જાય છે. ચાલો મિત્રો હવે આપણે સાંભળીએ ફિલ્મ લુટેરાનું એક સરસ મજાનું ગીત, જેના ગાયક કલાકાર છે સ્વાનંદ કિરગિરે અને અમિતાભ ભટ્ટાચાર્ય તથા સંગીત અમિત ત્રિવેદીનું છે.

સમાજને ઘટાદાર વૃક્ષ બનવા માટે પોષણ, પાણી અને સૂર્યપ્રકાશ તોડવા જોઈએ. તેમજ સફળતા મેળવવા માટે પણ મહેનત, સમયની સૂઝ અને આત્મવિશ્વાસ ત્રણેય જરૂરી છે, ખરું ને મિત્રો? તો મિત્રો, આપણે આત્મવિશ્વાસની વાત કરીએ. આપણો પોતાના પરનો વિશ્વાસ એટલે આત્મવિશ્વાસ. આપણે જ્યારે પોતાની શક્તિઓને, હકારાત્મક પાસાઓને ઓળખી લઈએ છીએ અને નબળાઈઓને શક્તિમાં ફેરવવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે આત્મવિશ્વાસને ઓળખી જઈએ છીએ. આપણા હાથની આંગળીઓ જેમ જુદી જુદી છે, પરંતુ દરેક આંગળીનું એક આગવું મહત્વ છે. એમ જ આપણે સૌ જુદા જુદા છીએ. દુનિયામાં દરેક વ્યક્તિ અનન્ય છે. દરેકની મહેનત જુદી છે. દરેકની પરિસ્થિતિ અને ક્ષમતા પણ જુદી છે. આમ દરેકનું પરિણામ પણ જુદું જ હોવાનું. તો આપણે પોતાની જાતને બીજા સાથે સરખાવવી ન જોઈએ અને બીજા સાથે સ્પર્ધામાં પણ ન ઉતરવું જોઈએ. એવું લાગે છે ને મિત્રો? ખરેખર તો આગળ વધવા માટે આપણે આપણી જાત સાથે જ સ્પર્ધા કરવાની છે. દરેક દિવસે પોતાની જૂની આવૃત્તિ કરતા વધુ યોગ્ય કે સારા બનવાના પ્રયત્ન કરવાના છે. આજકાલના સોશિયલ મીડિયાના યુગમાં આપણે આપણા વિચારો કરતા અન્યોના અભિપ્રાય ને વધુ મહત્વ આપીએ છીએ. આપણા કાર્યોને અન્યના પ્રતિભાવ દ્વારા મુલાવીએ છીએ. આપણે સૌએ આજથી જ નિર્ણય લેવો જોઈએ કે હવેથી આપણું મૂલ્યાંકન આપણે પોતે જ કરીશું અને જરૂર જણાય તો સુધારો પણ કરીશું. ભૂલો કરતા ગભરાશું નહીં, ખચકાશું પણ નહીં અને ભૂલોને સ્વીકારીશું અને સુધારીશું. સૌથી મહત્વનું તો એ છે કે કોઈ બીજાને આપણી ભૂલની ખબર પડે કે ન પડે, પણ આપણને તો પોતાની ભૂલ ખબર પડવી જ જોઈએ. આપણી ભૂલો એ જ આપણને નવા સુધારા તરફ લઈ જાય છે. આપણી નાની મોટી સફળતાને પણ મહત્વ આપીએ. એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. એક નવી શરૂઆત માટે આપણે પોતે જ પોતાનું પીઠબળ બનીએ. મિત્રો, હવે એક સરસ કામની શરૂઆત એક સરસ મજાના ગીતથી કરીએ તો.

નું આ ગીત જે આપણે સાંભળ્યું તેના ગાયક કલાકાર ચિન્મય શ્રીપદા અને અરિજિત સિંહ, જેને શબ્દો આપ્યા અમિતાભ ભટ્ટાચાર્ય તથા સંગીત આપ્યું શંકર એહસાન લોય. તો ચાલો મિત્રો વિચારીએ કે આવી દરેક નવી શરૂઆતો સારી આદતો આજથી જ શરૂ કરીશું. તેવું કહે છે ને, શુભસ્ય શીઘ્રમ, એટલે કે શુભ વસ્તુની શરૂઆત સૌ પ્રથમ કરવી જોઈએ. મિત્રો, કોઈ નવી શરૂઆત માટે આજનો આ સમય આ ક્ષણ સૌથી ઉત્તમ છે. આપણે કોઈ નવી શરૂઆત માટે યોગ્ય સમયની રાહ જોવાના સ્થાને નવી શરૂઆત કરીએ અને આ સમયને આપોઆપ જ યોગ્ય બનાવી દઈએ. રોજ નવી સવાર આપણી માટે એક તક લઈને આવે છે, નવી શરૂઆતની તક, એમાંથી કંઈક નવું શીખવાની તક, મહેનતમાં ખરી મજા ગોતવાની તક અને પોતાના પર ભરોસો કરીને નવી શરૂઆત કરવાની તક. મિત્રો, આપણે આપણી આવતીકાલને વધુ સારી બનાવવા માટે આજથી જ પગલાં ભરીએ. તો ગઈકાલે કરેલી ભૂલોમાંથી શીખી અને આજે એક અનોખા ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે મહેનતની શરૂઆત કરીએ અને પછી કાલની ચિંતા કરવી જ નહીં પડે. આ નવી શરૂઆતનો એક ઉત્સાહ છે, એક ઉમંગ છે અને ક્યારેય હાર ન માનવાનો નિર્ણય છે. હવે આપણે એક સરસ મજાનું ગીત સાંભળી લઈએ જેના ગાયક કલાકાર છે એ આર રહેમાન.

મિત્રો, નવું નવું શીખીએ, સમય નો સદઉપયોગ કરીએ અને અથાગ મહેનત કરતા રહીએ. એક નવી શરૂઆત ની આજ થી શરૂઆત કરીએ.

સૌ તમારી રેડિયો મિત્ર પૂર્ણ જોશીને આપશો રજા. આપ સાંભળી રહ્યા હતા યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી. પ્રસારણ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવી રહ્યું છે.

नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं करिश्मा राय।

જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

नमस्कार, आकाशवाणी अमदावाद वडोदरा प्रादेशिक समाचार हीना मोदी वांचे छे। सौप्रथम मुख्य समाचार। प्रधानमंत्री नरेन्द्र मोदी सौथी लांबा समय सुधी सतत सेवा अपनारा चूंटायेला प्रधानमंत्री बन्या। महाआरती अने स्वच्छता सहितना कार्यक्रमो द्वारा राज्यमां प्रधानमंत्रीना 12 वर्षना सफल शासननी उजवणी। अमदावाद मेट्रो रेलवे परियोजनाना फेज टू ए ने केन्द्रीय मंत्रिमंडळनी मंजूरी। ટેકાના ભાવે બાજરી, મકાઈ અને જુવારની પ્રતિ ખેડૂતોએ ખરીદી મર્યાદામાં વધારો કરાયો। જામનગરમાં રિલાયન્સ અને મેટા એઆઈ ડેટા સેન્ટર વિકસાવાશે અને વિવિધ રાજ્યોમાં 43 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી કરનારા 4 આરોપીની કચ્છમાંથી ધરપકડ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે। શ્રી મોદીએ 26 મે 2014 રોજ પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા। તેમણે પંડિત જવાહરલાલ નહેરુને રેકોર્ડ ને તોડી નાખ્યો હતો, જેમણે 13 મે 1952 રોજ ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા અને 27 મે 1964 સુધી સેવા આપી હતી। પંડિત નહેરુને ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ 4358 દિવસ હતો અને પ્રધાનમંત્રી મોદીનો સતત કાર્યકાળ 4390 દિવસનો છે। નવી દિલ્હી ખાતે યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આજે પ્રધાનમંત્રી મોદીની બિરુદા ઉપર ઠરાવ પણ પસાર કરાયો। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ તેમને અભિનંદન પાઠવતો એક પત્ર લખ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 12 વર્ષે સફળ શાસનની ઉજવણી અંતર્ગત આજે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરના અડાલજ ત્રિમંદિર ખાતે મહાઆરતીમાં સહભાગી થઈ

0: મંત્રીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દેશના અવિરત વિકાસ માટે મંગળ કામના કરી. દરમિયાન આજે વડનગરમાં પણ અનેક ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સાંજે ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે ભવ્ય મહાઆરતી અને 10,000 દીવા પ્રગટાવવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી પણ આજે રાજ્યભરમાં 18 વિવિધ ધાર્મિક સ્થળોએ એક સાથે સ્વચ્છતા અભિયાન અને મહાઆરતીનું આયોજન કરી રહી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ આજે પ્રધાનમંત્રીના વતન વડનગરના હાટકેશ્વર મંદિરે મહાઆરતીમાં જોડાશે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થયા છે, જેને અનુલક્ષીને રાજ્યમાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે. તેના ભાગરૂપે આજે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શન વઢિયાની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. દરમિયાન કચ્છ જિલ્લાના અંજાર અને સુરેન્દ્રનગર જિલ્લામાં હાથ ધરાયેલા સ્વચ્છતા અભિયાનમાં ખુલ્લામાં જમા થયેલો કચરો, પ્લાસ્ટિક અને સૂકા પાંદડાઓને એકત્ર કરી તેનો યોગ્ય નિકાલ કરાયો. મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થયાના અવસરે ભરૂચના ભોલાવ વિસ્તારમાં અને નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વોર્ડમાં સ્વચ્છતા મહાઅભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મહેસાણા જિલ્લામાં શરૂ થયેલી પ્રગતિ પદયાત્રા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગર પહોંચી હતી, જેમાં સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્ય સીજી ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. તેમાં વડનગર ખાતે પ્રેરણા સ્કૂલ, હાટકેશ્વર મહાદેવ મંદિર અને મ્યુઝિયમ સહિત વિવિધ ઐતિહાસિક સ્થળોની મુલાકાત કરી હતી. દરમિયાન જામનગરમાં પણ પ્રગતિ પદયાત્રામાં જિલ્લાના 13 જેટલા ઉત્કૃષ્ટ પ્રકલ્પોની નાગરિકોને ઝાંખી કરાવાઈ હતી. અમદાવાદ મેટ્રો રેલવે પરિયોજનાના ફેઝ 2A ને આજે કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી છે. 2,170 કરોડ રૂપિયાના ખર્ચે બનનાર આ પરિયોજના કોટેશ્વર અને અમદાવાદ હવાઈ મથકને જોડશે. કુલ 6 કિલોમીટરના આ કોરિડોરમાં 5 સ્ટેશન બનશે, જેમાં 4 એલિવેટર અને 1 ભૂગર્ભ સ્ટેશન સામેલ છે. આ અંગે વધુ માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ફેઝ 2A કાર્યરત થયા પછી અમદાવાદ ગાંધીનગરમાં મેટ્રો રેલનું સક્રિય માળખું 70 કિલોમીટરથી વધુનું થઈ જશે.
1: મેટ્રો ફેઝ 2A કોટેશ્વર સે લેકે એરપોર્ટ તક કા કોરિડોર, યાને આશ્રમ રોડ, કોટેશ્વર પ્રાચીન મંદિર, સાબરમતી ઓર સરદારનગર એરપોર્ટ, ઇસમે 5 સ્ટેશન હોંગે, 6 કિલોમીટર કા યે સ્ટ્રેચ હૈ. ઓર જો ઇમ્પોર્ટન્ટ ઇસમે પોઇન્ટ હૈ, સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ કોમનવેલ્થ ગેમ્સ કે લિયે બન રહા હૈ, ઉસકો એરપોર્ટ સે કનેક્ટિવિટી ઇસ મેટ્રો કે માધ્યમ સે મિલેગી. 4 સાલ મેં કમ્પ્લીટ કિયા જાયેગા ઇસ પ્રોજેક્ટ કો.
0: ટેકાના ભાવે બાજરી, મકાઈ અને જુવારની પ્રત્યે ખેડૂત ખરીદી મર્યાદામાં વધારો કરાયો છે. કૃષિમંત્રી જીતુ વાઘાણી, અન્નના નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી તથા કિસાન સંઘના પ્રતિનિધિઓ વચ્ચે આજે યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે. જે અનુસાર હવે પ્રત્યેક ખેડૂતે 3,500 કિલો બાજરીની, જ્યારે મકાઈની 2,500 કિલો અને જુવારની 1,700 કિલોની ખરીદી થશે. શ્રી વાઘાણીએ કહ્યું, આ નિર્ણયથી હજારો ખેડૂતોને સીધો આર્થિક લાભ થશે અને તેઓ પોતાની વધુ ઉપજ ટેકાના ભાવે વેચી શકશે.
2: બાજરીની ખરીદી ખેડૂત દીઠ 2,000 કિલો થતી હતી, હવે નિર્ણય 3,500 કિલો ખરીદવાનો નિર્ણય કર્યો છે, એટલે કે 175 માં એ ખેડૂતની બાજરી ખરીદવામાં આવશે. સાથે સાથે મકાઈ પણ 1,500 કિલો ખરીદી જતી હતી, એની 2,500 કિલો થશે, એટલે 125 માં એ ખરીદવામાં આવશે. સાથે જોવા 1,000 માં ખરીદાતી હતી, 1,700 માં એ ખરીદવામાં આવશે, એટલે 85 માં ની ખેડૂત ખરીદી એ ખેડૂતોના હિતમાં એક વધારાનો નિર્ણય રાજ્યની સરકારે કર્યો છે.
0: પીએમજે એટલે કે આયુષ્માન ભારત યોજના હેઠળ રાજ્યમાં અત્યાર સુધીમાં 2,89,00,000 લોકોને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી છે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ અંગેની વિગતો આપતા આરોગ્ય રાજ્યમંત્રી પ્રભુલ પાનસરિયાએ જણાવ્યું, આ યોજના હેઠળ દર્દીઓને મહત્તમ સુવિધા પ્રાપ્ત થાય તે હેતુથી 2,400થી વધુ મેડિકલ પ્રોસિજર સારવાર પદ્ધતિઓનો સમાવેશ કરાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનને 12 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે તેમની સરકારે શરૂ કરેલી અનેક યોજનાઓથી મહિલાઓ પગભર થઈ રહી છે. તેમના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં શરૂ કરાયેલી મિશન મંગલમ યોજનાથી મહિલાઓનું જીવન ધોરણ સુધર્યું છે. આ અંગે ડાંગ જિલ્લાના એક લાભાર્થીની પ્રતિક્રિયા સાંભળીએ.
3: દરેક સિઝનમાં મશીનરી વસ્તુ તૈયાર કરીને વેચાણ કરતા છે. અમે પહેલા તો 15,000 રિવોલ્વિંગ ફંડ મળ્યા, ત્યારબાદ ઉત્કર્ષ યોજનાના

0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABNને ફોલો કરશો. જામનગરમાં રિલાયન્સ અને મેટા એઆઈ સક્ષમ ડેટા સેન્ટર વિકસાવાશે. આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ RIL અને મેટા એઆઈ માટેના કરાર પર સંમત થયા છે. આ પ્રોજેક્ટમાં રિલાયન્સ ડિઝાઇન બાંધકામ ઉપયોગિતાના સંચાલન પુનઃપ્રાપ્ય ઉર્જા નેટવર્ક કનેક્ટિવિટી અને સંચાલિત સેવાઓ સહિતની સેવાઓ પૂરી પાડશે. 168 મેગાવોટ ક્ષમતા ધરાવતું આ ડેટા સેન્ટર 2 વર્ષમાં તૈયાર થશે. આ ડેટા સેન્ટર માટેની વૈશ્વિક માળખાગત સુવિધાઓને સેવા પૂરી પાડશે તેમજ તેના મુખ્ય વ્યવસાય અને એઆઈ કમ્પ્યુટરની જરૂરિયાતોને સહાયરૂપ થશે. આનાથી વિશ્વવ્યાપી ડિજિટલ અને એઆઈ ઇકોસિસ્ટમમાં ભારતની વધતી જતી ભૂમિકા વધુ મજબૂત બનશે. વિવિધ રાજ્યોમાં 43 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી કરનાર ટોળકીના 4 આરોપીની કચ્છમાંથી ધરપકડ કરવામાં આવી છે. ઓપરેશન મૂળ હન્ટના બીજા તબક્કા હેઠળ પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસે મૂળ એકાઉન્ટ મારફતે કરોડોની છેતરપિંડી કરતા આ શખ્સોને ગાંધીધામમાંથી ઝડપ્યા છે. આરોપીઓએ 105 બેંક ખાતાઓ દ્વારા 43 કરોડ 93 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. આ બેંક ખાતાઓ સામે કર્ણાટક, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ સહિત વિવિધ રાજ્યોમાં સાયબર છેતરપિંડીની ફરિયાદો નોંધાયેલી છે અને મૂળ એકાઉન્ટનું નેટવર્ક ગાંધીધામથી શ્રીલંકા સુધી ફેલાયેલું હોવાનું તપાસમાં ખુલ્યું છે. અમદાવાદના ગ્યાસપુર મેટ્રો સ્ટેશન નજીક આગ લાગતા 60 જેટલા ઝૂંપડા બળીને ખાક થઈ ગયા છે. પટેવાડી કેનાલની સમાંતર આવેલા 120-150 જેટલા ઝૂંપડાઓમાં આજે આગની ઘટનાને પગલે ફાયર બ્રિગેડની 100 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીધી. ઝૂંપડામાં આશરે 150-200 લોકો તાત્કાલિક બહાર નીકળી જતા જાનહાનિ ટળી છે.
1: નમસ્કાર.

0: રામ રામ શ્રોતા મિત્રો. મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમમાં આપ તમામ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોનું હું ડોક્ટર શાહીના મીઠા હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ચોમાસાની ઋતુ હવે ટૂંક સમયમાં શરૂ થવાની છે, ત્યારે સીમ આખી લીલીછમ થવાની તૈયારીમાં છે અને વાવણીના સુકનવંતા પાક હવામાં લહેરાવાની તૈયારી કરી રહ્યા છે. પણ હા મિત્રો, આ ચોમાસાની ભીની ઋતુ અને હવાનો ભેદ જેટલો પાક માટે સારો છે એટલો જ એ રોગ અને જીવાત માટે પણ મોકળું મેદાન પૂરું પાડે છે. મિત્રો, આપની રાત દિવસની કાળી મજૂરી અને મોંઘા બિયારણ પર રોગનું ગ્રહણ ન લાગે એ જોવાની જવાબદારી હવે આપણી છે. તો મિત્રો, આવા રોગ આવ્યા પછી મોંઘી દવાઓ પાછળ આંગળો ખર્ચ કરવાને બદલે શરૂઆતથી જ પાકને લોખંડી કવચ કેવી રીતે આપવું, બસ મિત્રો એ જ રામબાણ ઈલાજ લઈને આજે ગામનો ચોરો કાર્યક્રમમાં આપણે આ વિષયની માહિતી મેળવવાના છે. મિત્રો, આનો વિષય છે ચોમાસુ પાકમાં સંકલિત રોગ નિયંત્રણ વિશેની. તો ચાલો મિત્રો, પ્રવીણ કાકાએ લીધેલ આ ટેલિફોનિક ઇન્ટરવ્યુ આપણે સાંભળીએ, જેમાં માહિતી છે ચોમાસુ પાકોમાં સંકલિત રોગ નિયંત્રણ વિશેની.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, નમસ્કાર ખેડૂત મિત્રો. મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમમાં આજે આપણે વાત કરીશું ચોમાસુ પાકોમાં સંકલિત રોગ નિયંત્રણ વ્યવસ્થાપન. અને મિત્રો, આ વિષય ઉપર વાત કરવા માટે ઉપસ્થિત છે ડોક્ટર મયુર ઠેસિયા, કે જેઓ મદનમસ પ્રાધ્યાપક પ્લાન્ટ પેથોલોજી વિભાગ BSEA આણંદ ખાતે પોતાની સેવા આપે છે. સાહેબ, આપનું આ કાર્યક્રમમાં સ્વાગત છે. નમસ્કાર.
2: નમસ્કાર.
1: તો આ ખરીફ પાકોમાં ખાસ કરીને કયા પ્રકારના રોગો જોવા મળે છે એ વિશે વાત કરશો?
2: મિત્રો, ખરીફ ઋતુ દરમિયાન જે ગરમ તાપમાન, વધુ ભેજ અને વારંવાર થતા વરસાદના કારણે છે ને, પાણીના ફળ ફૂલ અને ગાડીઓ છે એની અંદર રોગનું આક્રમણ થવા માટેનું અમુક વાતાવરણ ઉભો થાય છે કુદરતી રીતે. તો એને કારણે ચોમાસા ઋતુની અંદર ખાસ કરીને ખૂબ જન્ય રોગ બેક્ટેરિયા જેને આપણે ગુજરાતીમાં જીવાણુ કહીએ છીએ, ત્યાર પછી રસાયણ જેને આપણે વાયરસ કહીએ છીએ ઇંગ્લિશમાં, અને કૃમિ આ અલગ અલગ કેટેગરીમાં જે રોગ છે જોવા મળે છે. તેને કારણે 30% સુધીનું જે ઉત્પાદન છે ઓછું જોવા મળે છે અલગ અલગ.
1: ખૂબજન્ય રોગો છે, રોગો વિશે માહિતી આપશો.
2: ખૂબજન્ય રોગોમાં ખાસ કરીને અલગ અલગ જે ફૂગથી થાય છે, તો એમાં અલગ અલગ કેટેગરી છે કે કઈ કઈ પ્રકારની ફૂગ છે અને કયા કયા પ્રકારના રોગ કરે છે. અને આપણે જે મુખ્ય પાક માટે ગુજરાતમાં ખાસ કરીને વાત કરું તો એમાં સૌથી મોટો જે ડાંગરનો સૌથી વધારે અવકાશ થાય છે, તો પહેલું જે છે એમાં અલ્ટરનિયા નામની એક ફૂગ આવે છે જે પાનમાં ટપકાનો રોગ કરે છે. બધાની રંગમાં ટપકા જોવા મળે છે અને કેન્દ્રની બહાર દોઢ ઘણો એકરની રંગ દેખાય છે. તો ખાસ કરીને મુખ્ય મગફળી ટમેટા કપાસમાં જોવા મળે છે. બીજા ફૂગજન્ય રોગોમાં બી ઉત્પાદન છે બરિયા ટપકા જાય છે, જે એક સર્પસ્તર નામની ફૂગથી થાય છે. જે એ મુખ્યત્વે મગફળી, સોયાબીન, પાચા, ભીંડા એમાં જોવા મળે છે. ત્યાર પછી એક કોરોના ટેકન નામની ફૂગ છે જેને આપણે એન્થ્રેનિયા અથવા કાર્બોન પણ કહેવામાં આવે છે. તો આ જે મુખ્ય છે મરચાના જે સ્વાદ હશે એટલે પછી મેડિકલ નગર વેચવા આવે ત્યારે એનો મુખ્ય પ્રશ્ન રહે છે કે મરચીના અને ફળનો સ્વાદ એ ખાસ કરીને એવા કલકટાની ફૂગથી થાય છે. ત્યાર પછી જે ડાંગરના મુખ્ય જે છે તો બધા બ્રાઉન કલરના પાણીનો પણ ટપકા થાય છે અને મકાઈમાં પણ ભૂમિમાં પણ. તો હાઈનેકો સ્પોરિયમ નામની ફૂગથી થાય છે અને બધા રંગના ધબા જોવા મળે છે અને આ ચાકો છેલ્લે પાન છે સુકાઈ જાય છે. ત્યાર પછી મગફળી કે જુવારમાં બાજરીમાં એક ખેડૂતોને ડેરું કે છે જે પક્ષીનિયા નામની જે ફૂગ છે એમાંથી થાય છે. અને તમે એને હાથ આપણે બે આંગળી વચ્ચે હાથ પાણી છે પાસ કરીએ તો એમાંથી ઉપસેલા પક્ષી જેવા ટપકા ટપકો જોવા મળે છે. અને એક જે ચોમાસાના જે મુખ્ય પ્રશ્ન જે છે ખાસ કરીને મકાઈ, બાજરી અને જુવારમાં એ ડાઉન વેલ્યુ કહેવાય છે ગુજરાતીમાં, એને તરછારો કહે છે. એનું મુખ્ય કારણ એમ છે કે એનું સૌથી અનુકૂળ હુફાળું અને ગરમ વાતાવરણ અને ભેજલ વાતાવરણ ત્યારે આ તરછારો જે ડાઉન વેલ્યુ કહેવાય છે, તો એના પાણી ઉપર પીળા પત્તા જોવા મળે છે અને બિલકુલ પીળા પત્તાની નીચેની સપાટીએ સફેદ કલરની રોગાથી સફેદ કલરની ફૂગનું એક આવરણ જોવા મળે છે. તેનો મુખ્ય પ્રશ્ન છે. અને એક છેલ્લો એક ફૂગ છે આપણે કહીએ કે અંગારિયા ફૂગ જે છે જે ડાંગરના મુખ્ય પ્રશ્ન છે જયારે કંટી આવી જાય પછી, તો એમાં કયા કયા ડાંગરના રાણા થઈ જાય છે અને એના સિવાય ડાંગર સિવાય પણ

0: થી ખેડૂતો મુક્તિ કઈ રીતે મેળવી શકે, એના માટે શું વ્યવસ્થાપન કરી શકાય એ વિશે વાત કરશો?
1: માત્ર રાશન

ઇન્ડિયા કરીએ તો એનાથી જે ગ્રહનો દબાવ વધારી શકાય, ઓછા ખર્ચે આપણે એનો કંટ્રોલ કરી શકીએ અને પર્યાવરણને સૌથી ઓછું નુકસાન થાય. તો વધુ પડતા રાસાયણિક લીધે પર્યાવરણને પણ નુકસાન થાય છે, જે કુદરતી

ચાલો

આપણે જે મુખ્ય રોગ જે છે આપણે

ગ્રાઉન્ડ લોકેશન માં ઉતરી ગયો છું. બેસિક તો બીજું છે પેન્ડામાં, પેન્ડામાં સૌથી સારામાં સારો એટલે આપણે અત્યારે આ ઇનિશિયલી એડ્રેસ કરેલો છે આણંદ ક્રાંતિ. ત્યાં પેઢી વર્ષનો રોગ એક વાયરસ થી થાય છે, મુખ્ય પ્રશ્ન હોય છે. એના માટે આ લોકેશન કહીએ આણંદ ક્રાંતિ એક જે વેરાયટી છે એ હંમેશા વાપરો. આવા વેરાયટીનું બિયારણ છે આણંદ કૃષિ ઇન્ડસ્ટ્રી ખાતે શાકભાજી સંશોધન કેન્દ્રના ખેડૂત મિત્રોને મળી છે. બીજું છે કે સૌથી વધારે ક્યારે આવતર થાય છે, તો વધારે પ્રશ્ન છે વાયરસનું કારણ એવું છે. તો આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા આપણે જી નામ વેરાયટી, જી નામ ને આપણે ટિશ્યુ કલ્ચર પ્લાન્ટ બી છે એ ખેડૂત મિત્રોને વેચવામાં આવે છે. યુનિવર્સિટીનો સંપર્ક કરીને એ વાવતર સમય મેસમ સર્ટિફાઈડ નું એક લાયસન્સ પત્ર પીલા કરે છે. એ વાવતર કરે અને સમયસર વાવણી કરે. સદા પડવાની આસપાસ ખાસ કરીને વાયરસ આવું છે કે જયારે તમારો મુખ્ય પાક ખેતરમાં ના હોય ત્યારે એ સદા પડવાની આસપાસ જે પણ મોટી મોટી ખોળ છે એમાં વાયરસ જતો હોય. અને ત્યારે પાછું તમે જયારે પછી પ્લેવાનો પર કરો એમાંથી સદા પડવા માટે પાછો તમારો પાકમાં આવી જાય. તો હંમેશા સદા પડવામાં જે ખરીદવાનું હશે એ હંમેશા માસ્ક કરવો. પૂરા કરવાની એક ટ્રેકિંગ સ્ટ્રક્ટર છે ટ્રેકિંગ એટલે એમાં એવું હોય છે કે એ ટ્રેક

શ્રોતા મિત્રો, હવે એક નજર હવામાન સમાચાર પર. હવામાન ખાતાની આગાહી જણાવે છે કે આવતા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળો તથા દમણ અને દાદરાનગર હવેલી તેમજ સઘન ખેતી વિસ્તારના સુરત તથા વલસાડ જિલ્લાઓમાં કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ છૂટાછવાયો વરસાદ થવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતના તમામ સ્થળો, સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ દીવ તથા દક્ષિણ ગુજરાતના બાકીના તમામ વિસ્તારોમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. દરિયાકાંઠા વિસ્તારના માછીમાર ભાઈઓ માટે તકેદારીની કોઈ સૂચના નથી. હવામાન સમાચાર પૂરા થયા અને આ સાથે જ કાર્યક્રમનો સમય પણ અહીં પૂરો થવા આવ્યો છે. તો રામનું નામ લઈને છૂટા પડીએ. એ આવજો. રામ રામ રામ રામ.

ગામનો ચોરો આ હતો ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ પ્રસારણ કરવામાં આવ્યો આકાશવાણીના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પરથી બરાબર 7:50 સાંભળશો ગુજરાતીના સમાચાર

0: આકાશવાણી સમાચાર હેમંદિની સમારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી મોદીને સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ પ્રશંસા કરતા ઠરાવ પસાર કર્યો. મોદી સરકારને 12 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી માટે દિલ્હીમાં એનડીએની બેઠક યોજાઈ. કેન્દ્રીય મંત્રીમંડળે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના તબક્કા 2A મંજૂરી આપી. સરકારે ક્રેડિટ ગેરંટી યોજના 2.0ની માન્યતા લંબાવી અને સંરક્ષણ મંત્રાલયે 20 અદ્યતન ક્ષમતાવાળા જીએનએસએસ જામીની ખરીદી માટે 449 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા. કેન્દ્રીય મંત્રીમંડળે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ પ્રશંસા કરતા ઠરાવ પસાર કર્યો. ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સતત 4399 દિવસ સેવા આપીને શ્રી મોદીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુનો અગાઉનો રેકોર્ડ તોડ્યો. તેમણે સતત 4398 દિવસ સેવા આપી હતી. બેઠક બાદ પત્રકારોને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ ઠરાવ શ્રી મોદીની રાષ્ટ્ર પ્રત્યેની સતત સેવામાં ઐતિહાસિક સીમાચિહ્નને માન્યતા આપે છે. શ્રી વૈષ્ણવે નોંધ્યું હતું કે 80 કરોડથી વધુ નાગરિકો મફત અનાજ, જ્યારે 60 કરોડથી વધુ લોકો મફત તબીબી સારવાર મેળવી રહ્યા છે. ઠરાવ મુજબ આ પ્રયાસોએ દેશના આત્મવિશ્વાસને મજબૂત બનાવ્યો છે અને 25 કરોડથી વધુ લોકોને ગરીબીમાંથી બહાર નીકળવામાં મદદ કરી છે. શ્રી વૈષ્ણવે કહ્યું કે યુવાનો પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરવાથી ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બન્યું છે.
1: प्रधानमंत्री जी युवा शक्ति को भारत की सबसे बड़ी पूंजी मानते हैं और इसीलिए प्रधानमंत्री जी ने कौशल विकास, स्टार्टअप इंडिया, इनोवेशन, डिजिटल इकोनॉमी, स्पोर्ट्स, उद्यमियता और फिटनेस को बहुत एक एम्फोसिस के साथ कई तरह के प्रोग्राम्स बनाए जिसमें भारत को एक बहुत बड़ी खेल शक्ति के रूप में उभराए, वर्ल्ड के 3 लार्जेस्ट स्टार्टअप इकोसिस्टम के रूप में उभराए. मिशन चंद्रयान और वैज्ञानिक क्षमता हमारी देश की इस कार्यक्रम में बहुत बड़ी है.
0: દરમિયાન કેન્દ્રીય મંત્રીમંડળે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના તબક્કા 2A મંજૂરી આપી. આ પ્રોજેક્ટ 6 કિલોમીટરથી વધુ મેટ્રો કોરિડોર અને 5 સ્ટેશનોનો સમાવેશ કરે છે.

સંમેલનના સંમેલન દરમિયાન શ્રી મોદીના નેતૃત્વની પ્રશંસા કરતો એક ખાસ રાષ્ટ્રીય ઠરાવ રજૂ કરવામાં આવ્યો. એનડીએ સરકારના 12 વર્ષ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપતા ચૂંટણી ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે શ્રી મોદી પ્રધાનમંત્રી તરીકે સેવા આપવા માટે યોગ્ય સમયે યોગ્ય સ્થાને યોગ્ય નેતા છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ એનડીએના મુખ્યમંત્રીઓ અને નેતાઓનો તેમની હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર માન્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે એનડીએ રાષ્ટ્રની સેવામાં અને વિકાસ ભારતના ડિઝાઇનમાં નવા જોશ સાથે કામ કરવાનું ચાલુ રાખશે. પ્રધાનમંત્રી મોદી સહિત ભાજપના ટોચના નેતૃત્વ ઉપરાંત ગઠબંધનના તમામ ઘટકોએ બેઠકમાં હાજરી આપી. એનડીએની બેઠકમાં એનડીએ શાસિત તમામ 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ ઉપરાંત ગઠબંધનના તમામ નેતાઓએ પણ હાજરી આપી હતી. આ બેઠકમાં વિવિધ રાષ્ટ્રીય વિકાસ કાર્યક્રમો, માળખાગત સુવિધાઓના કાર્યક્રમો અને 2047 સુધીમાં દેશને વિકસિત દેશમાં પરિવર્તિત કરવાના મોદી સરકારના વિઝનની સમીક્ષા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી અંતર્ગત આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરના અડાલજ ત્રિમંદિર ખાતે મહાઆરતીમાં સહભાગી થઈ પ્રધાનમંત્રીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દેશના અવિરત વિકાસ માટે મંગલકામના કરી. આ દરમિયાન આજે વડનગરમાં પણ અનેક ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. ઐતિહાસિક સંમિષ્ટ તળાવ ખાતે ભવ્ય મહાઆરતી અને 10,000 દીવા પ્રગટાવવામાં આવશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ આજે પ્રધાનમંત્રીના વતન વડનગરના વટેશ્વર મંદિરે મહાઆરતીમાં જોડાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને દેશના સૌથી લાંબા સમય સુધી સતત ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સેવા આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, અશ્વિની વૈષ્ણવ, ડોક્ટર એસ જયશંકર, નિર્મલા સીતારામન સહિતના કેન્દ્રીય મંત્રીઓએ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા. મધ્યપ્રદેશના ભોપાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સતત 12 વર્ષના કાર્યકાળની યાદમાં પ્રાર્થના સભા યોજાઈ, જેમાં મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે ભાગ લીધો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સેન્ડર aarnews_abd ને ફોલો કરશો. કાપડ ઉદ્યોગ માટે ઉત્પાદન આધારિત પ્રોત્સાહન પીએલઆઈ યોજનાના ત્રીજા તબક્કા હેઠળ સરકારે 22 નવા અરજદારોને મંજૂરી આપી છે. કાપડ મંત્રાલયે જણાવ્યું હતું કે યોજનાના ત્રીજા તબક્કા હેઠળ કુલ 96 કંપનીઓની પસંદગી કરવામાં આવી છે. આ કંપનીઓએ 12,822 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું છે અને અંદાજીત 58,000 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવે છે. પ્રોત્સાહન યોજના હેઠળ મંજૂર કરાયેલા અરજદારોમાં માનવ સર્જિત ફાઇબર, વસ્ત્રો અને ટેકનિકલ કાપડનો સમાવેશ થાય છે. ફેસબુકની કંપની મેટાએ આજે જાહેરાત કરી છે કે તે ભારતમાં તેનું પ્રથમ એઆઈ સક્ષમ ડેટા સેન્ટર સ્થાપિત કરશે. કરાર હેઠળ મેટા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતના જામનગરમાં 168 મેગાવોટનું ડેટા સેન્ટર બનાવશે. આ ડેટા સેન્ટર મેટાની ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વૈશ્વિક કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતનો વિશાળ વપરાશકર્તા આધાર અને ઝડપથી વિકસતી ડિજીટલ અર્થવ્યવસ્થાને કારણે તે રોકાણ માટે એક આદર્શ સ્થાન છે. સરકારે માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ માટે ક્રેડિટ ગેરંટી યોજના 2.0ની માન્યતા આ વર્ષના 31 ઓગસ્ટ સુધી અથવા 20,000 કરોડ રૂપિયાની ગેરંટી લાગુ થાય ત્યાં સુધી લંબાવવાની મંજૂરી આપી છે. નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે આજની તારીખે યોજના હેઠળ કુલ 770 કરોડ રૂપિયાની લોન મંજૂર કરવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટી કંપની લિમિટેડ દ્વારા માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓને ધિરાણ મજબૂત બનાવવા અને નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપની માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓને 20,000 કરોડ રૂપિયા સુધીના ક્રેડિટ પ્રવાહને સરળ બનાવવા માટે ક્રેડિટ ગેરંટી સપોર્ટ પૂરો પાડશે. મંત્રાલયે જણાવ્યું હતું કે સરકારે મોટા કદના એનબીએફસી, એમએફઆઈ અને એમએફઆઈને 20% એસેટ અંડર મેનેજમેન્ટની કુલ મર્યાદા હેઠળ મહત્તમ લોન રકમ 300 કરોડ રૂપિયાથી વધારીને 1,000 કરોડ રૂપિયા કરવાની મંજૂરી આપી છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈટી 2020 એ ભારત શિક્ષણ ક્ષેત્રના સૌથી પરિવર્તનશીલ સુધારાઓમાંનો એક અને મોદી સરકારના 12 વર્ષના સૌથી મોટા પાસાઓમાંનો એક છે. નવી દિલ્હીમાં સપ્તાહ શિક્ષણ સંમેલન 2024ને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે એનઈટીએ વિદ્યાર્થીઓને પૂર્વ નિર્ધારિત શૈક્ષણિક માર્ગો સુધી મર્યાદિત રહેવાને બદલે તેમની યોગ્યતા અને આકાંક્ષાઓ સાથે સુસંગત શિક્ષણ મેળવવા સક્ષમ બનાવ્યા છા.

ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ જીએનએસએસ જર્મની ખરીદી માટે 449 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા. તેમાં ઓછામાં ઓછા 75% સ્વદેશી સામગ્રી હશે. સ્વદેશી ડિઝાઇન, વિકાસ અને ઉત્પાદન શ્રેણી હેઠળના આ કરાર પર સંરક્ષણ સચિવ રાજેશકુમારસિંહની હાજરીમાં નવી દિલ્હીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. મંત્રાલયના જણાવ્યા અનુસાર આ સિસ્ટમો સેટેલાઇટ સિગ્નલ સંપાદન અને ટ્રેકિંગમાં વિક્ષેપ કાઢીને સિગ્નલ સ્કૂપિંગ અને ભ્રામક જામિંગ દ્વારા દુશ્મન જીએનએસએસ રિસીવરોની કામગીરીને નબળી પાડવા સક્ષમ છે. આ સિસ્ટમોના સમાવેશથી ઉચ્ચ જોખમી વાતાવરણમાં ભારતીય નૌકાદળના જહાજોની કાર્યકારી સલામતી વધશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે બુલ્ગેરિયાના સોફિયા ખાતે રાષ્ટ્રીય ઐતિહાસિક સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે તેમણે હજારો વર્ષોની કલાકૃતિઓના નોંધપાત્ર સંગ્રહનું અવલોકન કર્યું અને બુલ્ગેરિયા તેના સમૃદ્ધ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાના અનેક પાસાઓને કેવી રીતે સાચવ્યા છે તેની ઊંડી સમજ મેળવી. વિદેશમંત્રી સોફિયાની મુલાકાતે છે, જ્યાં તેઓ બુલ્ગેરિયન વડા સાથે મુલાકાત કરશે અને તેમના સમકક્ષ સાથે ચર્ચા કરશે. કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી મોદીને સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ પ્રશંસા કરતા ઠરાવ પસાર કર્યો. મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી માટે દિલ્હીમાં એનડીએની બેઠક યોજાઈ. કેન્દ્રીય મંત્રીમંડળે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના તબક્કા 2A મંજૂરી આપી. સરકારે ક્રેડિટ ગેરંટી યોજના 2.0ની માન્યતા લંબાવી અને સંરક્ષણ મંત્રાલયે 20 અદ્યતન ક્ષમતાવાળા જીએનએસએસ જામની ખરીદી માટે 449 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આવતીકાલે સવારે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

तो खूब एक लड़की आई है मुझे बताने। हाँ सोनू है,

Tamam.

નમસ્કાર, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. આપ સાંભળશો અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. મુખ્ય મુખ્ય કાર્યક્રમો આ પ્રમાણે છે. સવારે 6:05 અર્ચના ભક્તિ સંગીતનો કાર્યક્રમ, 6:30 અમૃતધારા સ્મરણ સ્મરણ તીર્થ યોગેન્દ્ર વ્યાસનો લઘુ ચિંતનાત્મક વાર્તાલાપ, 6:35 શ્રી રામચરિત માનસ ગાન, 6:45 સૌર સરિતા. આપ સાંભળી રહ્યા છો અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. 7:30 સદાબહાર ગીત, 7:20 ગુજરાતી ગીત મળશો, અને 8:30 ઉમંગ એનસીઆરટી દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ, 9:00 આપનો માનીતો કાર્યક્રમ સવારે 9:30 ગુજરાતી ગીતો મળશો, અને 10:02 આદિજાતિ માટે ગુજરાતની આદિવાસી ભાષાઓ ઉન્નતિ અંતાણીનો વાર્તાલાપ સાંભળી શકશો. 10:45 સુગમ સંગીત કાર્યક્રમ માણશો, રિદ્ધિ આચાર્યની પ્રસ્તુતિ. 11:02 ફિલ્મ સંગીત, અને 11:30 ગીત હિન્દી ગેરફિલ્મી ગીતો આપ માણી શકશો. 12:02 ગુજરાતી ગીતો માણશો. 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, 1:10 સુગમ સંગીત માણશો જીતેન્દ્ર મુંદવા ની પ્રસ્તુતિ. 1:30 જય ભારતી ફોજી દોસ્તો માટેનો આ વિશેષ કાર્યક્રમ પ્રસ્તુત થશે. આપ સાંભળી રહ્યા છો અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. 5:10 ગુલમહોર કાર્યક્રમમાં ફિલ્મ ગીત માણશો. 5:45 લોકસંગીત, જેમાં પ્રાચીન ભજન ગોવિંદ રાજા જ્યોત્સના કાપડી અને અન્ય કલાકારોની પ્રસ્તુતિ. 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવવાણી, માય ભારત પોર્ટલ એવં યુવાઓ કે લીએ ભારત સરકાર કી વિભિન્ન યોજનાએ પ્રસ્તુત કરશે ડિસ્ટ્રિક્ટ યુથ ઓફિસર પ્રિતેશ ઝવેરી સે મુલાકાત કરશે વૈષ્ણવ કીર્તિ. 7:22 ગામનો ચોરો કાર્યક્રમ પ્રસ્તુત થશે, અને 7:50 ગુજરાતીમાં સમાચાર આપ સાંભળી શકશો. 8:00 સુર મારધોરી, અને 8:30 ગુજરાતી ગીતો માણશો. 9:30 આર એન યુ અમદાવાદની પ્રસ્તુતિ. 10:00 ગુજરાતી ગીતો માણશો, અને 11:10 સમાચાર સેવા પ્રભાગ દ્વારા પ્રસ્તુત વિશેષ શૃંખલા વિષય સાયન્સ એન્ડ ટેક. તો આપ સાંભળી રહ્યા હતા અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. હવે હવામાન સમાચાર સાંભળશો. અમદાવાદ શહેર તથા તેની આસપાસના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે. મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. આજનું મહત્તમ તાપમાન 42.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. લઘુત્તમ તાપમાન 29.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. 8:30 હવામાં ભેજનું પ્રમાણ 51% નોંધાયું. આપ સાંભળી રહ્યા હતા હવામાન સમાચાર. 354.6 એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રાત્રિના 11:49:30 થઈ છે. આજની અમારી આ સભા અહીં સંપન્ન કરીએ છીએ. આવતીકાલે પ્રથમ સભામાં 5:50 ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો, પણ અમારી ડીટીએચ સેવાના ગુજરાતી પ્રસારણને આપ માણી શકશો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.